રજીતા ગોળેદરાએ ગયેલા ભજન સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિ રસ અહીં સમાપ્ત થાય છે. આ સાથે જ આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાને વિરામ આપીએ. ફરી મળીશું, અત્યારે રજા આપશો.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે જેઠ સુદ પૂનમ, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 29 જૂન ઈસવીસન 2026 ને સોમવાર. અત્યારે સવારના 5:53 થઈ રહી છે. પ્રાતઃ સભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારા. શ્રી રામચરિત માનસ ગાન 6:35. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45. 7 સાંભળશો સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. ગુજરાતી ગીતો માણશો 9:30. 10:02 કાર્યક્રમ સંસ્કૃત પત્રિકા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાના મુક્તકોમાં જીવન જીવવાની કલા અને

0: શ્રી સુક્તમ મંત્ર રહસ્ય આ વિશે પ્રોફેસર હર્ષદેવ માધવનો વાર્તાલાપ. 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત, 10:45 મિનિટે સુગમ સંગીત, કલાકાર પ્રવીણ જોશી. 11:02 મિનિટે ફિલ્મ સંગીત. 11:30 વાગે સાંભળશો ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:02 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું. 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં સાંભળશો નાટક કેક્ટસ, જેના લેખિકા ભાનુમતી જાની, પ્રસ્તુતિ ચંદ્રસેન નાવાણી. સહિયર કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હિતેશ માવાણી. 11:10 મિનિટે સુગમ સંગીત, કલાકાર ચેતના પાટડિયા. 12:30 વાગે ફોજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ, કાર્યક્રમ જય ભારતી. 2:40 મિનિટે સાંભળશો ગુજરાતી ગીતો. સાંજની સભામાં 5:10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 મિનિટે લોકસંગીત, જેમાં ગંગારામ વાઘેલા દ્વારા પ્રસ્તુત પ્રાચીન ભજનો અને રમેશ કુમાર બારોટના સ્વરમાં કેટલાક લોકગીતો સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 વાગે. 7:00 વાગે ગેરફિલ્મી ગીતો. 7:22 મિનિટે ગામનો ચોરો. 8:00 વાગે સુરમાધુરી. 8:30 વાગે ગુજરાતી ગીતો. 9:30 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સ્વપ્રસારિત કાર્યક્રમ સ્પોટ આજ કે ફનકાર. 10:00 વાગે ગુજરાતી નાટક ઘા અને પડઘા. 10:30 વાગે શાસ્ત્રીય સંગીતમાં ઉસ્તાદ શૌકત ખાનનું કંઠ્ય સંગીત સાંભળશો. મિત્રો, આજે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવા સંભવ છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 3.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. ન્યૂનતમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 2.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો. આજે સવારે 5:30 વાગે 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 0.61% હતું. રાત્રિ દરમિયાન ક્યાંય વરસાદ નોંધાયો નથી. હવામાન સમાચાર પૂરા થયા. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર દિલ્હીથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મનોજ. प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की स्वतंत्रता की 50वीं वर्षगांठ के अवसर पर आयोजित राष्ट्रीय दिवस समारोह में शामिल हुए. श्री मोदी ने इस समारोह में सम्मानित अतिथि के रूप में भाग लिया और ये सम्मान पाने वाले पहले भारतीय प्रधानमंत्री बने. परेड में नौसेना और थल सेना की भारतीय मार्चिंग टुकड़ी ने हिस्सा लिया. इसमें भारतीय नौसेना का बैंड भी शामिल था, जो भारत और सेशल्स के करीबी और विशेष साझेदारी को दर्शाता है. विशेष पहल के तहत युद्ध पोत INS तरकश और सर्वेक्षण पोत INS इक्षक को पोर्ट विक्टोरिया में तैनात किया गया, जो सेशल्स के साथ भारत की पुरानी दोस्ती को उजागर करता है. प्रधानमंत्री ने इस ऐतिहासिक अवसर पर भारत की ओर से सेशल्स के लोगों को हार्दिक बधाई दी. श्री मोदी सेशल्स के राष्ट्रपति पैट्रिक हर्मिनी के निमंत्रण पर शनिवार को सेशल्स पहुंचे. भारत और सेशल्स के बीच लंबे समय से साझेदारी है, जो साझा ऐतिहासिक, सांस्कृतिक और लोगों के आपसी संबंधों पर आधारित है. हिंद महासागर क्षेत्र में महत्वपूर्ण समुद्री पड़ोसी होने के नाते सेशल्स भारत के महासागर विजन और ग्लोबल साउथ के देशों के लिए प्रतिबद्धता में विशेष स्थान रखता है. श्री मोदी की यात्रा भारत और सेशल्स के बीच मजबूत और स्थायी दोस्ती को और मजबूत करेगी और सभी क्षेत्रों में द्विपक्षीय संबंधों को बेहतर बनाने के लिए दोनों देशों की साझा प्रतिबद्धता की पुष्टि करेगी. इससे पहले विक्टोरिया में सेशल्स के राष्ट्रपति पैट्रिक हर्मिनी के साथ प्रतिनिधिमंडल स्तर की वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में श्री मोदी ने कहा कि भारत और सेशल्स की रक्षा और सुरक्षा एक दूसरे से जुड़ी है.
2: मेरी सेशल्स की यात्रा का संदेश स्पष्ट है.

અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ મદન મોહન મનોજના આ શબ્દોથી. સમુસ્વર હસમુખ પાટડિયા અને મહેન્દ્ર ટોકેનો

0: મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે વાલો જાંબુડો. વક્તા જયદેવ શુક્લ.
2: અમે વાલા જાંબુડા વિશે અનેક વાતો નોંધી છે, એમાંની થોડી આજે કહું તો તમને ગમશે ને. જો તમે મને પૂછો કે જાંબુડો ક્યારે રોપેલો, ગોટલો નાખ્યો તો કે છોડ લાવેલા, કેટલા વર્ષ પછી જાંબુ પામ્યા હતા, અમારા વાડામાં અમારી કે પડોશીની જાણ બહાર ઉગી ગયેલા જાંબુડાના કુળ અને મૂળનો ઇતિહાસ હું આપી શકું એમ નથી. કદાચ એથી જ અમે તેને સ્વયંભૂ તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ષે જાંબુડાએ અમને મીઠા રસદાર જાંબુ આપીને તૃપ્ત કર્યા છે. પણ પાનખર ઋતુમાં તો પાંદડા ખરે જ ખરે, એમ જાંબુડાના પાન પણ સ્વાભાવિક રીતે જ ખરે. લગભગ મહિના સુધી પાન ખરે એને કચરો થાય છે એમ ન કહેવું જોઈએ, પણ માને કોણ. એકવાર એવું થયું કે મારે અઠવાડિયા માટે બહાર જવાનું થયું. આવીને જઉં છું તો જાંબુડાની ઘટા, ડાળી, પાંદડા બધા પર જીવલેણ હુમલો થયો હતો. હું આઘાતથી અવાક બની ગયો. માત્ર બુઠ્ઠું થડ ઊભું હતું. જાણે મારું માથું ને બંને હાથ વઢાઈ ગયા હોય એવી લાગણીથી ગૂંગળાઈ ગયો. દિવસો સુધી કચરો થાય છે એવું કહેનારા લોકોએ દર વર્ષે જાંબુનો તો આનંદથી સ્વાદ માણ્યો જ છે. મેં તો પથ્થરોથી જમીન પણ ઢાંકી નથી. આવી આટલી સુફલા ધરતીને અડીને પ્રેમ કરી શકાય છે એ જ સૌભાગ્ય છે. ઘરમાં વાડાની ધૂળ આવે છે એનો વિશેષ મહિમા છે. હા, વસ્તુઓને ચોખ્ખી રાખવા સૌએ થોડો પરિશ્રમ તો કરવો જ પડે, એ સાચું. સીતાફળી, પારિજાત, આસોપાલવ પરથી ખરતા પાંદડા જોઈ હવે તો બધા નવા તાંબા

0: વર્ણા પાંદડાના વાઘા સજશે એ આશમાં રોજ ખાલી પડેલી ડાળખીઓ વચ્ચે બાળપર્ણ જોઈ હર્ષ થાય છે. એવું બુઠ્ઠા જાંબુડાને જોઈ કશું પામ્યા વિના નજર રોજ પાછી ફરે છે ત્યારે મન સોરાયા કરે છે. વર્ષ વીતે છે. એક સવારે બુઠ્ઠા જાંબુડાના થડ પર નવી કૂંપળો પ્રગટી ત્યારે હૃદયમાં શરણાઈઓ બજી ઉઠી. અમે સૌને આનંદથી ગોળધાણા વહેંચ્યા. કહ્યું, અમારા જાંબુડા પર નવી નક્કોર કૂંપળ બેઠી છે, જાંબુડો હજી જીવે છે. આ 2-3 વર્ષમાં તો થોડી ઘટા પણ થઈ છે. આ વર્ષે 2-3 મહિનામાં જાંબુડા પર મોર બેસશે એટલે જાંબુ પણ આવશે. મને તો કૂંપળ જોઈ ત્યારથી જાંબુડાના સ્વપ્ન આવે છે. તમને કહું, કવિ કાલિદાસે મેઘદૂતમાં મેઘને જાંબુ કુંજોમાં વહેતા નર્મદાના નીર પીને આગળ વધવાનું કહ્યું છે. પ્રિયાને સંદેશ મોકલવાની ઉતાવળ હોવા છતાં કાલિદાસ રસિક રીતે જે તે પ્રદેશના ઇતિહાસ ભૂગોળના સૂચન કરે છે એની સાંસ્કૃતિક મહત્તા ને સૌથી વધુ તો પ્રાકૃતિક સમૃદ્ધિ કેવી છે, લોકો કેવા વર્તે છે, એ બધી વાતો કહેવાનું યક્ષ ચૂકતો નથી. તો પછી દશારણ વિસ્તાર પાસે પરિપક્વ બનેલા એટલે કે કાળા બનેલા જાંબુથી લચી પડેલા જંગલોનું સૌંદર્ય બતાવી ભાવકોને ત્યાં જવા લલચાવે છે. રસિકો વર્ષાના દિવસોમાં મેઘદૂતનું સેવન કરવાનું રાખે તો વિવિધ પ્રદેશોની ખાસિયતો ને આપણી ભાવસૃષ્ટિની દિશાઓ એકાકાર થશે. રસદાર જાંબુ કથા નીકળે ત્યારે સ્મૃતિમાંથી કૂદકો મારીને એક પ્રસંગ મિત્રોને કહ્યા વિના રહી શકતો નથી. 15 વર્ષ પૂર્વે કાળા ભૂરા જાંબુ ફળથી જાંબુડો એવો તો સોહતો હતો કે અમે સૌએ જાંબુ સત્ર ઉજવ્યું. એક જાંબુ રસિયો મિત્ર અચાનક આવ્યો. અમે તરત જ કોટ પર ચઢી જાંબુ તોડતા જઈએ ને મોંમાં મૂકતા જઈએ. એવામાં હવામાં ડોલતા 1-2 રસપૂર્ણ જાંબુ દેખાયા. મારું મન એને લેવા વ્યાકુળ થઈ ગયું. હવામાં ડોલતા જઈ મારી પાસે આવે ને લલચાવી દૂર થઈ જાય, પાછા આવે પાછા જાય, એમ હું એને લેવા માટે પ્રયત્ન કરતો રહું. હું હાથ લાંબો કરું, થાય આ વખતે તો ડાળી પર ડોલતા જાંબુને લઈ જ શકીશ. 2 જાંબુ પાસે આવતા એ તરફ લંબાયો, ટેરવા સ્પર્શ્યા અને આવ્યા હાથમાં. એવું લાગે તે જ ક્ષણે સમતુલા ગુમાવી કોટ પરથી ધબાક દઈને પડ્યો, પણ ધરતીએ એટલા પ્રેમથી ઝીલી લીધો કે જરાય વાગ્યું નહીં.
1: વાલો જાંબુડો એ વિષય પર જયદેવ શુક્લનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર શ્રીકાંત પારગાંવકર અને રવિન્દ્ર સાઠે. સંગીત સતીશ ભાટિયાનું.

શ્રી રામચરિત માનસ ગાન હમણાં આપ સાંભળી રહ્યા હતા. ચોપાઈ ગાનના કલાકાર હતા સુરેશ શ્રીકાંત પારગાંવકર અને રવિન્દ્ર સાઠે. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. સુરસરિતા કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ ધરતી માતા ફિલ્મનું આ ગીત. કે એલ સાયગલ, કે સી ડે અને ઉમા શશીના સમૂહસ્વરમાં, રચના પંડિત સુદર્શનની અને સંગીત પંકજ મલિકનું.

સુર સરિતા કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ દુશ્મન ફિલ્મનું ગીત કે એલ સૈગલના સ્વરમાં, ગીતકાર અર્જુ લખનવી અને સંગીતકાર પંકજ મલિક.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્રેસિડેન્ટ ફિલ્મનું ગીત કેએલ સૈગલના સ્વરમાં, સંગીત આરસી બોરાલ અને પંકજ મલિકનું.

મિત્રો, આ સાથે જ સદાભાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાંડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.

0: આપ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
1: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધાર કાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજરે જણાવ્યું.
2: भगवान जगन्नाथ जी के मंदिर से जल यात्रा निकलेगी, उसके तैयारी के लिए पुलिस बंदोबस्त का आज रिहर्सल करने में आया है. जो जल यात्रा है उसके बंदोबस्त में पुलिस अधिकारी और स्टाफ मिला के 500 से ज्यादा पुलिस बल तैनात किया गया है. इसके साथ साथ बूथ के ऊपर सीसीटीवी और ड्रोन के द्वारा भी नजर रखी जा रही है. जो जल यात्रा है वो शांतिपूर्वक थाए इसके लिए पूरे रूट पे पुलिस तैनात की गई है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો

0: દમલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી છ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડજ, ટાઢાવડ, કાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3,000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ આ રામાયણ સાડીની ટીમ ઉપર આખી નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે, એમનું જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા વૃત્તિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજયી ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કવિ સુરેશ દલાલની આ રચનાથી, સ્વર સુધીર ઠાકર અને રેખા ઠાકરનો

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ પ્રફુલ્લા વોરાની રચના રેખા ઠાકરના સ્વરમાં.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ કવિ રમેશ પારેખની રચના, રેખા ઠાકર અને ઉદય મજુમદારના યુગલ સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
1: सेशल की यात्रा का संदेश स्पष्ट है. भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो, और जहां हम हर देश के पास पास नहीं साथ साथ चलें.
0: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
2: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे. इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल, स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના

0: પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો. આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે. હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે. બચાવ ટીમો દરિયાકાંઠા અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પરના તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતા હોય લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રોલીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ ઈ મેચમાં

0: ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે, મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઇરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4th વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એપ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝ્યુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 2-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.
3: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂનના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1 થી 3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ

0: જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

સવારે સવારે. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: सवारे सवारे।
1: સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને આપની દોસ્ત નિમિષા જાનીના સપ્રેમ નમસ્કાર. કાર્યક્રમનો પ્રારંભ કરીએ આ સુમધુર ગીતથી.

0: લતા મંગેશકરના સ્વરમાં આ ગીત સાંભળ્યું, ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
5: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
4: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, આજે 29મી જૂન છે, જેને રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે પ્રોફેસર પી સી મહાલનોબિસને, કે જેમણે ગણિત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું, તેમને યાદ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આયોજન અને વિકાસ આંકડાઓની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આંકડા એટલે કે ગણતરી. ગણતરીપૂર્વકનું આયોજન જ વિકાસની પૂર્વશરત છે. ગણિત અને આંકડાનું જીવનમાં પણ ખૂબ જ મહત્વ છે. જનમાનસને જાગૃતતા લાવવાના ઉદ્દેશથી આજના આ રાષ્ટ્રીય આંકડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાંભળીએ આ ગીત.

0: મેરા નામ જોકર, આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. સમુસ્વર હતો મુકેશ, આશા ભોંસલે અને સિમ્મીનો.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ.

0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આજે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ટ્રોપિક્સ છે. ભૌગોલિક સ્થાન અને આબોહવા વિશેની વિશેષ ચેલેન્જ વિશે લોકમાનસમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે વિશેષ જૈવ વિવિધતાને ચિહ્નિત કરે છે. પૃથ્વી પર ધ્રુવીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધો જેવી અનેક વિવિધતા છે જ્યાંનું જૈવ વૈવિધ્ય, આબોહવા વૈવિધ્ય અને ભૌગોલિક સ્થાનને લગતી અનેક વિવિધતાથી ભરેલું છે. અને તેનું રક્ષણ કરીને અને તેનો બચાવ આપણે કેવી રીતે કરીએ તે આનાથી અપેક્ષિત છે

0: બુંદ જો બન ગઈ મોતી, આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું મુકેશના સ્વરમાં.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી, આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું મુકેશના સ્વરમાં. મિત્રો, હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે, ગરમીનું સામ્રાજ્ય વ્યાપ્ત છે, ત્યારે આવી ગરમીમાં આપણે આપણા આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. વધુ તો આંખોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ગરમીમાં બહાર નીકળીએ ત્યારે ગરમ પવનો આંખોને નુકસાન કરે છે. આંખમાં જલન, પાણી નીકળવું કે આંખો સુકાઈ જવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો મિત્રો, ગરમીમાં બહાર નીકળીએ ત્યારે આંખોનું ધ્યાન રાખવું જોઈએ. સગવડ હોય તો થોડા થોડા સમયે ઠંડા પાણીમાં પલાળેલા રૂના ફોયા આંખે મૂકવા જોઈએ. કાકડીના પીતા પણ મૂકી શકાય. થોડા થોડા સમયે ઠંડા પાણીની છાલકો આંખો પર મારવી જોઈએ, જેથી આંખોમાં ગરમી ના જાય. તો મિત્રો, આ રીતે આંખોનું અને આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખો. કાર્યક્રમનું અંતિમ ગીત જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મનો, યુગલ સ્વર લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો

મિત્રો, આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ રહ્યો છે. આપની દોસ્ત નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કવિ નાનાલાલની આ રચનાથી, સ્વર ફાલ્ગુની શેઠનો.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા.

0: મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ફાલ્ગુની શેઠના સ્વરમાં કવિ નાનાલાલની વધુ એક રચના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

શ્રેયા ઘોષાલના સ્વરમાં કવિ ઉમાશંકર જોશીની રચના હમણાં આપે સાંભળી. આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ આંક 1450 થયો. સિંગાપોરની વર્કર્સ પાર્ટીમાં પ્રીતમસિંહની સેક્રેટરી જનરલ તરીકે ફરી નિયુક્તિ. અમેરિકા અને ઇરાન હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો કરવા સંમત થયા. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી પ્રારંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોમાં રામાયણ થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની. સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી. રાજ્યમાં આગામી 6 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું. ફિફા વર્લ્ડ કપમાં કેનેડાએ તેની પ્રથમ નોકઆઉટ મેચ જીતવા માટે દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવ્યું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંસ્કૃત પત્રિકા. મિત્રો, આજના આ કાર્યક્રમમાં સાંભળીએ સંસ્કૃત ભાષાના મુક્તકોમાં જીવન જીવવાની કળા તથા શ્રી સુક્તમ મંત્ર રહસ્ય વિશે પ્રોફેસર હર્ષદેવ માધવનો વાર્તાલાપ.

ಕವಿ ಕಥಯತಿ ಶೈಲೇ ಶೈಲೇನ ಮಾಣಿಕ್ಯಂ ಮೌಕ್ತಿಕಂ ನ ಗಜೇ ಗಜೇ ಸಜ್ಜನ ನಹಿ ಸರ್ವತ್ರ ಚಂದನಂ નો વને વને. આપણે દરેક પર્વતને ખોદવા માંડીએ તો એમાંથી ધાતુઓ અને રત્નો ન મળે. મુક્તિકમ ન ગજે ગજે, હાથીના પ્રત્યેક ગંડર સ્થળમાં મોતી હોય નહીં. ગજે મુક્તિકમ અતિવ મૂલ્યવત વર્તતી, અત્યંત મૂલ્યવાન હોય આ મોતી. પણ આ દરેક હાથીના ગંડર સ્થળમાં મોતી ન હોય. તથેવ સજ્જના નહીં સર્વત્ર, સજ્જનો પણ બધી જગ્યાએ ન હોય. કેવી રીતે? ચંદનમ નો વને વને, ચંદન વૃક્ષા દુર્લભા, તથેવ સજ્જન અપી દુર્લભા, અત અસ્માભી સાવધાનતયા વર્તિતવ્યમ. સમાજમાં દુર્જનો ઝાઝા છે, સજ્જનો ગણતરીવાળા છે, ગણ્યા ગાંઠ્યા છે, એવું માનીને આપણે વ્યવહાર કરવો જોઈએ. કવિ આપણને ખૂબ સુંદર રીતે ચેતવણી આપે છે. તરી ઉત્સાહ જીવનસ્ય અમૂલ્યમ રસાયનમ વર્તતે, ઉત્સાહેન એવ સર્વમપી જેતુમ શક્યતે, ઉત્સાહેન એવ વિજય પ્રાપ્યતે, ઉત્સાહેન એવ પરીક્ષા દીયતે, ઉત્સાહેન એવ સાફલ્યમ લભ્યતે. અત કવિ કથયતી કાતરા યે યશક્તા યે નોત્સાહસ્તેષુ જાયતે. જે બીકણ માણસો હોય, શક્તિ વગરના હોય, એનામાં ઉત્સાહ જન્મતો નથી. લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય, રાજ્ય લક્ષ્મી મેળવવી હોય, સફળતા મેળવવી હોય, તો ઉત્સાહ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આથી જ સુંદરકાંડમાં હનુમાનજી ફરી પાછા ઉત્સાહી થઈને સીતાની શોધ કરે છે અને છેવટે અશોક વાટિકામાં એ સીતાને મેળવે છે. ઉત્સાહનું પરિણામ એ છે કે માણસ થાક્યા વિના પ્રયત્ન કરે તો એને ચોક્કસ સફળતા મળે છે. ભગવાન હનુમાનજીના ચરિત્રમાંથી આ શીખવા જેવું છે. સંસ્કૃતના કવિઓ કહે છે, અંત સુધી પ્રયત્ન કરવો, થાકવું નહીં. દરેક પ્રયત્ન પછી જ્યારે આપણને નિરાશા સાંપડે ત્યારે ફરી પાછો પ્રયત્ન કરવો. એક પ્રયત્ન પછી કદાચ સફળતા મળી જાય. રત્નૈર મહારહેર સ્તુતુશુર ન દેવા, સમુદ્ર મંથનસ્ય અત્ર વર્ણનમ વર્તતે. સમુદ્ર મંથને દેવેહી નેકાની રત્નાની પ્રાપ્તાની, કિંતુ દેવેહી ન વિરામઃ પ્રાપ્તઃ. અનેક રત્નો મળ્યા સમુદ્રમાંથી, પણ રત્નો પ્રાપ્ત કર્યા પછી દેવોને સંતોષ ન થયો. ન તુતુષુ ન ભેજીરે ભીમ વિષેણ ભીતિમ વિષમ અપી પ્રાપ્તમ આલાહલમ નિર્ગતમ સમુદ્રાત, કિંતુ તે ભયાન્વિતા ન જાતા સુધામ વિના ન પ્રયુર વિના વિરામમ. યાવત પર્યંતમ તેહી સુધા ન લબ્ધા તાવત પર્યંતમ તેહી પ્રયત્ન કૃતઃ. અત સદૈવ પ્રયત્ન કર્તવ્ય. આપ જાણો છો કે એડિસનની પ્રયોગશાળા આગમાં ભસ્મસાત થઈ ગઈ. એડિસન એ વખતે નિરાશ થયા વિના એમણે કીધું કે મને ફરી પાછો કામ કરવાનો સમય મળ્યો છે, ભગવાને મને ફરી તક આપી છે. અને એ પછી એમણે વિશ્વને ચકિત કરી દે એટલી બધી શોધ કરી. તો આજે દેવોના સમુદ્ર મંથનનું ઉદાહરણ છે, આપણા માટે આદર્શરૂપ હોવું જોઈએ. અને એક છેલ્લી વાત, મુક્તકો છે એ આપણને સતત વિચારીને કામ કરવાની સલાહ આપે છે. કુંભકર્ણ ઇન્દ્રાસન બોલવાને બદલે નિદ્રાસન બોલી ગયો તો એનું શું પરિણામ આવ્યું એ આપણે જાણીએ છીએ. એટલા માટે કવિ સાવધાન કરવા માટે આપણને કહે છે, દ્રષ્ટિપૂતમ ન્યસૈત પાદમ, ચાલીએ એ પહેલાં ડગલું જોઈને ભરીએ, કોઈ કાંટો ન વાગી જાય, કોઈ પથ્થરની ઠેસ ન વાગી જાય. દ્રષ્ટિપૂતમ ન્યસૈત પાદમ વસ્ત્ર પૂતમ જલમ પીબેત, પાણી પીવું હોય તો પાણીને આપણે ગુજરાતીમાં કહેવત છે, સો ગણા ગાળીને પાણી પીવું. આનો અર્થ એટલો છે, વસ્ત્ર પૂતમ જલમ પીબેત, સ્વાસ્થ્યની પૂરેપૂરી રક્ષા કરવી. સત્ય પૂતમ વદેત વાક્યમ, વાક્ય છે સત્યથી પવિત્ર હોય એવું વાક્ય બોલવું, અસત્ય વાક્ય ન બોલવું. એટલા માટે ભગવાન મનુ કહે છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. અને છેલ્લી વાત કરે છે, મનઃ પૂતમ સમાચરિત, મનને પવિત્ર લાગે એવું એવું આચરણ કરવું, મનને પાછળથી ખટકો ના લાગે કે અમારાથી ખોટું થયું છે. આપ જોશો તો જીવન જીવવાના પ્રત્યેક તબક્કે સંસ્કૃતના મુક્તકો આપણને સતત માર્ગદર્શન આપે છે. અને એટલા માટે જ હજારો વર્ષોથી આ સુભાષિતો એ લોકો કંઠસ્થ કરે છે અને જીવનને સુંદર રીતે જીવે છે. આભાર શ્રોતા મિત્રો.

स्वागतम सर्वेषां समेषां रसिकानां विदुषां संस्कृत मधु मधुपानां अहमदाबाद आकाशवाणी पक्षतः संस्कृत जगत इत्याख्ये कार्यक्रमेस्मिन् सर्वेषां हार्दम हार्दम स्वागतम। आजे आपणे श्री सूक्तनो परिचय मेळवीशुं। श्री सूक्त संसारना आलोक अने परलोक बन्नेनुं कल्याण करे एवुं અદ્ભુત સૂક્ત છે। ભગવતી લક્ષ્મી ઉપાસ્ય દેવતા છે। આ સૂક્તમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટેના મંત્રો તો છે જ, સાથે સાથે અલક્ષ્મી અસમૃદ્ધિ આળસ નિરાશાઓ વગેરેને દૂર કરીને કેવી રીતે માણસ સકારાત્મક જિંદગી જીવી શકે એના રહસ્યો છે। આયુર્વેદના કેટલાક રહસ્યો છે અને આત્મોન્નતિ કરવી હોય તો યોગ પ્રક્રિયાના પણ કેટલાક એમાં છુપા રહસ્યો છે। એ રીતે આ સૂક્તને આપણે અનેક રીતે મહત્વનું ગણીએ છીએ। ભવંતઃ જાનંતિ એવ યદ વેદાઃ અસ્માકં જ્ઞાનરાશિ વિદ્યાનાં સર્વા શાખાઃ વેદેભ્યઃ નિસૃતાઃ જીવનસ્ય ચતુર્ણામ પુરુષાર્થાનાં સિદ્ધ્યર્થં સર્વે વેદાન પ્રતિ ગચ્છંતિ વેદાઃ અસ્માકં સેવતીઃ। શ્રી સૂક્ત વેદના દસમા મંડળમાં ખીલ સૂક્તોની અંદર સ્થાન પામેલું સૂક્ત છે। આમાં જ્ઞાન માર્ગની ભક્તિ માર્ગની અને કર્મ માર્ગની જે પ્રણાલીઓ છે એનું પણ નિરૂપણ છે। અતએવ શ્રી સૂક્તમ પઠનીયમ શ્રવણીયમ આરાધ્યમ વર્તતે, એટલા માટે શ્રી સૂક્ત એ સાંભળવા જેવું છે, એના પાઠ કરવા જેવા છે અને એની સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ પ્રાપ્તિ સુધીના રસ્તાઓ શ્રી સૂક્ત બતાવે છે। સૌથી પહેલા આપણે શ્રી શબ્દ તો સમજીએ, શ્રી શું છે? શ્રીહી અર્થાત શ્રેયતે યસ્યાહ આશ્રયે સર્વમિદં બ્રહ્માંડમ અસ્તિ। શ્રી શ્રેયતે આશ્રય લેવો, જેને આશ્રયે સમગ્ર બ્રહ્માંડ ચાલી રહ્યું છે એવી જે શક્તિ છે, બ્રહ્માંડની શક્તિ, એનું નામ શ્રી છે। એટલે શ્રી સૂક્ત એ બ્રહ્માંડની વ્યાપક શક્તિનું સૂક્ત છે। શ્રી શબ્દનો બીજો અર્થ થાય છે શ્રીહી શૃણોતિ, ભગવતી વિષ્ણુપ્રિયા ભક્તાનામ દુઃખાની શૃણોતિ। શ્રીહી લક્ષ્મીશ્ચ મહામાયાયાહ દ્વે સ્વરૂપે સ્થ, શ્રી અને લક્ષ્મી મહામાયાના બે સ્વરૂપો છે। શ્રીહી પંચકૃત્ય પરાયણા અસ્તિ, શ્રી છે એ બ્રહ્માંડની શક્તિ છે, એટલા માટે ઉત્પત્તિ સ્થિતિ લય અનુગ્રહ અને નિગ્રહ કરે છે। એટલે શ્રી અને લક્ષ્મી એ બંને એક જ મહાશક્તિના બે સ્વરૂપો છે। અસ્મિન સુક્તે સ્થિર લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાર્થના અસ્તિ, લક્ષ્મી સત્યેન અર્જિતા ભવિત, લક્ષ્મી કલ્યાણકારિણી સ્યાત, શુદ્ધાચરણેન પ્રાપ્તા તાદૃશી લક્ષ્મી રાષ્ટ્રકલ્યાણકારિણી સ્યાત ઇતિ વૈદિક ઋષિણામ અવધારણા વર્તતે। સ્થિર લક્ષ્મી મળવી જોઈએ માણસને, આ લક્ષ્મી છે સત્યથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, કલ્યાણકારી લક્ષ્મી હોવી જોઈએ, શુદ્ધ આચરણથી પ્રાપ્ત થયેલી હોય એવી લક્ષ્મી રાષ્ટ્રનું કલ્યાણ કરે એવી ઉપાસના પદ્ધતિ એ શ્રી સૂક્તમાં આપેલી છે। શ્રી સૂક્તસ્ય કાશ્ચિદ રુચાહા શ્રૂયંતમ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ। પાંચમી રુચા છે, ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવ જુષ્ટા મુદારામ તમ પદ્મિનીમ શરણમહં પ્રપદ્યે અલક્ષ્મીર્મે નશ્યતામ ત્વં વૃણે ઉપેતુ માં દેવસખ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતોસ્મિ રાષ્ટ્રેસ્મિન કીર્તિમ હૃદ્ધિમ દદાતુ મે। ઋષિ કહે છે કે દેવોના મિત્ર કુબેર અમારી પાસે આવે, ચિંતામણી મંત્ર અમને પ્રાપ્ત થાય, ઉદાર આર્દ્ર હૃદયવાળી લક્ષ્મી અમને પ્રાપ્ત થાય અને એ લક્ષ્મી પ્રાદુર્ભૂતોસ્મી રાષ્ટ્રે અસ્મિન, હું એવા રાષ્ટ્રમાં જન્મ્યો છું કે જે રાષ્ટ્ર સુરાષ્ટ્ર છે એની અંદર આપણને કીર્તિ અને વૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એટલા માટે શ્રી સૂક્તના ઋષિ લક્ષ્મીની પ્રાર્થના કરે છે। આવી લક્ષ્મી ક્યારે આવે કે જ્યારે આપણા પાસેથી અશુભ તત્વો દૂર થાય। આઠમા મંત્રની અંદર ઋષિ કહે છે સુત પીપાસા મલામ જ્યેષ્ઠમ અલક્ષ્મીમ નાશયામ્યહમ અભૂતિમ અસમ

वृद्धिं च सर्वान् निरुडदमे गृहात्। ભૂખ અને તરસ એ બે માનવ જાતના દુશ્મનો છે, એવી જે વૃત્તિઓ છે એને અલક્ષ્મી કહેવામાં આવે છે, એને જ્યેષ્ઠા લક્ષ્મી કહે છે, એવી અલક્ષ્મી છે, એ અલક્ષ્મી અમારી પાસેથી દૂર થાય। અભૂતિમ અસમૃદ્ધિ, અમારે સમૃદ્ધ થવું છે, અમારે સમાજને સમૃદ્ધ કરવો છે, અમારે રાષ્ટ્રને સમૃદ્ધ કરવું છે, એટલા માટે અમારી પાસેથી આવી અલક્ષ્મી દૂર થાય અને પુણ્ય લક્ષ્મીની પ્રાપ્ત થાય, જે લક્ષ્મી અમને પવિત્રતા આપે, જે લક્ષ્મી અમને યશ આપે, કીર્તિ આપે અને રાષ્ટ્રનું કલ્યાણ કરે। અંતમાં ઋષિ કહે છે, તમ આવહ જાત વેદો લક્ષ્મી મન પગામિનીમ। હે અગ્નિદેવ, હે મહાદેવી લક્ષ્મી, તમે સ્થિર થઈને આવો અમારા રાષ્ટ્રની અંદર, અમારા ઘરમાં, અમારા સમાજમાં તમે સ્થિરતા આપો, એવી લક્ષ્મી આવો કે જે લક્ષ્મી અમને કાયમ માટે સુખ સમૃદ્ધિ આનંદ અને આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે। અસ્મિન સુક્તે ઋષિ અગ્નિમ પ્રાર્થયતી, હે અગ્નિ મમ ગૃહમ લક્ષ્મીમ આનયા। કિદૃશી લક્ષ્મી, ચંદ્ર સમાના શૈત્યદાયિની, સૂર્ય સમાના સુવર્ણ સમાના દીપ્તિમયી, તાદૃશીમ લક્ષ્મીમ આનયા। અહમ કેવલમ સુખી ભવિતુમ નેચ્છામિ, મમ ગૃહે સ્વજનાઃ સુઃ સેવકાઃ સુઃ તે અપી સર્વે અપી સુખીના ભવેયું। ઋષિ આ સુક્તની અંદર કામના કરે છે કે હું એકલો સુખી ન થાઉં, પણ મારા ઘરના, મારા કુટુંબીઓ, મારો સમાજ, મારું રાષ્ટ્ર પણ મારી સાથે સુખી થાય અને એવી લક્ષ્મી એ કલ્યાણકારી બનીને અમારા પાસે આવે, એવી ઋષિની પ્રાર્થના છે। દેશે જલાની સ્નિગ્ધાનાની જનેયું, અહમ સ્થિરામ લક્ષ્મી વાંચામી, મહબ ગૃહાત આલસ્યમયીમ દુર્ગુણયુક્તામ અસમૃદ્ધિમયીમ અશુચિતામયીમ જ્યેષ્ઠામ લક્ષ્મીમ અહમ બહિઃ પ્રેષયામિ। લક્ષ્મ્યાઃ પ્રાપ્તિમ કર્તુમ મનુષ્યઃ શુચિર ભવેત પ્રયત્નવાન ભવેત ઇતિ ઋષિઃ પ્રાર્થયતિ। શ્રી સુક્તસ્ય નૈકાઃ પરંપરાઃ સંતિ, શ્રી સુક્તની અનેક પરંપરાઓ। કેટલાક ટીકાકારો શ્રી સુક્તની અંદર યોગ પ્રક્રિયાને જુએ છે। હિરણ્ય વર્ણામ હરિણીમ, હિરણ્ય વર્ણા સોનેરી રંગની, આ જે છે એ સૂર્ય નાડી, પિંગલા નાડી માટેનો શબ્દ છે। પિંગલા નાડીની અંદર સૂર્ય છે, સૂર્યની શક્તિ, સૌર શક્તિ એ પ્રવાહિત થતી હોય છે। બીજો એક શબ્દ છે શ્રી સુક્તમાં રજતસ્રજામ, રજત એટલે રૂપું અને રજતસ્રજ એટલે ઈડા નાડી। ઈડા અને પિંગલા બંને નાડી જ્યારે એકત્ર થાય આજ્ઞા ચક્રમાં, ત્યારે ત્યાંથી એક અદભુત એવો પ્રવાહ, ચેતના પ્રવાહ ઉત્પન્ન થાય અને એ સહસ્રાર સુધી એ પ્રવાહ પહોંચે, એટલા માટે ઋષિ એમ પ્રાર્થના કરે છે અનાહત ચક્રમાં કે અમારા જે સૌર પ્રવાહો અને જે ચાંદ્ર પ્રવાહો છે, ઈડા અને પિંગલાનું મિલન થાય અને સુષુમણા માર્ગે અમારી ઉર્ધ્વ ગતિ થાય, એવી અમારા પર કૃપા કરે ભગવતી, એવી પણ પ્રાર્થના છે। યોગના માર્ગે આ સૂક્તને એ રીતે સમજાવાય છે। શ્રી સુક્તે રોગાણામ ઉપચાર પદ્ધતિ અસ્તિ ગુપ્ત રૂપેણ અત્ર વર્ણિતા અસ્તિ। શ્રી સુક્તમાં જે શબ્દો છે એ શબ્દોના આયુર્વેદના જે માર્ગ છે એ પ્રમાણે કેટલાક અર્થો થાય છે અને એમાં વિવિધ રોગોના ઉપચારોના પણ મંત્રો છે એવું માનવામાં આવે છે। શ્રી સુક્તે ષટ ચક્રાણામ ભેદ વર્ણિતો અસ્તિ, હિરણમયીને શબ્દેન કુંડલીની શક્તિ એ નિરૂપણમ વર્તતે। જે સંસ્કૃતના વિદ્વાનો છે એ કુંડલીની શક્તિના જાગરણ માટે આ સુક્ત મહત્વનું છે એવું માને છે। શ્રી વિદ્યારણવ તંત્રે શ્રી વિદ્યા મંત્રેણ શ્રી સુક્તસ્ય સંપુટ પાઠ સૂચિતોસ્તિ। જે તંત્ર માર્ગની અંદર શ્રી વિદ્યાની પરંપરા છે, એ પરંપરાની અંદર શ્રી સુક્તનો પાઠ શ્રી વિદ્યાના મંત્રો સાથે કરવો એવું પણ નિરૂપણ છે। બીજો એક બહુ મહત્વનો જે મુદ્દો છે આ છે, શ્રી સુક્તે ધાતુ વિદ્યા અસ્તિ। શ્રી સુક્તમાં ગુપ્ત રીતે ધાતુ વિદ્યા છે। આ રીતે શ્રી સુક્ત છે એ અનેક રીતે મહત્વનું છે। હવે શ્રી સુક્તની અંદર વિવિધ પ્રકારના કેવા સુખો પ્રાપ્ત થાય છે એની એક વાત કરીએ। ભૌતિક સુખ, એવું સુખ કે જેની અંદર એ પોતાના કુટુંબને, પોતાની આસપાસના માણસોને સુખી કરી શકે, તો શ્રી સુક્તનો જે ત્રીજો મંત્ર છે અશ્વપૂર્વામ પ્રથમ અધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ, આ સુક્તની અંદર
આ મંત્ર જે છે

મંત્ર તમને ભૌતિક સુખ આપવા માટેનો મદદગાર મંત્ર છે. અશ્વ પૂર્વામ, અમને અશ્વ પ્રાપ્ત થાય એટલે અમને વાહનનું સુખ પ્રાપ્ત થાય. રથમ અધ્યામ, અમને આરામથી અમે જઈ શકીએ, હરી ફરી શકીએ એવું વાહન મળે. આપણો સમાજ છે એ માત્ર વ્યક્તિનિષ્ઠ સમાજ નથી. ભૌતિક સુખ તો મળી જાય, પછી મનનું સુખ કેવી રીતે મેળવવું? તો એની અંદર શ્રી સૂક્તની અંદર મંત્ર છે, મનસઃ કામમાત કૂતિ વાચઃ સત્યમસી મહી. મનસઃ આકૂતિ, અમારા મનના સંકલ્પો શુભ બને અને પરોપકાર કરીએ. વાચઃ સત્યમ, ઋષિ બીજી વાત કરે છે કે માણસ વાણીથી જો સત્ય બોલતો હોય તો એને ક્યારેય દુઃખ ન થાય, એને કોઈ પાપ ન થાય, એટલા માટે વાણીનું સત્ય અમને પ્રાપ્ત થાય. બીજું, માણસના અંતરાયો દૂર થાય. તો એને માટે કહે છે કે ભાઈ આ બધા માયાના અંતરાયો છે. માયાંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મી. હે લક્ષ્મી માતા, હે કલ્યાણકારી માં, અમારે અમારી પાસેથી માયાના અંતરાયો દૂર થાય કે જેનાથી લોભ, ક્રોધ, આળસ, બેદરકારી, બીજાને નુકસાન પહોંચાડવાની ભાવનાઓ, આવી ભાવનાઓ દૂર થાય તો વ્યક્તિ છે પોતે સમૃદ્ધ થાય મનથી, અને બીજાની સમૃદ્ધિ એ કરી શકે અને બીજાના સુખનો વિચાર કરે. જો આપણને સુખ મળે તો આપણે હંમેશા બીજાનો સુખનો વિચાર કરવાના જ છીએ. એટલે લક્ષ્મી છે, લક્ષ્મીજીના કેટલા ગુણો છે, લક્ષ્મીજીના કેવા વિશેષણો છે, આ વિશેષણો આપણે પણ મેળવવા જેવા છે. આર્દ્રતા, બીજા પ્રત્યેના પરોપકારની ભાવના, કોઈના દુઃખને સાંભળીને પીગળી જઈએ આપણે, એને આર્દ્રતા કહેવાય. અને આવી ઉદારતા આપણા જીવનમાં પ્રાપ્ત થાય તો આપણે બીજાનું કલ્યાણ કરી શકીએ. પ્રસન્નતા, શુચિતા, પવિત્રતા. પવિત્રતા આવે તો પ્રસન્નતા આવે, અને પ્રયત્નશીલતા અને શુચિતામાંથી જે જન્મે એ માણસનો ઉદાત્ત ગુણોનો જન્મ થાય. ચત્વારઃ પુરુષાર્થાઃ નિરૂપતાઃ સંતિ યથા ધર્મઃ. ધર્મ છે શરણાગતિ, ઈશ્વરની શરણાગતિનો ભાવ એટલે ધર્મ. કામઃ આકૃતિ, પવિત્ર સંકલ્પો જ્યારે થાય ત્યારે ધર્મી વૃત્તિ થાય. અર્થની પ્રાપ્તિ, જેનાથી ભૌતિક કલ્યાણ સાધી શકાય. કામ એટલે ઘરની અંદર બાળકોનો કિલ્લોલ થતો હોય, આ જે મંત્ર છે એ કામની પ્રાપ્તિ માટેનો મંત્ર છે. અને છેવટે મોક્ષની પ્રાપ્તિ, કાંસોસ્મિતામ પદ્મેસ્થિતામ શ્રિયમ ઉપહવયે વગેરે જે શ્રી સૂક્તની અંદર શબ્દો છે એ કુંડલીની શક્તિના જાગરણ માટેના મંત્રો છે. અને એ રીતે પવિત્ર લક્ષ્મી, અને પવિત્ર લક્ષ્મી દ્વારા સ્વ ઉન્નતિ, સમાજ ઉન્નતિ અને રાષ્ટ્ર ઉન્નતિ, અને એની સાથે સાથે આધ્યાત્મિક કલ્યાણની જે ભાવના છે એ શ્રી સૂક્તમાં ગૂંથાયેલી છે. આપણે વેદ માતાના શરણે જઈએ અને પવિત્ર સંકલ્પો સાથે આપણે રાષ્ટ્રનું કલ્યાણ કરીએ તો આપણું આ જે મનન, ચિંતન, શ્રવણ છે એ ઉપકારક બનશે.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સંસ્કૃત પત્રિકા. આજના આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાના મુક્તકોમાં જીવન જીવવાની કળા તથા શ્રી સુક્તમ મંત્ર રહસ્ય વિશે પ્રોફેસર હંસદેવ માધવનો વાર્તાલાપ સાંભળ્યો. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. મિત્રો, સવારના 10:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ અંજાના ફિલ્મના આ ગીતથી, સ્વર મોહમ્મદ રફીનો.

0: મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના આજના કલાકાર પ્રવીણ જોશી. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક કોમર્શિયલ બ્રેક.
1: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂનના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ,

0: અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના આજના કલાકાર પ્રવીણ જોશી. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક કોમર્શિયલ બ્રેક.
1: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: સુગમ સંગીતના કાર્યક્રમમાં પ્રથમ રચના સાંભળી રાજેન્દ્ર શાહની, સ્વર પ્રવીણ જોશીનો,

0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ ભાસ્કર વોરાની રચના, પ્રવીણ જોશીનો સ્વર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. સુગમ સંગીતના આજના કલાકાર હતા પ્રવીણ જોશી. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનું સમાપન. ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90.45% લક્ષ્યાંક હાંસલ થયો. જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. ફિફા વિશ્વકપમાં કેનેડાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત અંતિમ 16માં સ્થાન બનાવ્યું. પાકિસ્તાનનો અફઘાન સરહદ પર હવાઈ હુમલો, 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો. ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 125 અને નિફ્ટીમાં 40 અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે અને કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

354.64 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. માણીએ ફિલ્મ સંગીત.

हम किसी से कम नहीं। आ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું, શબ્દો હતા મજરુ સુલતાનપુરીના અને સંગીત હતું આરડી બર્મનનું. હવેનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ અનામિકા, શબ્દ મજરુ સુલતાનપુરીના અને સંગીત આરડી બર્મનનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમનું હવેનું ગીત ફિલ્મ કભી કભીનું. શબ્દો સાહેલ ઉધ્યાનવીના, સંગીત ખૈયામનું અને ગાયક કલાકારો છે લતા મંગેશકર અને મુકેશ.

0: O kaikke pahan banaurasuala. O khul jaye band akal ka taala.
1: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું? હે, આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
0: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
1: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા ધરતી માતા. લો આ પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
0: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
1: હવે કરીને શાણપણની વાત.
2: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.

ગાયિકા હેમલતાનું ગાયેલું આ ગીત સાંભળીએ. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનું અને ફિલ્મ અખિયો કે ઝરોખો સે.

ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનનું આ ગીત આપે હેમલતાના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ.

ઘડિયાળ બોલી રહી છે 11:30 નો સમય. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ ગેર ફિલ્મી હિન્દી ગીતો.

અમે મિશ્રાનું આ ગીત આપે સાંભળ્યું. શબ્દો હતા કુનાલ વર્માના. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને આઝમ અલી મુકર્રમના સ્વરમાં આ ગીત. શબ્દો છે દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકર્રમનું.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आ

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અત્યારે આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મે હિન્દી ગીતો કાર્યક્રમનું આ ગીત સાધના સરગમ આઝમ અલી મુકરમના સ્વરમાં, શબ્દો દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શૈલેન્દ્ર શર્માએ લખેલું ગીત મનોજ વર્માના સ્વરમાં આપણે સાંભળ્યું. સંગીત હતું શબાબ આઝમીનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ.

0: महसूस ये हुआ कि जमाने गुजर गए भाई ए हरिहरन स्वर में आ गीत आप सांभळी रहता श्रोता मित्रों अने आ साथे ज पूरो थयो गैर फिल्मे हिंदी गीतों नो आ कार्यक्रम आकाशवाणी अमदावाद वडोदरा राजकोट अने भुज बपोरना 12 वाग्यानो समय थोड़ी ज क्षणों में सांभळीशुं मुख्य समाचार
1: નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. ભારતીય શેરબજારમાં નરમાશ. સેન્સેક્સમાં 120 અને નિફટીમાં 30 અંકનો ઘટાડો. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના અંદાજે 65,072 બાળકોને આવરી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ઓછા વરસાદની આગાહીના પગલે આ વર્ષે ડાંગરના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિ મુજબ ડાંગરના બદલે કઠોળ અને સોયાબીન જેવા ઓછા પાણીના પાકોને પ્રાધાન્ય આપવા અપીલ.

નવસારીમાં મેઘરાજાનું આગમન, ચીખલી પંથકમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આજે મધ્યપ્રદેશના નીમચ અને શાજાપુર ખાતે 2 મોટા સોલર પાવર પાર્કનું ઉદઘાટન કરશે. અમદાવાદની 8 વર્ષીય તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. તક્ષવીએ 16 સેન્ટીમીટરની ઊંચાઈએ 10 મીટર અંતરનું સ્કેટિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભારતીય પુરૂષ હોકી ટીમે લંડનમાં FIH પ્રો લીગના રિવર્સ મુકાબલામાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 પરાજય આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની. અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

તુષાર શુક્લાનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા, ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવેનું આ ગીત આપ સાંભળશો સાધના સરગમના સ્વરમાં. શબ્દો છે રમણભાઈ પટેલના.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવેનું આ ગીત રૂપકુમાર રાઠોડના સ્વરમાં, શબ્દરચના રમણભાઈ પટેલની.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. ગીત લખ્યું હતું ડોક્ટર શ્યામલ મુનશીએ. કાર્યક્રમનું અંતિમ ગીત હવે. શબ્દો છે રમેશ પારેખના અને ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ.

0: બસ હવે તો શબ્દે શબ્દે ચોમાસું અને ધોધમાર વરસાદથી આપણે સૌ રાહ જોઈ બેઠા છીએ. દોસ્તો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી અત્યારે આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો 12:30 નો સમય એટલે હવે બહેનો માટેનો સહિયર કાર્યક્રમ, બસ ગણતરીની 30 સેકન્ડો પછી.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ, પિઝા પાર્ટી.
1: યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
4: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે. મિત્રો, સહિયર કાર્યક્રમમાં આજે એક નાટક સાંભળીશું. નાટકનું નામ છે કેક્ટસ. ભાગ લેનાર કલાકારો સુરભી શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભી, લેખિકા ભાનુમતી જાની,
1: પ્રસ્તુતકર્તા ચંદ્રસેન નાવાણી.
0: તો પ્રસ્તુત છે નાટક કેક્ટસ.

0: શું
1: શોધી આપને
0: તમારી ઇસ્ટિક પેલી લાલ રંગની હમણાં શોધી આપું આ રહી આ પાવડર ના ડબ્બા પાછળ તો હતી લ્યો બેન
1: કેમ સોનુ શું છે આટલું બધું કેમ હસે છે
0: આ તમારા મોઢાના પ્લાસ્ટર જોઈને તો અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટ્ટા આ તમારા રંગ રોગાન ઉખડી જાય ને પછી તો પાછું ઈનું ઈ જ ને
1: હો તને એ બધી સમજણ ન પડે
0: બેન બેન એક વાત તો
1: જલ્દી કહે ને મારે જવાનું મોડું થાય છે
0: બેન બેન છે ને તે મારો વાર કેશલો મને લગ્ન પેલા જોવા આવેલો ત્યારે વળ્યું એને મને પૂછ્યું અલી સોનુ ત્યાં ઓઠ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે ને હું તો બેન મોટેથી હસી પડેલી પછી મેં કહ્યું અલે જાજા આપણે તો એવું બધું હોય પછી એને શું કહ્યું ખબર છે બેન મને કે તારા ઓઠ તો ચણોઠી જેવા છે તે એમ
1: મારી સામે શું જોયા કરે છે ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકોના વિકાસ પર એક હોલ માં મારે ભાષણ કરવા જવાનો છે
0: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો ઝૂંપડપટ્ટી માં ગયા છો ખરા
1: અરે ત્યાં જવાની મારે શી જરૂર મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે
0: તે બેન ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે
1: તને એને સમજાય લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે સમજી
0: તમારા વટ ને બટ અમને ન સમજાય અમે તો એ રોટલા હા ખાઈએ અને ધબાકા બંધ કામ કરીએ આ પેલું તમારું હું કહેવાય બળ્યું પેલું ફીગ ફીગ
1: ખાસ્સો 1 કિલો વજન ઘટ્યું છે
0: 1 કિલો

0: હરિકાયા છે ને આરસના પુતળા જેવી, 5 વર્ષમાં 1 કિલો.
1: જા હવે અંદર જા, અંદર જા, આમ હસે ના કર, ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
0: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ, આજે આઈ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેન ને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે, તે આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરી આ બધાય થી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
2: સોનુ, સોનુ મમ્મી ક્યાં ગઈ?
0: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
2: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટી માં એને કદી પગ પણ મૂક્યો નથી. ને પાછી
0: મેં એમને ઈ જ કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
2: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
0: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા, જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
2: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે, આરસની છે, ₹10,000 ની. અમારા ઘરોમાં ના ભગવાન પણ ખરીદાય ફ્લેટના નાણા વડે જ તો. સોનુ ખોલ તો જરા.
0: હા બેન ખોલું.
2: ઓ નીરવ, આવ ને, આવ બેસ. અરે બેસ ને નીરાતે.
3: સાચું કહું શૈલા, ખોટું ના લગાડીશ, પણ આ 2 નંબરના નાણાથી ખરીદાયેલી મુલાયમ તો અમને તો વાગે તેવ નહીં ને.
2: ઓ નીરવ, તું તો જાણે જ છે ને કે મને મારા ઘરનો આ દંભ, આ વૈભવ પસંદ નથી. પણ શું કરું, જન્મ મરણ ને પરણ એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી.
3: સારું ચાલ, હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું, આપણે આપણું કામ જે કરવાનું છે ને એનું આયોજન કરીએ. ચાલ
2: સોનુ, બે કપ ચા બનાવી લાવ ને.
0: હા બે.
3: અરે એની કઈ જરૂર નથી, પાછું આજે તો આપણે ઘણે દૂર જવાનું છે, મોડું થશે.
2: હા પણ ચા તો પીવી જ પડશે.
3: અરે શૈલા, અરે આજે તો ખૂબ મજા આવી ગઈ. હા, એક પૈસાદાર મહિલાનું ભાષણ સાંભળીને આવ્યો.
2: શેના વિશે હતું?
3: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે. તો
2: પછી?
3: પછી શું? એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા. ઝૂંપડપટ્ટીમાંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોવડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભણવા મોકલવા જોઈએ. અને હતો ત્યાં ખરી મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમાં સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા હતા. બોલ પછી તમારી હટે જ ને.
2: પછી શું થયું?
3: પછી શું? પછી મેં જ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું, તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટીના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાકનું મેનુ આપો તો કેમ ચાલે?
2: નીરવ, તે ખરેખર આવું કહ્યું?
3: આજ તો કહું જ ને, મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય. અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને, ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માળ તમે ચડી શકો.
0: લ્યો બે
2: ચા. લે નીરવ ચાલે. નીરવ પછી શું થયું?
3: પછી શું? હો હો થઈ ગઈ, 2-4 વાક્યો બોલી એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું. શરૂમાં તો ભરતી શ્રોતાઓએ થોડીક તાળીઓ પાડી, ખો ખો કરીને ઉધરસ ખાધી. પછી તો હે એ બધા સમજી ગયા. ચાલ છેલા, હવે આપણે મોડું થાય છે, વાતો ખૂબ કરી, ચા પણ જોઈએ.
2: હા ચાલ. જો સોનુ, અમે કામે જઈએ છીએ, મારે મોડું થશે મમ્મીને કહી દેજે.
0: સારું બેન, તમ તમાર જાઓ. હાશ લાવ ને, આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં. મને આ પોચા પોચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો. આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાતે અહીં થોડું બેસી લઈએ, એવી મજા આવે છે ને. કેવા પોચા પોચા સોફા. આ અમારા શૈલા બેન જોયા ને, કોઈની હારે લપછપ નહીં. કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે તો વાત જ કયો રે. આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ઘેર એમને મળવા આવ્યો. નવાઈ ની વાત તો કેવાયો, પણ છોકરો છે પાણીદારો.

0: के हो गयो भूषण।
1: अरे फर्स्ट क्लास एमने नहीं मने पूछ मने एवी तो तारियो पड़ी एवी तो तारियो पड़ी ने प्रमुख श्री तो एवा खुश थई गया हता ने।
0: ते अमारा बेन तो सरस ज बोले छे ने छेल्ला 15 दी थी चाटला हामे मो राखी गोकता ता ने
2: सोनू।
1: अरे विभा बेन तमे तो आजे कमाल करी खरेखर तमे खूब सरस बोल्या।
2: ओ थैंक यू पण बच्ची पेलो चापलो छोकरो एनी भंगाण पाड्यो ने मने जरा।
1: अरे एवू तो हवे थया करे बाकी साचू कहू तमारी वावा थी तो बधा जले छे। हां तेथीस तो तेओ आम तमारा विरोधियों ने उभा करे छे बाकी तमारो भाषण એટલે તો કહેવું પડે હા।
2: અરે
1: વળી તમે લાગતા તાય રૂપાળા હો કઈ આ કોઈ તમને 45 નાય નાખે।
2: થેન્ક યુ એ તો છે ને ઓ ગઈ કોલેજ ફેશિયલ કરાવ્યો અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી। યસ
1: ને આ સાડી વાહ વાહ કેવી મુલાયમ છે સસલાના વાળ જેવી। ક્યાંથી લીધી કેટલા ની આવી?
2: એ તો છે ને શૈલેશ અમેરિકા થી લાવ્યા છે।
1: એમ યસ ખૂબ સરસ છે હા ખાદી સિલ્ક ની છે ને। આપણા દેશ નો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નો માલ પરદેશ જાય છે ને। મારી પાસે આવી જ એક સાડી છે વિભા બેન આ ડિઝાઇન સહિત જુદી।
0: લ્યો બેન આ શરબત લાવી।
2: લ્યો લ્યો અમિતા બેન
1: થેન્ક યુ। ઓ માય ગોડ મેં 6 વાગે ગાડી મંગાવી હતી ને 6:15 થયા હજુ કેમ નહીં આવી હોય?
2: કઈ નહીં મારી ગાડી તમને મૂકી જશે।
1: ના ના ના આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ।
2: અરે તમે સંકોચ ન રાખો પ્લીઝ જરૂર મૂકી જશે।
1: સારું કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગે એક મીટિંગ માં જવાનું છે।
2: આઈ સી સોનો ડ્રાઈવર ને કહે કે બેન ને ગાડી મૂકી આવે।
1: હા આવજો
2: આવજો।
3: સોનો સોનો આ ચા ના કપ કોણ આવ્યું હતું?
0: શૈલાબેન ના ભાઈબંધ।
3: શૈલા ના ભાઈબંધ?
0: પણ બેન છોકરો છે ફૂટડો।
3: બોલ્યા છોકરો છે ફૂટડો ના જાત ખાનદાન સંસ્કાર કઈ નહીં જોવાનું।
0: સંસ્કાર ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોઈએ છે ને। આ તમારી જ વાત કહ્યું ને બેન મી તમને અને સાહેબ ને હારે બેહી બેગડી નિરાતે વાત્યું કરતા ક્યારે જોયા
3: ન? એ તો શું થાય એમની ધંધાર થી ઘણા દિવસો બહાર ગામ જવાનું હોય અને મારે વિવિધ પ્રવૃત્તિઓ।
0: હું એ જ કહું છું ને આ તમારી જિંદગી
3: મોભા પ્રમાણે તો રહેવું જોઈએ ને સોનુ।
0: મોભો મોભો મોભો
3: શૈલા આમાં આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે।
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
3: એમ વાત ઉડાવી ન દે।
4: હું વાત ઉડાવતી નથી હકીકત રજૂ કરું છું। આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
3: ઓહો હું પૂછું એનો જવાબ આપ। આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો મારો મિત્ર છે।
3: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા પિતા ને સમજાવવા।
3: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં એ કેવું? હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી એટલું જ નહીં નીરવ હરિજન છે સાચા અર્થમાં હરિનો જન।
3: શૈલા મને આવા બધા ફિતૂર પસંદ નથી તારા પપ્પા ની ખબર પડશે તો।
4: પપ્પા? મમ્મી પપ્પા એ કે તમે તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું। અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો સુખનો

0: કડંબરા તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
1: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એની પરણવાની છે?
0: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
1: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમધર્મી ઘર.
0: પરમધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો
1: ચૂપ કહું છું. જા જા, તારા રૂમમાં ચાલી જા, કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
0: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ પણ ખરા.
1: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમધર્મી ઘર.
0: પરમધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો
1: ચૂપ કહું છું. જા જા, તારા રૂમમાં ચાલી જા, કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
0: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ. ગુડ નાઇટ.

0: સોનુ સોનુ જો તો જરા કોણ છે?
1: હા જો આવો આવો.
0: કોણ છે સોનુ?
1: એ નીરવભાઈ છે.
0: ઓ નીરવ, આવ બેસ.
2: ઓ તમે
3: તમે
0: નીરવ, આ મારા મમ્મી અને મમ્મી આ નીરવ. નીરવ ચાલ આપણે જઈએ.
2: શૈલા, તારે એની સાથે જવાનું નથી.
0: કારણ?
2: પૂછ એને. મારા ભાષણ વખતે એને મારું કેવું અપમાન.
3: મારું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આજે તમારો આદર કરું છું, પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં.
2: પણ તમારે વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું.
3: તમે જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને, જ્યાં સુધી તમે ઝૂંપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો.
2: તું આવાની સાથે દોસ્તી રાખી છે શૈલા?
0: એટલે તમે કહેવા શું માંગો છો? એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનું નથી. તેથી પણ મમ્મી, માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે.
3: હા શૈલા, તારી વાત સાચી છે. બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ, અને ધર્મ પણ એક જ, માનવતાનો.
2: જોયા મોટા માનવતાવાદી.
3: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે. તમારા તન ઉજળા અને મન મેલા. અરે તન પણ ઉજળા નહીં હોય, તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે. બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વહેલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોયેલા અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે, અને ઘરના બધા જ સભ્યો કાળી મજૂરી કરે છે. તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો, એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ. વાહ વૈભવ વિલાસ, એ કઈ સંસ્કાર નથી. શૈલા, આને તું ઘર કહે છે? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે.
0: હા, વર્ષોથી આ પિંજરમાં હું ગૂંગળાઉં છું. ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિસાસા નાખું છું. મમ્મી, લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જાઉં છું.
2: જા, ચાલી જા કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા. ગ્રહણ લાગ્યું ને હંમેશની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ. ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ. આ કેક્ટસ બસ આમ જ જીવન પાંખડી છેદાતી જ રહી. પીડા, અશ્રુ, વેદના, યાતના, બધું જ.
0: તમે આ બધું હું બોલો છો બેન?
2: બસ બરાબર આવો જ હતો એ. આંખ, નાક, બધું જ. પણ અત્યારે અરે રે, ક્યાં હશે?
0: બેન તમે ક્યાંની વાત કરો?

0: ને તમારી આંખોમાં આંસુ બે, તમને કઈ થાય છે? ડોક્ટર ને બોલાવા છે બે.
1: કોઈ ડોક્ટર મારું દર્દ દૂર નહીં કરે સોનુ.
0: હું તે હું છે બે.
1: જો સાંભળ, આજથી લગભગ 25-26 વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાં લગ્ન કર્યા.
0: તો પછી તમે આયામ આ સાહેબ હારે?
1: સાંભળ, એ જ કહું છું. પિતાજી તો આવા લગ્નની સંમતિ ન જ આપે એની ખાતરી હતી. અમે બહાર ગામ જઈને લગ્ન કરેલા. 2-3 મહિના નિરાંત સુખ ચેનથી રહ્યા પણ ખરા, પણ મારા નસીબમાં સુખ

0: પિતાજીએ ગમે ત્યાંથી મારી બહાર કાઢી. તેઓ આવ્યા, મને હાથ ખેંચીને મોટરમાં બેસાડી. હું રડતી કકળતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા. એ વખતનો જમાનો ને અમારું કહેવાતું ખાનદાન, વળી પિતાજીનો એ ભયાનક ચહેરો, આજે યાદ કરું છું ને. સોનુ મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી. ના સોનુ, મારી જીવહાની તો કરવી જ ન હતી, ને મેં ક્યાં પાપ કર્યું હતું? પણ માને શી રીતે કહું, માની અનુભવી નજર બધું પામી ગઈ હતી. સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાને બહાને મને બહારગામ લઈ ગયા, ને ત્યાં મેં એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો.
1: પછી
0: એને અનાથાશ્રમ લઈ ગયા. ત્યારે મેં છાતી ફાટરું દન કર્યું હતું. હજી શેલાના બાળપણનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું. સોનું બધું તાજું થઈ ગયું. અમે ભૂલાયું તો ક્યારે નહોતું.
1: પછી આ સાહેબ,
0: સોનું, માં મને પાછી ઘેર લઈ આવી. છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પડાવી દીધી. અરે ત્યારથી બસ આ કેક્ટસ
1: મારી
0: જિંદગીમાં એ જ ઉગ્યા છે ને.

0: પણ આમ એકાએક એકલા ક્યાં હાલે બહેન?
1: મારી દીકરીને પાછી લઈ આવ્યા. સોનુ મહેમાન ઉગમાવે છે.
0: ઓ બહેન,
1: હવે પતો નહીં.
0: પણ બહેન,
1: એની જિંદગીમાં ગુલાબ આવવા છે. મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.
2: આ કેક્ટસ.

આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બપોરનો સમય થવા જઈ રહ્યો છે બપોરનો એકનો. થોડી જ ક્ષણમાં સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

તરફડતી મનની યાદો આપણા મનને તરફડાયા કરે, યાદ તારી રાતભર આવે કરે. દોસ્તો, મહેશ્વરી મહેતાએ લખેલું આ ગીત આપે સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતના આજના આ કાર્યક્રમના ગાયિકા હતા ચેતના પાટડિયા, અને આ સાથે જ પૂરો થયો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરનો 1:20 નો સમય, થોડી જ ક્ષણોમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે

0: સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता दी जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
2: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યા અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે હમ જો બોલતે હૈ વો કરતે હૈ પિછલે કઈ સાલો કા ટ્રેક રેકોર્ડ ઉઠા કે દેખ લીજીએ હમ દેને મે પહેલે 2-5% શાયદ કમ હો સકતે હૈ દૂસરે રાજ્યો સે લેકિન યે એક એસા રાજ્ય હૈ યહાં પે 1 રૂપે રોકોગે તો વો આપકી આને વાલી પીઢી કે લિયે વો ઇન્વેસ્ટમેન્ટ હમેશા સેફ રહેગા ઓર આપકા રોકા હુઆ 1 જો રૂપિયે જો હોગા ઉસકા રિટર્ન ભી સબસે જ્યાદા અગર દેખોગે તો ગુજરાત મે મિલેગા ઓર હમ જો કહેંગે વો ટાઈમલી મિલેગા અગર સાલો તક આપકે ઇન્સેન્ટિવ્સ કઈ ઓર જાઓગે ઓર ધક્કે ખાને પડેંગે તો ઉસકા વ્યાજ ગિનોગે તો હમ લોગ ડબલ દે રહે હોંગે તો હમ આપ સબકો ખાસ તોર પે મેરે ટીમ ગુજરાત કી ઓર સે મે આપ સબકા યહાં સ્વાગત કરતા હું.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મજબૂત આયોજનના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમજનક ટોચની વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. શ્રી ખટ્ટરે ઉમેર્યું કે ડેટા સેન્સર્સ, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિસ્તરણ દ્વારા 300 ગીગાવોટ સુધીની ભવિષ્યની માંગને પહોંચી વળવા ભવિષ્યલક્ષી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. તેમણે 50 ગીગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
1: हाल की जो भू राजनीतिक घटनाएं हुई है, खास करके हम पश्चिमी एशिया की जो घटनाएं देखते हैं, उन घटनाओं के कारण से भी हमारी ऊर्जा सुरक्षा, उसमें भी हमने बरकरार उसको मजबूत बनाकर रखा है. हमारी आर्थिक शक्ति स्थिरता ये भी बनी रही है. कहीं भी किसी प्रकार की जो शंकाएं जाहिर की जा रही थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारत वर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बनाकर रखा.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક

0: ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મે સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે. દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
1: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, મિશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે દોર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનું પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને જે બાળકોનો પોલિયો બાકી છે એ લોકોને ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય એ રીતેની કામગીરી કરવામાં આવશે.
0: દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દેરોલમાં તિરુપતિ ઋષિભવન ખાતે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન અંતર્ગત તિરુપતિ ઋષિભવન પરિસરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકો તેમજ ત્યાં આવતા તમામ પ્રવાસીઓના બાળકોને પણ સ્થળ પર જ રસી આપી સુરક્ષિત કરાયા. જ્યારે ખેડા જિલ્લામાં પ્રથમ જ દિવસે પોલિયો રસીકરણની 92.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં 2 મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતાં વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લાવાસીઓ ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી મેઘરાજા મહેર કરે તેની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતનો ઉનાળો આકરો અને અસહ્ય બની રહ્યો છે. 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાટણવાસીઓ શેકાયા. રણપ્રદેશ અને સરહદી વિસ્તાર નજીક વસેલા પાટણમાં આમ પણ ઉનાળામાં ભારે ગરમી રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળાએ માજા મૂકી ગરમીનો ભરપૂર અહેસાસ કરાવ્યો અને હજી પણ જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં જાણે કે ઉનાળો વિદાય લેવા

તૈયાર ન હોય તેમ ભારે ગરમી પડી રહી છે. બીજી તરફ જૂન મહિનાના અંત સુધીમાં પણ વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. પાટણની ઐતિહાસિક ભૂમિ પર પહેલીવાર સમગ્ર રાજ્યના આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. તેમાં 131 યુવા યુવતીઓએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વસ્ત્ર પરિધાન સાથે એક જ માંડવી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પ્રકૃતિ, પર્યાવરણ અને સામાજિક સમરસતાના સમન્વય સાથે યોજાયેલા આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા પર્યાવરણની ચિંતા કરીને 50,000 વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો. પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસની સાર્વત્રિક ઉજવણી કરવામાં આવી. જિલ્લા વન વિભાગ દ્વારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો. તેમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ એક પેડ માકી નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો, તેમજ 400 જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ અનેક રોપાઓનું વિતરણ કરાયું. પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે સતત વધી રહેલી ગરમીમાં હવે નવી પેઢીની સુરક્ષા માટે વૃક્ષારોપણ એ વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે. જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે વૃક્ષો માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈ તાપમાન ઘટાડવા અને ભૂગર્ભના જળસ્તર વધારવામાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે. આગામી અષાઢી બીજના દિવસે ઐતિહાસિક શહેર પાટણમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રાએ રાજ્યમાં બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. 7 કિલોમીટર જેટલા રૂટ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ચાંદીના 3 રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નગરની પરિક્રમાએ નીકળે છે. ભગવાનના દર્શન કરવા સેંકડો લોકો પાટણમાં પધારે છે, જેને અનુલક્ષીને અનેક પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે જળયાત્રાના આયોજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના વિવિધ કાર્યક્રમનો પણ શુભારંભ કરાયો. જળયાત્રા બાદ ભગવાનને 108 કળશના સુગંધિત જળથી મહાભિષેક કરાયો હતો. પરંપરા મુજબ જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે અને આગામી 15 દિવસ સુધી મંદિરના મુખ્ય પટ બંધ રખાય છે. ત્યારબાદ અનવસર લીલા પૂર્ણ થયા પછી અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાશે. પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પાટણના કોલેજ પરિસરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં પ્રભારી મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત હજારોની સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. જિલ્લામાં 1574 સ્થળ પર યોગાભ્યાસ કરાયા હતા. તેમાં 2.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જિલ્લાના પ્રતિકાત્મક સ્થળ વિશ્વ વિરાસત રાણકી વાવ તેમજ સિદ્ધપુરના બિંદુ સરોવર જેવા સ્થળોએ પણ વહેલી સવારે શાંત શુદ્ધ વાતાવરણમાં લોકોએ યોગ કર્યા હતા. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

0: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આરંભે આપે સાંભળ્યું હરીશ્ચંદ્ર જોશી લિખિત આ ગીત. ગાયક કલાકાર હતા શ્રદ્ધા શ્રીધરાણી. હવેનું ગીત અંકિત ત્રિવેદીનું સાંભળીએ, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં.
1: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કઈ અમથા જ પગભર ના બને.

અંકિત ત્રિવેદીના શબ્દોને સ્વર સુર આપ્યો કવિતા કૃષ્ણમૂર્તિએ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો. બપોરના 3 નો સમય, અમારી આ પ્રથમ પ્રસારણ સેવાને અહીં આપીશું એક વિરામ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર સાંજે આપ 5 વાગે ફરીથી બીજી સભાની આરંભે જોડાઈ શકો છો. ત્યાં સુધી ડાયરેક્ટ ટુ હોમની ગુજરાતી પ્રસારણ સેવાને આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: भूकंप से प्रभावित लोगों की मदद कर रही है। भारत द्वारा वेनेजुएला को मानवीय सहायता प्रदान करने के लिए शुरू किए गए ऑपरेशन अमिस्ताद के अंतर्गत भारतीय वायुसेना के दो विमानों ने 66 टन राहत सामग्री पहुंचाई है। भूकंप से मरने वालों की संख्या 1,450 हो गई है। हजारों लोग घायल हुए और कई लापता हैं। विदेश सचिव विक्रम मिश्री ने आज उन खबरों का खंडन किया जिनमें दावा किया गया है कि श्रीलंका में आयोजित सुरक्षा सम्मेलन के दौरान भारत और पाकिस्तान के बीच दूसरे दौर की वार्ता हुई। इससे संबंधित खबरों पर श्री मिश्री ने कहा कि इस तरह की बातचीत ना तो नई है और न ही भारत सरकार इसे मान्यता देती है। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE ने आज त्रिभाषा नीति पर दिशा निर्देश जारी किए। बोर्ड ने कहा कि कक्षा 10वीं के वर्तमान बैच को नई भाषा नीति का पालन नहीं करना होगा। बोर्ड ने यह भी कहा कि कक्षा 7वीं, 8वीं और 9वीं में पढ़ रहे वर्तमान बैच के छात्रों को भी कक्षा 10वीं में पहुंचने पर तीसरी भाषा में बोर्ड परीक्षा देने की आवश्यकता नहीं होगी। फीफा फुटबॉल विश्व कप के नॉकआउट चरण में कनाडा ने दक्षिण अफ्रीका को 1-0 से हराया। अमरीका के लॉस एंजलिस में खेले गए मुकाबले में कनाडा के स्टीफन यूस्टाकियो ने एकमात्र गोल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आप ट्यून करी छे आकाशवाणीनु अमदावाद वडोदरा केंद्र। प्रस्तुत छे अमारा आजे हवे पछी रजू थनारा कार्यक्रमोनी विगतो। 5:10 फिल्म संगीतनो कार्यक्रम गुलमोहर, 5:45 लोकसंगीत जेमां प्राचीन भजन अने लोकगीत सांभळी शकशो गंगाराम वाघेला अने रमेश कुमार बारोटना स्वरमां। युवा मित्रों माटेनो खास कार्यक्रम युववाणी रजू करीशुं 6:30। बराबर 7 सांभळी शकशो गैर फिल्मी गीत। 7:22 ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો ચોરો, શાસ્ત્રીય રાગો પર આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી 8, ગુજરાતી ગેરફિલ્મી ગીત 8:30, 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્રથી રિલે કરીશું, 10 ગુજરાતી નાટક ગા અને પડઘા, લેખન પ્રવીણ સોલંકી, રજૂઆત કીર્તિદા મહેતા, નિર્માણ સહાય દક્ષા દવે અને દુર્ગા ભટ્ટ, 10:30 શાસ્ત્રીય સંગીતમાં કંઠ્ય સંગીત રજૂ કરશે ઉસ્તાદ શૌકત ખાન, કંઠ્ય સંગીતમાં તેઓ રજૂ કરશે રાગ રઈસી કાનડા, તબલા સંગત નકુલ મિશ્ર, હાર્મોનિયમ પર સંગત આપી છે શિશિર ભટ્ટે અને તાનપુરા પર છે મોહમ્મદ અરસલાન। તો આ હતી માહિતી અમારા આજે હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની। હવે જોઈએ પોલીસ જાહેરાત। મુંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી મુજબ અંકિતાબેન રમેશભાઈ મહેશ્વરી, જેઓ ઉંમર વર્ષ 29 છે, તેઓ તેમના પુત્ર માર્મિક સાથે રહેઠાણ ગાયત્રીનગર બારોઈ રોડ મુંદ્રાથી તારીખ 2 મે 2026 રોજ ક્યાંક ચાલી ગયેલ છે। તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે। જે કોઈને જાણ થાય તેણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી। શ્યામલી પ્રદીપભાઈ રેડ્ડી ઉંમર વર્ષ 19, SOS ચિલ્ડ્રન વેલેઝન ઓફ ઇન્ડાઈ માધાપુર ભુજ કચ્છ, મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલા આશ્રમ ચોકડી ભુજ થી તારીખ 29 મે 2026 રોજ ક્યાંક ચાલ્યા ગયેલ છે। તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે। જે કોઈને આ વ્યક્તિ અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી।

નારાયણ સરોવર પોલીસ સ્ટેશન પરથી મળતી માહિતી મુજબ ગુમ થનાર ઇમરાન કાસમશા નઝીર ઉંમર વર્ષ 23 મીંઢિયારી તાલુકો લખપત થી તારીખ 11 જૂન 2026 ના રોજ તેઓ ક્યાંક ચાલ્યા ગયેલ છે. ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે અને કામે ગયેલા જે ત્યાંથી ગુમ થનારની તપાસ કરતા તેઓ મળ્યા નથી. તો જે કોઈને આ વ્યક્તિ અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં સાંભળશું ફિલ્મ સંગીત ગુલમોહરમાં. તે પહેલાં એક વિજ્ઞાપન વિરામ.

0: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

કાર્યક્રમના પ્રારંભમાં હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ પરદેશનું ગીત, કુમાર સાનુના સ્વરમાં, આનંદ બક્ષીની શબ્દરચના અને નદીમ શ્રવણે સ્વરબદ્ધ કર્યું હતું. હવે પછી સાંભળીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને હરિહરનના સ્વરમાં, ઇસ્માઇલ દરબારનું સંગીત છે અને મહેબૂબની શબ્દરચના.

0: कुछ तो जवा दोगी ना।
1: अलिया सिकंदर तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.

0: ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત. આનંદ બક્ષીની શબ્દરચના છે અને ઉત્તમ સિંઘનું સંગીત છે.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ કભી ખુશી કભી ગમ ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં. જતીન લલિતનું સંગીત છે, સમીરના શબ્દો છે.

શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમમાં હવે સાંભળીએ રાજા હિન્દુસ્તાનીનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં. નદીમ શ્રવણનું સંગીત છે અને સમીરના બોલ છે.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ રોજા ફિલ્મનું ગીત એસપી બાલાસુબ્રમણ્યમ અને ચિત્રાના સ્વરમાં, પી કે મિશ્રાની શબ્દરચના છે અને સંગીત છે એ આર રહેમાનનું.

આ ગીત સાથે ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે લોકસંગીતનો. આજના કલાકાર છે જેમાં પ્રાચીન ભજન રજૂ કરશે ગંગારામ વાઘેલા. સૌપ્રથમ સાંભળીએ ગંગારામ વાઘેલાના સ્વરમાં આ પ્રાચીન ભજન.

નવી આશાઓ, નવા સપનાઓ. નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: લોકસંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ લોકગીત. કલાકાર છે રમેશ કુમાર બારોટ.

લોકગીત સાથે જ આજનો લોકસંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 6:15 સાંભળશો સિંધીમાં સમાચાર.

0: નરેન્દ્ર મોદી 74 સેશન્સ જે સંદેશ જે યાત્રા તમામ સફી રહી. ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં યમુના જલ યોજના જે નિર્માણ એમ અમલીકરણ જે સમજૌતે તે સહી વિધ્યું. બચાવ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં DRDO કે ડેલિગેશન ઓફ ફાઇનાન્શિયલ પાવર DFP 2026 જારી કર્યો. સહિત અને કુટુંબ કલ્યાણ મંત્રી JP નડ્ડા આજે નવી દિલ્હીમાં સહિત ખિતે વાસ્તે મુખ્તલિફ ડિજિટલ શરૂઆતોન જી શુભ શરૂઆત કઈ. એતે ખબરું પૂરું થયું. નમસ્તે.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. લઈએ એક વિજ્ઞાપન વિરામ.
2: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
4: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે. ઓલા ચીમનની વાત સાંભળીને,
5: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIR ની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
7: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
8: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
9: શરમ લે, એમ શેની શરમ?
8: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
9: હા,
8: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
9: તે તો નાઈએ એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
8: બસ તમે તમારા શરીર માટે આટલું એટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી

0: માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
1: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
2: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સમય થયો છે યુવા મિત્રો માટેના ખાસ કાર્યક્રમ યુવાણીનો.

0: વાર્તા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય છે ગેરફિલ્મી ગીતનો. સોનાલી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં સાંભળીએ રાહત ઇન્દોરીની રચના. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગેર ફિલ્મી ગીત સોનાલી રાઠોડના સ્વરમાં, રચનાકાર રાહત ઇન્દોરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડા સમયમાં બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજીટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની

0: ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનનો જળાભિષેક કર્યો હતો. પાટણના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. સુરત જિલ્લાની શાળાઓ માટે ચોમાસા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તોડી પાડવામાં આવે. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી દરેક શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે. આ ઉપરાંત નિયમિત સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
1: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 196,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 148,000, જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉઠલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને

0: રોકાણ વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: થઈ ગઈ વ્યવસ્થા.
2: શેની?
1: ગુડીની ફીસ ની.
2: દેખાડ.
1: 20,000 ની લોન તરત.
2: ખબર છે કોણ આપી રહ્યું છે? વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો કેમ છો? મજામાં ને? વરસાદની વાટે એમ ને, બસ હવે આવી જ રહ્યો છે, રસ્તામાં જ છે વરસાદ. કદાચ ઘણા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ પણ ગઈ હશે, કેવું? સાચી વાત ને? આમ તો આજે જે પાકની આપણે વાત કરવાના છે એની માટે ખાસ વરસાદની જરૂર નથી, અને છતાં એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપી જાણે છે. એકદમ સાચું. હા ભાઈ, રમેશભાઈ તમે જ. હા હા, બરાબર વિચાર્યું તમે. આજે બાજરીની વાત કરવાની છે, તો ચાલો ખેડૂત મિત્રો વાત કરીએ આજે બાજરાના રોગો અને તેનું અસરકારક નિયંત્રણ વિશે. તો ખેડૂત મિત્રો, બાજરો એ ગુજરાત રાજ્યનો અગત્યનો ધાન્ય પાક છે. બીજા બધા પાકોની સરખામણીમાં તે સૌથી વધારે પાણીની અછતની પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે છે. સૂકા તેમજ અર્ધસૂકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં આગળ વાત કરીએ એમ બાજરો એ છે જે વધુ અને સ્થાયી ઉત્પાદન આપે છે. બાજરાનો પાક ઓછા પાણીએ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન આપવા હોવાથી તે ગુજરાતનો અગત્યનો ધાન્ય પાક છે બીજા નંબરનો. તો ખેડૂત મિત્રો, હવે આગળ વધારે સમય ન લેતા આપણે એના રોગો વિશેની જ વાત કરીએ. બાકી વાવણી, જમીનની પસંદગી, બિયારણની પસંદગી આ બધું આપણને ખબર જ છે. તો બાજરાના રોગોની વાત કરીએ તો કુલ 5 પ્રકારના એમાં રોગો આપણને જોવા મળે છે. પહેલું છે કુતુલ રોગ, એટલે કે ડાઉની મિન્ડ્યુ, એટલે કે ગ્રીન ઇયળ. પછી બીજો નંબરે ગુંદરીઓ, એટલે કે અરગટ. પછી ત્રીજા નંબરે અંગારીઓ, એટલે કે સ્મટ. પછી ગેરું, અને છેલ્લે પાનના ટપકાનો રોગ, એટલે કે બ્લાસ્ટ. તો આ 5 પ્રકારના રોગોની આપણે વાત કરવાના છે. ખેડૂત મિત્રો, આવા રોગોની ઓળખ તથા તેના તાત્કાલિક નિયંત્રણની જરૂર હોય છે, નહીંતર બદલાતા વાતાવરણમાં આપણને વધારે નુકસાની ભોગવવી પડે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ બાજરાનો કુતુલ, એટલે કે ડાઉની મિન્ડ્યુ અથવા તો ગ્રીન ઈયળ વિશે. તો ખેડૂત મિત્રો, આ રોગ જે છે એ ફૂગથી થતો રોગ છે, અને પાકની કોઈપણ અવસ્થા દરમિયાન તે જોવા મળે છે. રોગ જમીનજન્ય છે, જે હવા મારફતે ફેલાય છે. ગરમ તેમજ ભેજવાળું હવામાન અને ચોમાસામાં સતત ધીમો

ઝરમર વરસાદ આ રોગકારક ફૂગની ઝડપી વૃદ્ધિ માટે મદદરૂપ બને છે, જેમાં પાંદી નીચેની સપાટીએ રહેલ રોગકારક સ્પોરેન્જિયાનો ફેલાવો પવન અને વરસાદ દ્વારા થાય છે. ખેડૂત મિત્રો, આ રોગના લક્ષણોની વાત કરીએ તો આના લક્ષણો મુખ્યત્વે બે તબક્કામાં જોવા મળે છે, એક ધરુ અવસ્થામાં અને પછી ઊંડા અવસ્થામાં. તો પહેલાં ધરુ અવસ્થાની વાત કરીએ તો પાન જ્યાંથી જોડાયેલ હોય તે ભાગથી પીળાશ પાન આગળ વધે છે. ભેજવાળા વાતાવરણમાં પાનની નીચેની સપાટીએ સફેદ પાવડર જેવા સ્પોરેન્જિયા બને છે. વધુમાં પાનની ઉપરની સપાટી પર પણ સફેદ પાવડર બને છે. ઘણીવાર છોડની ફૂટ વધે છે, જેનાથી છોડ સાવરણી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો અને કદમાં નાનો રહે છે. રોગનો ઉપદ્રવ વધતા છેવટે પાન સુકાઈ જાય છે અને ઘણી વખત છોડ મરી પણ જાય છે. આ ધરુ અવસ્થાની વાત થઈ. પછી ડુંડા અવસ્થાની જો વાત કરીએ તો બાજરામાં ડુંડા આવે ત્યારે દાણા ન બેસતા નાના વાંકડિયા તેમજ સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફૂટ નીકળે છે. આવી ફૂટને કારણે ડુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. આમ ડુંડાના સંપૂર્ણ અથવા અડધા ભાગમાં દાણા બેસતા જ નથી અને ગોળ વાંકડિયા પાન જેવી લીલી ફૂટ આપણને જોવા મળે, જેથી રોગિષ્ટ ખેતરમાં મૂળ દાણાનું ઉત્પાદન ઘટી જાય. તો ખેડૂત મિત્રો, આ જે રોગ છે એના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના અસરકારક નિયંત્રણ માટે પહેલાં તો નવી સંશોધિત પ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538 મરુસોના, GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું જ વાવેતર કરવું જોઈએ. બીજને વાવતા પહેલાં મેટાલેક્સિલ 35 WS દવાનો 6 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો, જેથી છોડને વાવણીના પ્રથમ 20-25 દિવસ સુધી કુતુલ રોગથી રક્ષણ મળી રહે. જો ઊભા પાકમાં અથવા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્સિલ 8% વત્તા મેન્કોઝેપ 64% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ 20 અને 35 દિવસે છંટકાવ કરવાથી આ કુતુલ રોગને વધતો આપણે અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, આગળ બીજા 4 પ્રકારના અલગ અલગ રોગો વિશે વાત કરીએ એ પહેલાં શરૂઆતમાં સુંદર મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળી લઈએ અને પછી આગળ બીજી વાત કરીએ.

તો ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી બાજરાના પાકમાં રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળનો રોગ એટલે કે ગુંદરિયા, એટલે કે અરગટ તરીકે આપણે ઓળખીએ, તો આ ગુંદરિયો રોગ પણ ફૂગથી જ થાય છે. આ રોગ પ્રેરક જમીનમાં સ્ક્લેરોશિયા એટલે કે અરગટની પેશીના રૂપમાં રહે છે અથવા બીજ સાથે વાવેતર સમયે જમીનમાં ભળે છે. ભેજવાળા વાતાવરણમાં સુષુપ્તાવસ્થામાં રહેલી પેશીઓ ઉગી નીકળે છે. તેમાંથી નીકળતા બીજકણો પવન મારફતે ફેલાઈ ડુંડા સુધી પહોંચી ફૂલ અવસ્થાએ રોગ પેદા કરે છે. આ ઉપરાંત રોગિષ્ટ ડુંડામાં રસ ચૂસતા કીટકો દ્વારા આ રોગનો ફેલાવ વધુ થાય છે. તો આ ગુંદરિયા રોગના એટલે કે અરગટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે. ડુંડામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ડુંડામાંથી મધ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે, એટલે એને ગુંદરિયા કહે છે. જે ડુંડા પર રેલાઈ પાન અને જમીન પર પડે છે તે ભાગ થોડો સફેદ ભૂખરા ડાઘા પડ્યા હોય તેવો લાગે છે. આમાં ફૂગના અસંખ્ય બીજાણુઓ હોય છે. ડુંડામાંનું ચીકણું પ્રવાહી સુકાતા દાણાની જગ્યાએ કાળાથી ભૂખરા રંગની, કદમાં દાણાથી થોડી મોટી અને લાંબી કઠણ પેશીઓ બને છે. આવી પેશીઓ તથા મધ જેવા પદાર્થમાં આલ્કેલોઇડ્સ જેવો ઝેરી પદાર્થ રહેલો હોય છે, જેથી આવા રોગિષ્ટ ડુંડા દાણ તથા છોડના ભાગ પશુ તેમજ મનુષ્યના ખોરાકમાં આવે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. આ રોગના લીધે પાકના ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર પડે છે. હવે ખેડૂત મિત્રો, આ રોગના નિયંત્રણની જો વાત કરીએ, આ રોગ પેશીઓ દ્વારા ફેલાતો હોય. જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલાં જ 15% મીઠાના દ્રાવણ એટલે કે બ્રાઇન વોટરમાં બોળી ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી 2-3 વખત ધોઈ સૂકવી વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ 75% વેટેબલ પાવડર, ફૂગનાશક દવાનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. ડુંડા અવસ્થાએ ફૂલ સમયે પ્રોટોગાઈની સ્ટેજની વાત કરીએ તો તેમાં ફૂગનાશક દવા ઝાયરમ 80% વેટેબલ પાવડર 2 ગ્રામ પ્રતિ લિટરનો છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ગુંદરિયા એટલે કે અરગટ રોગની. હવે આગળ અંગારીઓ એટલે કે સ્મટ રોગની જો વાત કરીએ તો આ રોગ પણ ફૂગથી થાય છે. આ રોગના બીજકણો જમીનમાં તેમજ બીજાણુ બીજની બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલા ફૂગના બીજકણો ઉગી નીકળે છે, જે હવા મારફતે ફેલાય છે અને ડુંડા અવસ્થાએ એ રોગ પેદા કરે છે. આના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગના લક્ષણો ડુંડામાં દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. ડુંડામાં દાણાની જગ્યાએ સામાન્ય દાણાથી થોડા મોટા કદના, શરૂઆતમાં ચળકતા લીલા રંગના અને છેવટે ભૂખરા કથ્થાઈથી કાળા રંગના દાણા થઈ જાય છે. આવા દાણા સહેલાઈથી તૂટતા અંદરથી કાળી ભૂકી એટલે કે બીજાણુઓનો સમૂહ હવામાં પ્રસરી જઈ ડુંડામાં ફૂલ અવસ્થાએ ફરી રોગ કરે છે. આ રોગની તીવ્રતા વધારે હોય તો ડુંડામાં રોગિષ્ટ દાણાનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે અને આ રોગ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, એના નિયંત્રણની જો વાત કરીએ તો આ બધા જ રોગો જે વાત કરી, કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓ, એનો સામૂહિક નિયંત્રણ માટે કેટલાક ખાસ પગલાં લેવા જરૂરી છે, જેથી રોગના બીજાણુ ઓછા થઈ શકે અને આપણી રોગની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. વાવણી લાયક વરસાદ તથા સમયસર વાવેતર કરવાથી પહેલાં તો ઉપરોક્ત રોગોનું એટલે કે કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓનું પ્રમાણ ઓછું રહે છે. વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં

પંદર જુલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોડું વાવેતર કરવાથી આવા રોગોનું પ્રમાણ વધે છે. ખેતરમાં રોગકારક છોડ કે છોડના ભાગ જોવા મળે તો તે ઉપાડી અથવા તોડી ભેગા કરી નાશ કરવો, પાકની ફેરબદલી કરવી અને ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. તો ખેડૂત મિત્રો, આ ત્રણે ત્રણ રોગોની એક જ દવા છે જેના વિશે આપણે વાત કરી. હવે આગળ બીજા રોગો વિશે વાત કરતાં પહેલાં ફરીથી એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ.

તો ખેડૂત મિત્રો, ફરીથી મળીને આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બાજરીમાં આવતા વિવિધ પ્રકારના રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળના રોગની જો વાત કરીએ તો ગેરુ એટલે કે રસ્ટ, આ રોગની જો વાત કરીએ તો આ રોગ સામાન્ય રીતે 10 થી 12 સેન્ટીગ્રેડ જેટલું ઓછા તાપમાનને લીધે ટેલિયોસ્પોર એટલે કે ગેરુ રોગ ફેલાવા માટે જવાબદાર જે છે તેના વિકાસથી થાય છે. આ રોગને ભેજવાળું ગરમ વાતાવરણ મળતા તેનો ઉપદ્રવ વધે છે. ફૂગના બીજાણુઓનો ફેલાવ હવા મારફતે થાય છે. આ રોગના બીજાણુઓનું અડધું જીવનચક્ર બાજરીના છોડમાં અને બાકીનું જીવનચક્ર રીંગણ તથા બીજા સોલેનેસી કુળમાં આવતા છોડોના સંપર્કમાં આવતા પૂર્ણ થાય છે. ખેડૂત મિત્રો, હવે આ ગેરુ રોગ એટલે કે રસ્ટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો ફૂગથી થતા આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટાંચણીના માથા જેવડા કાટ જેવા ગોળ અસંખ્ય ટપકા જોવા મળે છે. સામાન્ય ગરમ અને ભેજવાળું અને રાતનું સામાન્ય ઠંડુ વાતાવરણ મળતા રોગનો ઉપદ્રવ વધે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકના બીજાણુઓની ભૂકી નીકળે છે, જે હવા મારફતે ફેલાઈ છોડમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પાકની પાછલી અવસ્થામાં રોગ વહેલો જોવા મળે છે, પરંતુ ઋતુ પ્રમાણે જો રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે. દાણા કદમાં નાના રહે છે, જેથી ઉત્પાદનમાં ઘટ આવે છે અને તેમજ ચારાની ગુણવત્તા પણ ઘટે છે. ખેડૂત મિત્રો, આ ગેરુ એટલે કે રસ્ટ રોગના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે બાજરા પાકનું વહેલું અથવા સમયસર વાવેતર કરવાથી મહદઅંશે તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેતરની ચોખ્ખાઈ તથા નકામા છોડનો નાશ કરવો જોઈએ. રીંગણી તથા બીજા સોલેનેસી કુળના વૈકલ્પિક યજમાન છોડનો પણ નાશ કરવો જોઈએ. જમીન ચકાસણી મુજબ જરૂર પૂરતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પાક ફેરબદલી અપનાવો તથા રોગમુક્ત બિયારણનો તથા રોગપ્રતિકારક સંશોધિત જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. રોગગ્રસ્ત છોડ તથા પાનને ખેતરમાંથી કાઢી તેનો નિકાલ કરવો જોઈએ, જેથી વધારે ફેલાવ થતો આપણે અટકાવી શકાય. ગેરુ રોગના રાસાયણિક નિયંત્રણ માટે જુદી જુદી ફૂગનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકાય, જેમ કે હેક્ઝાકોનાઝોલ 0.1% છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે, અથવા બાજરામાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે 0.2% મેન્કોઝેબ 75 વેટેબલ પાવડર અથવા માયનેબ 75 27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી રોગની શરૂઆતથી જ 15 દિવસના અંતરે છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેડૂત મિત્રો, હવે અંતિમ જો રોગની વાત કરીએ તો પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ, એના લક્ષણોની જો વાત કરીએ તો શરૂઆતના સમયમાં આ રોગ ગૌણ હતો, પણ બદલાતા વાતાવરણ પ્રમાણે રોગની તીવ્રતા વધતી જાય છે. ગરમ તેમજ વધુ પડતા ભેજ અને સતત વરસાદવાળા વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં છોડના પાનના છેડે પાણી પોચા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે પાન પર ભૂખરા કથ્થઈ અને કાળા લંબગોળથી ગોળ ત્રાક પ્રકારના ટપકા બને છે. વચ્ચેના ભાગે ઓછા સફેદ રાખોડી જેવો ભાગ દેખાય છે, જેમાં ફૂગનો ઉગાવો અને બીજકણો હોય છે. તેમના ફરતે કાળાશથી કથ્થઈ રંગની કિનારી ફરતે રાતાશથી પીળી થઈને આગળ વધીને છેડેથી સુકાવા લાગે છે. આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે તો છોડના અન્ય ભાગો પર પણ તેના ચિહ્નો જોવા મળે છે, જેને લીધે છેવટે દાણાનું ઉત્પાદન અને ચારાની ગુણવત્તા ઘટી જાય છે. તો ખેડૂત મિત્રો, પાનના ટપકા એટલે કે બ્લાસ્ટના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે પહેલાં તો આગળ વાત કરીએ એમ સંશોધિત રોગપ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538, મરુસોના GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. જો રોગની શરૂઆત દેખાય તો તરત જ કાર્બેન્ડાઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અથવા થાયરમ 75 WS 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો, અથવા ઝાઇનેપ 75 વેટેબલ પાવડર 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી, અથવા ટેબુકોનાઝોલ 50% વત્તા ટ્રાયફ્લોક્સી સ્ટ્રોબિન 25% WG 10 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં, અથવા એઝોક્સી સ્ટ્રોબિન 18.2% વત્તા ડાયફેનોકોનાઝોલ 11.4% SC 10 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બાજરીના પાકમાં આવતા રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો દ્વારા આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે મળતા હોઈએ છીએ. આપણે આ ગામનો ચોરો કાર્યક્રમ હવે

આપણા મોબાઈલમાં પણ સાંભળી શકીએ છીએ. એન્ડ્રોઈડ મોબાઈલની અંદર એપ સ્ટોરમાં જઈને AIR એપ ઓલ ઇન્ડિયા રેડિયો એની અંદર એર ગુજરાતી પર આપણે આ કાર્યક્રમ સાંભળી શકીશું. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી અને સુંદર મજાની વાતો સાંભળવા માટે આપણે જોડાયેલા રહીએ. હવે અંતે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપી છે. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. તો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान UPI, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ. इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन से भी सम्मानित किया गया. यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है. इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે. તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે. દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે.
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकताओं की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: ગુજરાતના વડોદરામાં GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી.
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, MSMEs, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેજ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે. મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારિયાં ઓર નિવેશ કે અવસર January 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ.

0: બનેંગે.
1: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા. તેના થકી ગુજરાતમાં 1,210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોલ રસાયણના વિસ્તરણ માટે 4,475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા ઇજનેરી પરિયોજના માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadiને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા. એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે. અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો. આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે. ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1થી હરાવ્યું. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્યચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે. ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે. બીજી તરફ ભારતીય અંડર-19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3થી પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યું 1942 લવ સ્ટોરી ફિલ્મનું ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ નમક હરામમાં કિશોર કુમારને.

હમણાં જ આપે સાંભળ્યું ઘર ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં લિબાસ ફિલ્મનું ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં ફિલ્મ ચુપકે ચુપકેનું ગીત.

આ ગીત સાથે આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો. આજે માણીએ સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ કમલેશ સોનાવાલાની રચના, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં.

0: આ ગઝલ સાથે આજનો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 8:45 હિન્દીમાં તેમજ 9 અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.
1: આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલી નિગમ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષા અલંકરણ સમારોહ મેં વીરતા પુરસ્કાર પ્રદાન કિયે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા, સેશલ્સ કે સાથ 50 વર્ષ પુરાની સાઝેદારી અબ નવાચાર સ્થિરતા ઓર સાઝા સમૃદ્ધિ કે

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, પ્રસ્તુત છે ગુજરાતી નાટક ઘા અને પડઘા, લેખન પ્રવીણ સોલંકી, રજૂઆત કીર્તિદા મહેતા, નિર્માણ સહાય દક્ષા દવે અને દુર્ગા ભટ્ટ।
2: ઘા અને પડઘા સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સ માણનારો એક આગવો વર્ગ છે। સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સમાં અણધાર્યો અંત ધરાવતું સસ્પેન્સ થ્રિલર નાટક એટલે ઘા અને પડઘા। વાત એમ બની કે નીરજ મહાબળેશ્વરમાં હતો, પણ એ જે હોટલમાં ઉતર્યો હતો ત્યાંથી એ ગાયબ છે। પછી શું થાય છે એની વાત ઘા અને પડઘા આ નાટકમાં કરાયેલી છે। ઘા અને પડઘા આ નાટકના લેખક છે પ્રવીણ સોલંકી। 5 એપ્રિલ 1941 શનિવારે જન્મેલા પ્રવીણ સોલંકીએ 200 કરતા પણ વધારે ફૂલ લેન્થ નાટકો લખ્યા છે, 150 કરતા પણ વધારે એકાંકીઓ, 10-11 ગુજરાતી ફિલ્મ્સ, 11 સિરિયલ્સ અને ઘણી કવિતાઓ લખી છે। છેલ્લા 60 વર્ષથી લેખન કાર્ય કરતા પ્રવીણ સોલંકી કવિ, કલાકાર, નાટ્ય લેખક તરીકે આજે પણ પ્રવૃત્ત છે। ઘા અને પડઘા આ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે અલી રઝા નામદાર, પ્રવીણ સોલંકી, શરદ શાહ, મહેશ ભટ્ટ, અશ્વિન દેરાસરી, મયુર બ્રહ્મભટ્ટ, શચી જોશી અને સનત વ્યાસ। લેખન પ્રવીણ સોલંકી, નિર્માણ સહાય દક્ષા દવે અને દુર્ગા ભટ્ટ, રજૂઆત કીર્તિદા મહેતા। તો પ્રસ્તુત છે 16 મે 1996 ગુરુવારે પ્રથમવાર આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલું સસ્પેન્સ થ્રિલર નાટક ઘા

0: पड़घा।
1: શું લાગે છે ડાક્ટર સાહેબ?
2: ડાયા ટેલ મી, આવું એમને આ પહેલા કોઈ દિવસ થયેલું? આઈ મીન ચક્કર આવ્યા હોય, પડી ગયા હોય, અથવા માથું દુખતું હોય?
1: કોઈ દી નહીં, ઉલટાનું મેડમને જોઈને બીજા ઘણાને ચક્કર આવે એવું ઘણી વાર બન્યું છે.
3: કોણ આવ્યું છે? ઓ ડોક્ટર, શું થયું છે મને કાજી સાહેબ?
2: કઈ નહીં, બીપી જરા વધી ગયું છે. તમારા હસબન્ડના કઈ સમાચાર મળ્યા?
3: ના.
2: બધે તપાસ કરી?
3: હા.
2: એ હજી મહાબળેશ્વરમાં છે એની તમને ખાતરી છે?
3: 100%.
2: પણ એકલા એકલા ત્યાં કરે છે શું?
3: એ જ તો મને ચિંતા થાય છે.
2: એ ચિંતા જ તમારા બીપીનું કારણ હોવું જોઈએ. વન મોર થિંગ, તમારા ચહેરા પરથી લાગે છે કે આ સિવાય પણ તમને કોઈ માનસિક ટેન્શન છે. ટેલ મી ફ્રેન્કલી, શું છે?
3: ડોક્ટર, નીરજને હું મહાબળેશ્વર એકલી મૂકીને આવીને એ જ મેં ભૂલ કરી છે.
2: એટલે
3: 8 દિવસ એની સાથે કઈ રીતે વિતાવ્યા એ મારું મન જાણે છે. એનામાં કંઈક અજબનું પરિવર્તન આવી ગયું છે ડોક્ટર. તમે તો જાણો છો એ કેટલો સાલસ, નિખાલસ, સ્ટાઇલિશ અને પરફેક્ટ મેન હતો.
2: હતો?
3: આઈ મીન એ સાવ બદલાઈ ગયો છે. વર્તનમાં થોડું દેશીપણું આવી ગયું છે. એ તો ઠીક, એને એને એમ લાગ્યા કરે છે કે કોઈ એનું ખૂન કરી નાખશે.
2: વોટ?
3: ખૂબ ડરી ગયો છે ડોક્ટર, એટલે તો મેં મહાબળેશ્વર ગયા. હું મારા કામસર બોમ્બે પાછી આવી ગઈ. પણ માનશો, છેલ્લા 2 દિવસથી 3-4 વાર ધમકીના ફોન પણ આવી ગયા. હવે તો મને પણ ડર લાગે છે.
2: તમે પોલીસને ઇન્ફોર્મ કર્યું?
3: ઇન્સ્પેક્ટર રણજીત દેસાઈ તમારા ફ્રેન્ડ છે ને, પ્લીઝ તમે એને જરા ભલામણ કરજો ને. હું આ એકાંત જગ્યામાં એકલી છું ને એટલે.
2: ડોન્ટ વરી, હું એમને વાત કરીશ. રિલેક્સ મિસિસ જેવેરી, રિલેક્સ. આ ટેબ્લેટ્સ દર 3 કલાક લીધા કરજો.
3: ઓકે, થેન્ક યુ ડોક્ટર. દયાભાઈ, તમે સાહેબને ગાડી સુધી મૂકી આવો ને પછી મહાબળેશ્વર જવાની તૈયારી કરો.
2: કેમ? દયાભાઈ મહાબળેશ્વર?
3: નીરજને શોધવા, એટલે કે અમે જે હોટલમાં ઉતરેલા ને ત્યાં નીરજ નથી, અહીં પણ આવ્યો નથી, ક્યાં ગયો હશે?
2: ચિંતા ના કરો, એ છે જ મનમોજી. એનીવે, મારું કઈ કામ પડે તો અડધી રાત્રે બોલાવતા, સંકોચને રાખતા. બાય. ચાલો દયાભાઈ.
3: ગયા?
1: જી હા, હવે હું નીકળું, બસનો સમય થઈ ગયો છે. ને બેનબા, આ દવા ટેમસર લેજો.
3: તું ચિંતા નહીં કરતો, તું તારે ઉપર
1: લો. ત્યારે તબિયતનું ધ્યાન રાખજો.
4: દવા કોણ પીવાનું છે? મારો બાપ ફેંકવા દે ને ગટરમાં.
3: ઓ, પેલો બબુ ચકત લાગે છે.
5: અરે કોઈ છે? દરવાજો ખોલો મેડમ.
4: કમ ઇન.
5: એ ઇવનિંગ ગુડ.
4: ગુડ ઇવનિંગ. બેસ.
5: અરે હું બે આય એવા ક્યાં નસીબ છે, બે હું મારું આખું કુટુંબ બેહી જાય. બોલો ક્યાં તમારું ટીવી ક્યાં છે? જજ્જટ રિપેર કરીને પૈસા ગજવામાં નાખું.
4: શું નામ છે તારું?
5: જગલો. જગલો ભરાડી.
4: મૂળ ક્યાંનો?
5: વિસાવદરનો.
4: કેટલું ભણ્યો છે?
5: 12મીમાં 2 વાર. પણ એ બધું જાણીને તમારે શું કામ છે? એ મેડમ, એ મેડમ, આમ હું મારી સામે ટગર ટગર જુઓ છો? હું કઈ મુજબમાં ઉભો છું?
4: જગલા, જગલા, તારો દીકરો બીમાર છે ને, અને તને 2 લાખ રૂપિયાની એના ઈલાજ માટે જરૂર છે.
5: જરૂર તો ઘણી છે, પણ 2 લાખ લાવવા ક્યાંથી? અમે ગરીબ માણસો દરદ કરતા ગરીબાઈથી વધારે મરીએ.
4: તારે પૈસા કમાવા છે?
5: લે, પૈસા કોને કમાવવાનો હોય?
4: તો બેસ, બેસ જા મારી સામે. હું તારા વાળ કાપી થોડીક સ્ટાઇલ ચેન્જ કરવા માંગુ છું.
5: ના ના, સમજણ નહીં. એટલે
4: પહેલા તારું મોઢું ધોઈ લે, પછી દાઢી કર, પછી હું તારા વાળ સેટઅપ કરી આપીશ, પછી તને આ સૂટ બૂટ પહેરાવીશ, અને પછી.
5: એક મિનિટ, ટાઈમ પ્લીઝ હો, 1 મિનિટ. આ બધું તમે શું બોલો છો? મને કઈ સમજાતું નથી.
4: સમજાશે જગલા, ધીરે ધીરે બધું સમજાશે. બોલ, તું આ બધું કરવા તૈયાર છે?
5: લે, નવા કપડા પહેરવાના, નવા બૂટ પહેરવાના, ને ઉપરથી પૈસા મળવાના હોય તો કયો ગાંડીનો ના પડે. હાલો ત્યારે બાપલા.

0: જગલા જો તો ખરો, અરીસામાં તું કેવો લાગે છે?
1: વરરાજા જેવો. ક્યા વાત હે જગલા, તું તો જેન્ટલમેન બન ગયા હે. ત્યાં આ સપનું જગ હાચું છે.
0: ચાલ જગલા, હવે હું તને બેડરૂમ માં લઈ જાઉં.
1: ના ના નહીં, ન્યાનો જો એમ ના પડી. ના
0: અરે જો તો ખરો. અરે જગલા, જગલા તમારી વાત સાંભ,
1: મારો હાથ છોડો કહું છું.
0: તો ચાલ તો, હું ત્યાં તને એક ફોટો બતાડવા માંગુ છું જગલા.
1: આ પણ મારો હાથ છોડો.
0: અરે જગલા જો જો, આ સામે ફૂલ સાઈઝ નો મોટા કદ નો ફોટો છે, જોજો.
1: હે બાપરે, આ તો મારો ફોટો. આઈ મારો ફોટો ક્યાંથી?
0: આ જગલા, આ તારો ફોટો નથી, આ ફોટો મારા પતિ નીરજ ઝવેરીનો છે.
1: તે અસલ મારા જેવો છે લે.
0: એટલે જ તો તને અહીંયા બોલાવ્યો છે. તારે પૈસા જોઈએ છે ને?
1: હા.
0: બસ તો આજથી તું મારો હસબન્ડ છે.
1: હું ગાંડા જેવી વાતો કરો છો? હું તમારો હસબન્ડ બનું ને ઈ અહીં આવી પડે ને તમારી તો ધોલાય જ કરી નાખે ને. હસબન્ડ વાત કરો.
0: અરે જગલા, મારા હસબન્ડ કોઈ દિવસ અહીંયા આવી શકે એમ નથી.
1: કેમ?
0: કેમ કે 15 દિવસ પહેલા જ એમનું મૃત્યુ થયું છે. પણ એ મૃત્યુ પામ્યા છે ની કોઈને ખબર નથી.
1: ઠીક, ખબર નથી તમે પડવા ન દીધી.
0: વાહ, છે તો તું પહોંચેલો. હા,
1: તે પેલા તમે નહીં કહો કે તમારા પતિ ગુજરી ગયા છે એની ખબર કોઈને કેમ ન પડી?
0: કારણ કે અમે મહાબળેશ્વર ફરવા ગયા હતા અને ત્યાં એમને એટેક આવી ગયો. એના અંતિમ સંસ્કાર પણ મેં ત્યાં જ કરી નાખ્યા. સાંભળ, અમે વર્ષોથી આફ્રિકા હતા, અહીં 2 વર્ષથી જ આવ્યા છીએ અને અહીં અમારા સગાવાલા પણ બહુ ઓછા છે. એટલે
1: બધું તો ઠીક, પણ મારે તમારા હસબન્ડ શું કામ બનવાનું, તમે મને પૈસા શું કામ આપવાના?
0: હા, હવે બરાબર ધ્યાનથી સાંભળ. નીરજ રજવાડી ખાનદાનનું સંતાન છે અને એના સ્વર્ગસ્થ દાદા જગમોહન ઝવેરીનો 80 લાખ રૂપિયાનો વારસો નીરજના 45મા જન્મદિવસે મળવાનો છે. વિલમાં એવી કલમ લખી ગયા છે.
1: 80 લાખ? ઓ મારા બાપ, મારે નહીં કે 80 લાખ.
0: અને આજે થઈ 1 તારીખ, બરાબર 21મી તારીખે મારા હસબન્ડ નીરજ ઝવેરીની 45મી વર્ષગાંઠ છે.
1: ઈ બધું તો ઠીક, પણ આ વારસો આપણને આપશે કોણ?
0: સોલિસિટર પટેલ. એની પાસે શેઠ શ્રી જગમોહનની પ્રાઇવેટ તિજોરીની ચાવી છે અને વિલમાં જણાવ્યા પ્રમાણે એ ચાવી મારા હસબન્ડને 45મી વર્ષગાંઠે સુપ્રત કરવાની છે.
1: ઈ મારું મોઢું જોઈને ચાવી આપી દેશે કે પછી કઈ પૂછપરછ કરશે?
0: એમણે 1 મહિના પહેલા નીરજ સાથે ડિનર લીધું હતું ત્યારે બંનેની ઓળખાણ થયેલી. અને જો આ 21 દિવસમાં તારી ભાષા, તારી વર્તણૂક, રીતભાત આબેહૂબ નીરજ જેવા કરવા પ્રયત્નો કરવાના છે.
1: એમાં કેવું ન પડ્યો, મેં મારા ગામમાં રામલીલામાં ઘણા પાઠું કર્યા છે. સાંભળવા જે કાદા જો.
0: અરે જગલા, તારી આવડે જાણીને જ મેં તારી પસંદગી કરી છે ને.
1: હવે મૂળ મુદ્દાની વાત કરો, આ બધું કરવામાં મને મળશે શું?
0: 5 લાખ.
1: બસ
0: 7?
1: એક બકાલાન ભાવ ન કરો મેડમ, એમ તો મેં દુનિયા જોઈ છો.
0: 20 લાખ.
1: એ 20 લાખ?
0: બસ બસ, આનાથી વધુ 1 પણ રૂપિયો નહીં આપું. બોલ, છે મંજૂર?
1: ઈ જ બોલતો તો મંજૂર. જેન્ટલમેન, જિંદગી શું છે? જિંદગી એટલે ઢાંક પીછોડો. માણસ ચહેરો ઉડીને ફરે છે, જે છે તે દેખાતો નથી અને જે દેખાય છે એવો હોતો નથી. વાહ જગલા, વાહ વાહ વાહ વાહ, તું તો હવે અસલ નીરજ ઝવેરીની ભાષા શીખી ગયો. અને આ બાઈએ તો આટલા દિવસમાં મારી પીદુડી કાઢી નાખી. મરી ગયા. ફોન. નીરજ ઝવેરીના નામની ચેકમાં મેં સહી કરી છે. બેંકમાં મેડમ વટાવા ગઈ છે. બેંકમાંથી તો ફોન નહીં હોય ને? મરવા દે, હું તો ઉપાડવાનો જ નથી. જાન છૂટી. આગળ.
0: જગલા, કોંગ્રેચ્યુલેશન્સ, જગકુ કોંગ્રેચ્યુલેશન્સ.
1: હશે હશે,
0: બેંક વાળાઓને તારી સહી બાબત ગંત સુદ્ધા નથી આવી.
1: હશે, પણ મેડમ સહી કરાવવાની પ્રેક્ટિસ કરા.

0: આવી કરાવીને મારું અડધું જમણું અંગ ખોટું પાડી નાખ્યું તમે.
1: જગલા જગલા, દુનિયાનો નિયમ છે, કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પડે. જો આજે તારી ખરી કસોટીનો દિવસ છે. આજે હું તને બધા સમક્ષ નીરજ ઝવેરી તરીકે જાહેરમાં લાવવાની છું. બરાબર સંભાળીને ખેલ કરજે. ડોક્ટર આવશે, ડાયાભાઈ આવશે, કદાચ સોલિસિટર પણ આવશે. અને એ બધાને તે વિડીયો કેસેટ પર બરાબર ધ્યાનથી જોઈ લીધા છે ને?
0: યસ મેડમ, મેં બરાબર અભ્યાસ કરી લીધો છે.
1: ગુડ, વેરી ગુડ. અને હવે આ જ ભાષામાં વાત કરજે. હા,
0: ઓકે મેડમ.
1: જો જગલા, મારા ભાગ્યની ચોપાટ પર તું એક પ્યાદું છે, યાદ રાખજે. જરાય આડી અવળી ચાલ ચાલવાનું વિચાર્યું છે ને તો હું આખી ચોપાટ ઊંધી વાળી દેતા અચકાઈશ નહીં.
0: મેડમ, વિશ્વાસ એ બે નંબરના ધંધાનો શ્વાસ છે.
1: પૌલોમી ઠાકોરનો આ ફોટો જો. નીરજની સેક્રેટરી હતી, રૂપાળી છે એટલી જ લાલચું છે. નીરજની પાછળ હતી એટલે મેં કાઢી મૂકી છે, પણ ગમે ત્યારે ટપકી પડે એવી છે.
0: ટપકવા દો, હું એને ઘડામાં પૂરી દઈશ.
1: હવે નીરજની બધી ખાસિયતો ફરી એકવાર યાદ કરી લે.
0: હંમેશા સફેદ બૂટ પહેરે છે, બે પગના જુદા જુદા નંબર છે, ડાબાના 7, જમણાના 7.5, કોઈની સાથે શેક હેન્ડ કરતો નથી, ફક્ત હલો કહે છે.
1: રાઈટ. જ્યારે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે જમણે નહીં પણ ડાબે પગે ફર્નિચરને લાત મારે છે.
0: દરેક નવો પેગ નવા ગ્લાસમાં પીવે છે, ક્યારેક ક્યારેક એકદમ ફિલોસોફી ભર્યું બોલે છે.
1: બધાને મારી ઓળખાણે કઈ રીતે આપે છે?
0: મીટ માય સ્લીપિંગ પાર્ટનર, માય કાઉન્ટર ફોઇલ મિસિસ રોમા ઝવેરી, મારા કાળજાની કોર, મારા ચિત્રાની ચોર, જેણે મારા મનડાના મોરને ટવકતો કર્યો છે, રોમા ઝવેરી.
1: ગુડ, વેરી ગુડ. તે તો બધું આત્મસાત કરી લીધું છે.
0: એમ તો હમણાં ઇન્સ્પેક્ટર રણજીત દેસાઈને ફોન પણ કર્યો.
1: કેમ?
0: કેમ એટલે હું કહ્યું કે છેલ્લા કેટલાય દિવસથી મને ખૂનની ધમકીઓ મળે છે, તે દિશામાં તમે શું કર્યું? તો તમે તો કહ્યું તું મને ફોન કરવાનું લે.
1: અરે જગલા, ખરેખર તું તો પહોંચેલી માયા છે.
0: ઈ વગર તમે મને પસંદ કર્યો છે. મને કે કોણ છે?
1: હવે તારે છુપાવવાની જરૂર નથી, હું દરવાજો ખોલું છું અને સ્વસ્થ થઈ જા.
0: બિલકુલ.
1: જે હોય એની સામે નીરજની માફક જ વર્તવાનું છે.
0: ફાઇન મેડમ.

0: અરે ડાયા ભાઈ, તમે
1: બેનબા સાહેબનો મહાબળેશ્વરમાં ક્યાંય પત્તો નથી.
2: આ તમારી સામે ઊભું છે એ નીરજનું ભૂત છે.
1: હે સાહેબ, તમે ક્યારે આવ્યા?
2: 40 વર્ષ પહેલા તમારા ફાધર ગુજરી ગયા ને, અહીં વેકેન્સી થઈ ને ત્યારે. બેવકૂફ, ઓફિસના કામ મૂકીને તું મહાબળેશ્વર જતો રહ્યો.
0: ચકલા,
1: ઓફિસ? સાહેબ, આપણે ઓફિસ છે જ ક્યાં?
2: ઇડિયટ, આ દુનિયા શું છે? આ દુનિયા એક ઓફિસ ને આપણે બધા એના કર્મચારીઓ છીએ. ઈશ્વર આપણો બોસ છે. નિર્ધારિત સમયમાં સત્કર્મો કરો અને ઓવરટાઈમમાં પાપ કરો.
1: વાહ સાહેબ, તમે અસલ પહેલા જેવા જ છો.
2: એટલે અસલ એટલે શું? તું મને ડુપ્લિકેટ જોવા માંગતો હતો?
1: એમ નહીં, મેડમ કહેતા હતા કે આપની તબિયત બરાબર નથી એટલે.
2: હું તને બરાબર લાગું છું ને?
1: એકદમ બરાબર.
2: બસ, તો મારે માટે એ જ મહત્વનું છે. જા, દરવાજો ખોલ.
1: આવો આવો ડોક્ટર સાહેબ.
2: ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ.
3: વેરી ગુડ મોર્નિંગ. તમે આવી ગયા રૂમાબેન પાસેથી જાણ્યું એટલે થયું કે મળતો જાઓ.
0: ડોક્ટર સાહેબ, તમને મારા હસબન્ડમાં કઈ ફેરફાર નથી લાગતો ને?
3: વેલ, બહારથી તો નથી લાગતો. મારે આપની સાથે ખૂબ અગત્યની વાત કરવી છે. મિસ્ટર પટેલનો મારા પર ફોન હતો. મારે તમારી શારીરિક તેમજ માનસિક તપાસ કરીને સર્ટિફિકેટ આપવાનું છે કે તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છો.
2: તો આપો ને.
3: વ્હીલમાં એવી શરત છે. બાય ધ વે, તમારા ડાબા પગની આંગળી કેમ છે?
0: હા, એની આંગળીને શું થયું હતું મને કેમ ખબર નથી. ડોક્ટર, તમે શેની વાત કરો છો?
3: અરે હા, તમને નહીં ખબર હોય, તમે મહાબળેશ્વર ગયા પછી સાહેબ તો 8 દિવસે ત્યાં આવ્યા હતા, પણ તમને એણે વાત નથી કરી.
0: શાની વાત?
3: નીરજભાઈ, મેં તો પટેલ સાહેબને કહી જ દીધું છે કે નીરજ ઝવેરીની ઓળખાણ બહુ સહેલી છે. એના ડાબા પગમાં 5ને બદલે 4 આંગળીઓ છે.
0: હા, નીરજ છે, તો મને વાત જ નથી કરી.
2: મને પણ ક્યાં ખબર હતી. એટલે કે મને તો એમ કે તને ખબર હશે ડાર્લિંગ.
0: શું થયું હતું તને ડાર્લિંગ?
3: કઈ નહીં, એક ફેક્ટરી જોવા ગયા હતા, ત્યાં વજનદાર લોખંડનો ગોળો એમના પગ પર પડ્યો ને એક આંગળી બિલકુલ છુંદાઈ. હવે કેમ છે? લાવો જરા તપાસી.
1: નહીં, જરૂર નથી, હવે સારું છે.
3: 2 મિનિટમાં પતી જશે, લાવો.
1: અરે પણ નહીં, પંદર ખેંચો, મૂકી દો, મૂકી દો.
0: ડોક્ટર, ડોક્ટર પ્લીઝ, તમે જબરજસ્તી શું કામ કરો છો?
3: નો નો, ઇટ્સ માય ડ્યુટી, પ્લીઝ મને મને જોવા દો પ્લીઝ. ઓહ, કમાલ છે, હજી તમે પટ્ટી લગાડો છો? વાહ, સરસ
0: પટ્ટી. ડાર્લિંગ, તું ડ્રેસિંગ કરાવે છે ને, મને તો ખબર સુધા નથી.

0: તને મારી સામે જોવાની ફુરસત ક્યાં છે? તને તો બસ મારો વારસો જ દેખાય છે.
1: રોમા દેવી, આપના હસબન્ડ ખરેખર હિંમતવાન છે, સાથોસાથ પ્રેમાળ પણ. તમને દુઃખ ન થાય એટલા માટે આંગળી કપાવવાની વાત જ ન કરી. હસબન્ડ હો તો એસા. ચાલો ત્યારે હું રજા દઉં.
2: આવજો ડોક્ટર.
3: આવજો ડોક્ટર.
2: આવજો
3: આવજો. જગલા, સાચું બોલ, આ કેવી રીતે બન્યું? જે વાતની મને ખબર નથી, જે વાત માત્ર ડોક્ટર અને નીરજ જાણે છે, એ આંગળીની વાતની તને કેવી રીતે ખબર પડી?
4: એમાં કઈ મોટી વાત નથી મેમ સાહેબ. આ જુઓ સાહેબના ડાક્ટરી રિપોર્ટની ફાઇલ. મે સાહેબનો અભ્યાસ કરતા કરતા એ વાત પણ નોંધી લીધી હતી.
3: પણ આ વાત તે મને પહેલા કેમ નહીં કરી?
4: તમને જોકાવવા છે ને, આપણી પાસે ભેજું છે ને. હવે આ કોણ બાકી રહી ગયું? ઉભા રહ્યો, ખમો, હું દરવાજો ખોલું છું. યસ, કોણ છો તમે? હુ આર યુ?
5: યા અલ્લાહ, યા રસૂલ, તેરા લાખ લાખ શુક્રિયા, આખરે પકડાયો ખરો.
3: માફ કરજો, મેં આપને કદી જોયા નથી.
5: ક્યાંથી જુઓ, અમે હંમેશા અંડરગ્રાઉન્ડ રહીને જ કામ કરીએ છીએ. નીરજના બચ્ચા પોલીસ આપણી પાછળ પડી છે અને તું અહીં બાઈઓ સાથે ગુલછરા ઉડાડે.
4: શાણા, એ મારી વાઈફ છે.
3: પોલીસ? આ પોલીસની શું વાત છે?
5: એ નીરજના બચ્ચા, કહી દઉં તારી વાઈફને?
4: કહી દે ને, મારા બાપનું શું જાય છે?
5: અમે દુબઈથી ઇન્ડિયામાં સોનું સ્મગલિંગ કરીએ છીએ.
3: નીરજ, તું સ્મગલિંગ કરે છે? હું નથી માનતી.
5: એક કન્સાઇનમેન્ટના મારા ભાગના 20 લાખ રૂપિયા લઈને તારો હસબન્ડ 6 મહિનાથી રફુ ચક્કર થઈ ગયો હતો. ભાવીજી, મેં એને ધંધો શીખ્યો, લાઈન શીખવી, પણ જે ભાણામાં જમ્યો એ જ ભાણામાં થૂકવાની નાપાક નાદાનિયત આ હેવાને કરી છે. દેખ નીરજ, મેરા નામ આબિદ હસનાબાદ વાલા હૈ. દોસ્તો માટે જાન આપી શકું છું તો બેઈમાનોનો જાન લઈ પણ જાણું છું.
4: જો ભાઈ, શું નામ કહ્યું તે તારું?
5: અચ્છા, તો તું મારું નામ પણ ભૂલી ગયો છે?
3: સોરી સોરી, એ જરા ગભરાઈ ગયા છે.
5: જો મારે પૈસાની ખૂબ જ જરૂર છે. 8 દિવસની અંદર જો પૈસા નહીં મળે તો આ ગોળીઓ તારી આર પાર કરી દઈશ.
3: પ્લીઝ પ્લીઝ, તમે રિવોલ્વર હટાવી લો પ્લીઝ.
5: યાદ રાખ બચ્ચા, હવે તું અહીંયાથી નહીં છટકી શકે. 8 દિવસથી તને મહેતલ આપું છું. આજે થઈ 19, બરાબર 25 તારીખે હું આવીશ. ખુદા હાફિઝ.
4: મેડમ, આ બધું હું છે અને હમણાં ઓલો મને વિંધી ના કરતો, તમે ચૂપ કેમ છો? બોલો ને કાંઈ.
3: જકુ, સાચું કહું છું, નીરજ સ્મગલિંગ કરે છે એ વાત જાણીને મને એવો તો ધક્કો લાગ્યો છે.
4: અરે ધક્કા ને, મારો ગોળી મારું મોત આવી જાપતો.
3: જો તું ડર નહીં, 21મી તારીખે 80 લાખ રૂપિયા મળશે ને, એમાંથી 20 લાખ આબિદને હું આપી દઈશ.
4: પેલા એ મને કહ્યો કે તમારો હસબન્ડ નીરજ હું ધંધો કરતો હતો.
3: ઉભો રે, હું પેલા મેઇન ડોર બંધ કરી લઉં.
6: હલો મિસિસ રોમા ઝવેરી.
3: ઇન્સ્પેક્ટર
6: રણજીત દેસાઈ, તમે બંને ફોન કરતા હતા એ હું જ અટેન્ડ કરતો હતો. બાય ધ વે મિસ્ટર ઝવેરી, હજી પણ તમને ખૂનની ધમકીઓ મળે છે?
4: સાહેબ, હવે તો હું એને ગણકારતો પણ નથી. યુ સી, મને મોટો વારસો મળવાનો છે, જાણીને કોઈ ઈર્ષાળુ મને પજવવા જ આ કરી રહ્યો છે.
3: સાહેબ, તમે મારા રક્ષણ માટે અહીં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
6: હું ફક્ત એટલા માટે જ નથી આવ્યો. મિસ્ટર ઝવેરી, તમે આ ફોટોગ્રાફ્સ ઓળખી બતાવશો?
4: વહેલા તો પૌલમી ઠાકોરના ફોટોગ્રાફ્સ છે. એક વખતની મારી સેક્રેટરી, એના ફોટોગ્રાફ્સ તમારી પાસે ક્યાંથી?
6: તમે પૌલમી ઠાકોરને છેલ્લા ક્યારે મળેલા?
4: વેલ, 6-1 મહિના થયા હશે.
3: વાત શું છે ઇન્સ્પેક્ટર?
6: તમે બંને થોડા દિવસ પહેલા મહાબળેશ્વર ગયા હતા, રાઈટ?
3: રાઈટ. હું અહીંયા પહેલી આવી પછી નીરજ આવ્યા.
6: મેડમ, તમારા હસબન્ડ અને મિસ પૌલમી ઠાકોરને સંબંધો કેવા હતા?
3: એટલે તમે એમ કહેવા માંગો છો કે બંને વચ્ચે અફેર હતો?
6: હતો હતો એટલે હવે નથી?
4: ના, મેં એને સાફ સાફ કહી દીધું છે, હું મારી વાઈફ રોમાને છોડી શકું એમ નથી.
6: પછી એને શું કહ્યું?
4: એ તમે એને પૂછી જુઓ.
6: એ શક્ય નથી.
3: શું કામ શક્ય નથી?
6: કારણ કે હયાત નથી.
4: એટલે
6: એમ કે એનું ખૂન થયું છે.
3: વોટ
4: વોટ? ક્યાં?
6: ત્યાં મહાબળેશ્વરમાં જ ખૂન કરી એના ડેડ બોડીને મહાબળેશ્વરના જંગલમાં સંપૂર્ણ રીતે જલાવી નાખવામાં આવ્યું છે. જંગલમાંથી એના કપડા, દાગીના, ઘડિયાળ વગેરે જે મળી આવ્યા એના ઉપરથી અમે જાણી શક્યા કે એ ડેડ બોડી મિસ પૌલમી ઠાકોરનું હતું.
4: પાગલ, ઓલો હસનાબાદ વાલો મારી પાછળ પડ્યો છે, પોલીસ મારા પર શંકા કરે છે. તારો હસબન્ડ મહાગિલિન્ડર હોવો જોઈએ. તારો વર તો મરીને છૂટી ગયો પણ મને ફસાવતો ગયો અને નથરમ્બુ મારે નથરમ્બુ નીરજ નીરજ હું તો આ આયલો
3: તારે પૈસા નથી જોઈતા
4: અરે ફાંસીને માંચડે ચડી જાઉં તો તારા પૈસા મને હું કામ આવવાના
3: પૈસા તને તારા

0: માટે જોઈએ છે કે તારા દીકરા માટે?
1: નહીં, મારા દીકરા માટે, મારા દીકરા માટે હું ફાંસી લટકી જઈશ. એક નહીં, 18-18 જન્મ લટકવું પડે તો લટકી જઈશું.
0: જો જગલા, તું નક્કામો ગભરાય છે, તને કઈ નહીં થાય, એની જવાબદારી મારી બસ.
1: પણ આ બધું
0: જો 21મી તારીખને હવે 4 જ દિવસ બાકી રહ્યા છે. 21મી તારીખની પાર્ટીના ઇન્વિટેશન પણ અપાઈ ગયા છે. 22મી તારીખે આપણા હાથમાં પૈસા આવશે, અને પછી શું નથી થઈ શકતું? જગલા, પૈસાની તાકાતની તને ખબર નથી. એ દુશ્મનને દોસ્ત બનાવી દે છે અને દોસ્તની છાતીમાં ખંજર પણ ભોકી શકે છે. રિલેક્સ જગલા, રિલેક્સ, રિલેક્સ. ચાલ હવે જગલો મટીને પાછો નીરજ બની જા. આપણા સુખની આડે હવે ફક્ત 4 જ દિવસ બાકી છે.

0: સરસ પાર્ટી છે.
1: અરે પધારો પધારો ડોક્ટર સાહેબ, બધા ગાર્ડનમાં બેઠા છે.
0: થેન્ક યુ મેડમ. મેડમ, સોલિસિટર પટેલે નીરજભાઈ સાથે મીટિંગ પતાવી લીધી?
1: યસ ડોક્ટર, અડધો કલાકમાં બધું પતી ગયું. હી ઇઝ વેરી હેપી. બસ પાર્ટીમાં બધાની સામે અને સાક્ષીએ સોલિસિટર પટેલ સાહેબ નીરજને મિલકતની સોંપણી કરવાના છે.
0: ધેટ્સ ગુડ.
1: ડોક્ટર સાહેબ, પ્લીઝ જરા પેલા લેમ્પની સ્વિચ ચાલુ કરશો?
2: ઓ શ્યોર.
1: ઓ ડોક્ટર, ડોક્ટર, આર યુ ઓલ રાઈટ?
2: યસ યસ, આઈ એમ ઓલ રાઈટ.
1: સ્વિચ જરા લૂઝ છે. બીજા એક બે જણને પણ આ રીતે શોક લાગ્યો હતો.
3: પાર્ટીમાં બધાને શોક કપાવવા માટે જ બોલાવ્યા છે કે શું?
1: આવો આવો ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિશિયનને પણ બોલાવ્યો છે, આવવો જ જોઈએ. આવો ને, આપણે બધા ગાર્ડનમાં જઈએ.
0: ચાલો ચાલો ચાલો.
4: સાયલન્સ સાયલન્સ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મને જણાવતા આનંદ થાય છે કે શેઠ શ્રી જગમોહન ઝવેરીની અંતિમ ઈચ્છા મુજબ એમની તમામ મિલકતનો વારસો હું આજે આપ સૌની હાજરીમાં શ્રી નીરજ ઝવેરીને સુપ્રત કરું છું અને આશા રાખું છું કે આ મિલકતનો ઉપયોગ સમાજ અને દેશના ઉત્કર્ષ માટે કરે. કાયદેસરની તમામ વિધિ મેં પતાવી લીધી છે, હવે ફક્ત એક જ વિધિ બાકી રહે છે અને એ છે પાર્ટી. ચીયર્સ.

0: નીરજ, નીરજ ક્યાં છે તું?
1: અહીંયા ઊભી રહે, લાઈટ કરું છું.
0: ઓ નીરજ માય ડાર્લિંગ.
1: ઓ રોમા ડાર્લિંગ, યુ હેવ ડન અ ગુડ જોબ.
0: થેન્ક યુ.
1: પાર્ટી પતી ગઈ? બધા ગયા?
0: હા, હવે આ બંગલામાં આપણે બે એકલા જ છીએ.
1: તારો બે નંબરનો પતિ ઝઘડો ક્યાં?
0: ચિકાર પીધો છે, એ પટેલ સાહેબને મૂકવા એરપોર્ટ ગયો છે. નીરજ હવે જલ્દી બોલ, હવે એનું શું કરવાનું છે?
1: ખૂન, આપણા પ્લાન પ્રમાણે ખૂન. તે પોલીસ ઇન્સ્પેક્ટરને બરાબર ઠસાવી દીધું છે ને કે એનું કોઈ ખૂન કરવા માંગે છે.
0: હા, ડોક્ટર ડાયાભાઈ અને આજુબાજુના બીજા માણસોને પણ.
1: ગુડ, વેરી ગુડ. બરાબર ધ્યાનથી સાંભળ. હમણાં એની કાર એરપોર્ટથી અહીં આવતી દેખાય કે હું ઇન્સ્પેક્ટર અહીંથી નીરજના નામે ફોન કરીશ. કહીશ કે કાચ તોડીને એક માણસ બંગલામાં દાખલ થયો છે, એના હાથમાં રિવોલ્વર છે, મારો જાન જોખમમાં છે. અને પછી હું ખૂની તરીકે ભડતા જ માણસનું વર્ણન કરીશ અને ફોનની વચ્ચે ચીસ પાડીશ, ધડાકો કરીશ. ઇન્સ્પેક્ટર સમજશે કે ખેલ ખતમ થઈ ચૂક્યો છે.
0: પછી
1: પછી ગાડી ગેરેજમાં મૂકીને ઝઘડો અહીં દાખલ થશે કે હું એને મારીને પાછો ભયમાં સંતાઈ જઈશ. ઇન્સ્પેક્ટરને અહીં પહોંચતા અડધો એક કલાક તો થવાનો જ. એ દરમિયાન તારે બધાને ભેગા કરવાના, મારા નામનું ખૂબ રડજે, માથા પછાડજે, બધાને એમ જ લાગવું જોઈએ કે હું મરી ગયો છું.
0: ફેન્ટાસ્ટિક.
1: 80 લાખ નો વારસો, ઉપરાંત બોનસમાં 50 લાખ ના મારા વીમાની પોલિસીના પૈસા પણ 3-1 મહિનામાં તને મળી જશે.
0: નીરજ મરેલો જાહેર થશે કે આબિદ હસનાબાદવાલાથી પણ તારો છુટકારો થશે,
1: અને પોલોમીના ખૂનમાંથી પણ. એ બદમાશ મારી સિક્રેટ જાણી ગઈ હતી, હું સ્મગલરો સાથે સંકળાયેલો છું એની ખબર પણ પડી ગઈ હતી, એટલે મારે એનું કાસળ કાઢી નાખવું પડ્યું. એ આવી ગયો, કમ ઓન. બધું આપણા પ્લાન પ્રમાણે થવું જોઈએ.
0: ઓકે,
1: હું ફોન જોડું છું.
0: યસ.

0: હલો હલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું નીરજ બોલું છું. અહીંયા કાચ તોડીને એક માણસ મારા બંગલામાં દાખલ થયો છે. એના હાથમાં રિવોલ્વર છે. મારો જાન જોખમમાં છે. નહીં નહીં નહીં. નીરજ,
1: રૂમા રૂમા, આ શેનો ધડાકો થયો?
0: હેન્ડ્સ અપ. ત્યાં જ ઉભો રહે છે.
1: કોણ કોણ છે તું?
0: તારો કાળ. જો રોમા, હું લાઈટ ચાલુ કરું છું, પછી અહીંથી નાસી જઈશ. તું પ્લાન પ્રમાણે બરાબર નાટક કરજે. બાય ડાર્લિંગ, ગુડ લક.
2: ગુડ લક? ગુડ લક તો તમારે મને કહેવા જોઈએ જેન્ટલમેન.
0: ઇન્સ્પેક્ટર, તમે સારું થયું તમે આવી ગયા. જુઓ ઇન્સ્પેક્ટર, નીરજ ઝવેરીનું ખૂન થયું છે.
2: એ નીરજ ઝવેરી નથી.
0: વોટ વોટ?
2: એ જગલો ભરાડી ઉર્ફે ઇન્સ્પેક્ટર વિવેક પ્રધાન છે, અને મર્યા નથી જીવતા છે મિસ્ટર નીરજ ઝવેરી.
0: અરે પણ
1: સાહેબ, ગમે તેટલો સીધો ચાલે તો પણ એના લીસોટા તો વાંકા ચૂકા જવાના. એમ ગુનેગાર ગમે તેટલા ફૂલ પ્રૂફ પ્લાન બનાવે, પણ એમાં છિદ્રો તો રહેવાના જ મિસ્ટર ઝવેરી.
3: એટલે તમે પહેલેથી જ અમારા પર નજર રાખી હતી?
2: થોડા સમય પહેલા પૌલોમી ઠાકોરે અમને ઇન્ફોર્મેશન આપી હતી કે તમે સોનાથી માંડીને ચરસ ગાંડાના સ્મગલરો સાથે સંકળાયેલા છો, અને તમારા કોઈ ડુપ્લિકેટની શોધમાં છો, જેથી તમે એનું ખૂન કરી દુનિયાની નજરમાં નીરજ ઝવેરીને મૃત જાહેર કરી તમારા તમામ ગુનામાંથી મુક્ત રહી શકો. તમારા જેવો ચહેરો ધરાવતા અમારા સ્ટાફના મિસ્ટર વિવેક પ્રધાન છે એ જાણી અમે કાઉન્ટર પ્લાન ગોઠવ્યો અને તમને પકડવા માટે જાળ બિછાવ્યું. થેન્ક યુ વેરી મચ મિસ્ટર વિવેક પ્રધાન.
1: ઇટ્સ માય ડ્યુટી સર. મિસ્ટર એન્ડ મિસિસ નીરજ ઝવેરી, ગુનો કરતી વખતે જેટલી મીઠાશ માણી હોય એટલી જ કડવાશ એના પરિણામ રૂપે ભોગવવી જ રહી. You are under arrest.
4: આપ માણી રહ્યા હતા 16 મે 1996 ના ગુરુવારે પ્રથમવાર આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલું સસ્પેન્સ થ્રિલર નાટક ઘા અને પડઘા. લેખન પ્રવીણ સોલંકી, નિર્માણ સહાય દક્ષા દવે અને દુર્ગા ભટ્ટ, રજૂઆત કીર્તિદા મહેતા અને પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ.
5: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક ઘા અને પડઘા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે શાસ્ત્રીય સંગીતનો. આજે શાસ્ત્રીય સંગીતમાં ઉસ્તાદ શૌકત ખાન રજૂ કરશે કંઠ્ય સંગીત, રાગ રઈસી કાનડા. તેમની સાથે તબલામાં સંગત કરશે પંડિત નકુલ મિશ્રા, હાર્મોનિયમ પર શિશિર ભટ્ટ અને તાનપુરા પર મોહમ્મદ અરસલાન. તો પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીત, જેમાં આપે સાંભળ્યું ઉસ્તાદ શૌકત ખાન દ્વારા કંઠ્ય સંગીત, રાગ રઈસી કાનડા. આ સાથે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે હિન્દીમાં અને 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: social media post, Prime Minister Modi expressed happiness on attending the National Day celebrations that marks 50 years of independence of Seychelles. He also thanked the President of Seychelles, Dr. Patrick Hermeen, the government and people of Seychelles for their affection. During the visit, Prime Minister Narendra Modi became the first Indian Prime Minister to address the National Assembly of Seychelles. During the visit, several MOUs and agreements in areas such as UPI, health agriculture, shipping, space cooperation, extradition, and a line of credit were also exchanged between the two countries. With Aman's report, Aparajita Snatak, Akashwani News, Delhi.
1: Government's total commitment to the National Investment and Infrastructure Fund, NIIF, has now reached 260,000 crore rupees. This undertaking shows the center's investment commitment for infrastructure and other nationally important sectors. The Union Cabinet last week approved an additional investment commitment of 30,000 crore rupees in the fund to accelerate infrastructure investment and catalyze institutional capital into the country. The West Bengal Public Safety and Control of Anti-Social Activities Bill 2026 and the West Bengal Maintenance of Public Order Amendment Bill 2026 have been passed in the State Legislative Assembly today. Under the provisions of the Public Safety Bill, a person can be detained for a maximum of 12 months under preventive arrest norm for anti-social activities which may cause disturbance to public safety and disturb public peace and order. Delhi Cabinet today approved the Delhi Electric Vehicle EV policy set for a phased 4-year rollout starting from 1st of next month. India today strongly condemned Pakistan's airstrikes on Afghan territory that have resulted in several civilian casualties, including women and children. India Meteorological Department has issued an orange alert for heavy rainfall over parts of northeast India, sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahi tomorrow. The MET also further predicted heatwave conditions over Delhi, Haryana and Chandigarh for tomorrow. The Indian women's cricket team has become one of the first sides to qualify for the Los Angeles 2028 Olympic Games. The International Cricket Council today confirmed that India alongside Australia, Great Britain and South Africa have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સૌ પ્રથમ જોઈએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન સમાચાર છે. આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. વરસાદના એકાદ બે છૂટાછવાયા ઝાપટા પડવાની વકી છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેવા સંભાવના છે. આજે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારે હતું. લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે હતું. રાત્રે 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 60% નોંધાયું. હવામાન સમાચાર પૂરા થયા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આવતીકાલે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા ચિંતનાત્મક શ્રેણી 6:30, જેમાં જીવન એક પડકાર એ વિશે વાત કરશે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. શ્રી રામચરિત માનસ ગાનનો સમય રહેશે 6:35. 6:45 સુર સરિતા. 7:00 સદાબહાર ગીત. ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળી શકશો 7:20. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30. મનોરંજન સાથે માહિતી પીરસતો કાર્યક્રમ સવારે 9:00. ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો સમય 9:30. 10:02 આરોગ્ય જગત, જેમાં સ્પોર્ટ્સ મેડિસિન એ વિશે વાત કરશે ડૉક્ટર નિલેશ શાહ. 10:30 હિન્દી ફિલ્મ સંગીત.

10:45 સુગમ સંગીત, જેના કલાકાર છે રસિકલાલ ભોજક. 11:02 ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો. 11:45 ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:02 સાંભળી શકશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં સાંભળશો નાટક ભાષાનું ભદ્રમ ભદ્ર, લેખક ડોક્ટર કાંતિ ગૌર, નિર્માણ સહાય ડોક્ટર ઉમર સાની. 1:10 સુગમ સંગીત, કલાકાર ભાલચંદ્ર શુક્લ. 1:30 જય ભારતી ફોજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો 2:40. બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેના કલાકાર છે ઘનશ્યામભાઈ લાખાણી અને દલપતરામ હરિયાણી, જે પ્રજન અને લોકગીત રજૂ કરશે. 6:30 આઈસીસી વુમન્સ વર્લ્ડ કપની જીવંત પ્રસારણનો અહેવાલ, જે મેચના અંત સુધી આ દરમિયાન 7:10 અને 7:50 ગુજરાતીમાં સમાચાર સાંભળશો, તેમજ 8:45 હિન્દીમાં અને 9:00 અંગ્રેજીમાં સમાચાર સાંભળી શકશો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સ્ટુડિયોની ઘડિયાળમાં 11:14 થઈ છે. અમારી આજની સભા અહીં સમાપ્ત થાય છે, પરંતુ ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ સાંભળી શકશો. આવતીકાલે સવારે આ જ મીટર્સ પર 5:55 ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપ સૌનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકર્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક કંકુ. એક વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સાંભળશો આજના અતિથિ રુજાન ખંબાતા સાથે મુલાકાત, ત્યારબાદ લોકસાહિત્ય અને રામાયણમાં વર્ષાવર્ણન અને શાસ્ત્રીય સંગીત. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત થશે, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્સના કાર્યક્રમથી. ગુજરાતી ગ્રામ ફોન રેકર્સના કાર્યક્રમમાં સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત. પ્રારંભે સાંભળીએ આસિત દેસાઈને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ.

0: કંકુ પહેલા તો પ્રગટી ટૂંકી વાર્તા રૂપે જ,
1: કંકુ પછી અવતરી કચકડાની જિંદગીમાં.
0: ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ જ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી.
1: માત્ર ફિલ્મ જ નહીં, કંકુ અવતરી નવલકથા સ્વરૂપે.
0: શ્રી પન્નાલાલ પટેલ પણ નોંધે છે,
1: સર્જનની મારી દુનિયામાં સહજ ભાવે જ કંકુ જાણે કે અનેરો ઇતિહાસ સર્જી રહી.
0: હા, વૈધવ્ય મળ્યા પછી 15-15 વર્ષ લગી
1: માથે બળતી સગડી લઈને અણનમ રહે છે કંકુ.
0: એક દિવસ
1: રોકડા રૂપિયાની વેરાયેલી ઢગલીઓની જેમ
0: વેરાઈ જાય છે એનું.

0: એ બેઠે છે, સહન કરે છે,
1: સમાજ માન્ય ધારા ધોરણો વચ્ચે રહીને
0: પોતિકું રૂપ ન નંદવાય એ રીતે જીવે છે.
1: વૈધવ્ય પ્રાપ્ત થયા પછી મક્કમ રહીને જુજતી કંકુ,
0: પુત્ર ઉછેર માટે સ્ત્રીત્વને હોમતી કંકુ,
1: નબળી ક્ષણ પછી નવો ચહેરો ઉપસાવતી કંકુ.
0: પન્નાલાલ નું આ વિશિષ્ટ પાત્ર પડઘાતું રહેશે સતત સતત સતત આપના અંતરમાં.
2: જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર

0: हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण जय नारायण जय नारायण। ए आओ आओ भाओ, मने थातु तो क्या खूमो ने कंकु मारा पाछा ढोकाणा नहीं। अगणी ना लुगड़ा लेवानी बात तो मने याद छे। ओहो वाणिया भामने हो एवो रूप छे कि अगणी नो रूप छे? ना ना, એની આંખું, એનું શરીર। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। લ્યો જુઓ આ બધા કપડા મોકળા, મને જુઓ નિરાયતે।
1: બરાબર છે, આ બરાબર છે। આ ગજા ઉપરના મોંઘા કપડા જ અટાણે તો લેવા છે, તું રેવા દે।
2: પણ એના કરતા
0: બરાબર કીએ છે ખુમો કંકુ, ઈ બરાબર કીએ છે, તું બોલમાં। અમે તો અહીં બેઠા બેઠા બધાનો ખ્યાલ રાખીએ, આ મલકમાં બાયણામાં પગ મૂકતા જ કોઈ બાઈ આમ પોતાનું હાથ ફૂલ કાઢીને આપે ત્યારે તો જવા મરદ બાઈ કહેવાય, તું તો બાપા। એ આ કિનખાબ ને આ કાપડું, હા બરાબર રે હાંડો, હવે જાજુ જોવાનું રહેવા દો।
2: પણ મલકચંદ કાકા મારી
0: એમ જ હોય, કુમો હાચો છે, એ તો જેવું બેરું એવું।
2: ઓહો તમે તો
3: જો મુખી, આ ખુમો ગામ માટે તે દી આખી રાત તડાવે રહ્યો ને ત્યારથી એને ટાઢ્યો તાવ રહેતો હતો બાપડા
4: ને મુખી, તે દી ખુમો તળાવે નો રહ્યો હોત ને તો તળાવની પાળ તૂટું તૂટું થાય છે એવા સમાચાર ગામને ન મળે। હા ને આ તળાવની પાળ ફાટી હોત ને તો ગામ આખું,
3: ઈ તો એની છઠ્ઠી ઇન્દ્રિય જાગી ગઈ કે એને તે દી એમ થયું કે ભલે વરસાદ ચાલુ હોય પણ આજ આ તળાવનો ભરોસો નથી, આ જ રોતા રહેવું પડશે।
5: બરાબર છે, ભારે ઠાવકો માણ હતો, એને થયું કે હવે વધારે વખત રાહ જોવા જેવું નથી એટલે બુંગ્યો પીટાયો કે તળાવ તૂટું તૂટું થાય છે, સાવધાન
3: ને પછી ઓગાન ના પાટિયા ખોલી નાખેલા, તે ગામ બચી ગયું। હા પાળ તો નો તૂટી પણ અંતે ખુમાનો દેહ તૂટી ગયો।
4: અરે રે બિચારો,
2: અરે મારી સામે આમ શું જોયા કરો છો, જાણે કદી જોઈ જ ન હોય મને,
6: જોઈ છે પણ ધરાયો નથી।
2: બોલતા તો ભારે આવડે છે તમને, હવે છાના માના લવારો કરતા સુઈ જાઓ। અચ્છો હિર્યો જાગ્યો,
6: હિર્યો
2: સુઈ જા, સુઈ જા ભૈલા, સુઈ જા, મારો દીકરો કરું, સુઈ જા બેટા।
6: તમને
2: કઈ નહી થાય, પરંતુ સારું થઈ જશે, તમે લવારો ન કરો, કહું છું આરામ કરો ખુમા, આવા વિચાર છોડી દે, શાંતિ થી આરામ કરો।
6: ક્યાં છો હિર્યો, લાવતો એને, ભલે લાવતો, તું અહીં મારા ખાટલા પાસે બેસ, હું એની પાસે હાથ પહેરો કંકુ।
2: તમે તમે આમ ગગડા ન થાવ, તમે આમ શું કરવા કરો છો
6: હિર્યો, કંકુ
2: કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ કંકુ

0: ગલા કાકા,
1: બાઈ
0: જો બીજું ઘર માંડે તો ઠીક છે, બાકી ના માંડે તો જ્યાં લગી સોરો હળ હાંકતો ન થાય ત્યાં લગી આપણી ફરજ છે કે એના ખેતર વાવી
1: આપવા.
2: ઓહો, એમાં શું ભાર છે કાકા? આખા ગામને ભાગે કામે કેટલું આવવાનું છે?
1: અરે, એકલું વાવી આપો ને તોય બસ છે, બાકી બાઈ કઈ થોડી બેસી રહેશે, એ જવા મળશે. હે, તમારે ભાગ બીજું કામે નહીં આવવા દે.
3: પણ કંકુ બીજું ઘર ન માંડે તો ને, મને તો લાગે છે કે જુવાન જોત કાયા ને. ખૂ મરી ગયો મલકચંદ કાકા.
4: ખૂમાં માના? હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. હજુ પોરતો ઘણીના લુગડા લેવા બે મણાવ્યા હતા
3: કાકા. અમારા ગામમાં ખૂમા કંકુની વાત જુદી હો. જુવાન જો બાય ને 12 મહિનાના છોરાને મેલીને આદમી હાલી નીકળો.
4: કૃષ્ણ કૃષ્ણ,
3: બાય તો એવું રોવે છે, એવું રોવે છે કાકા.
4: શાના વિલાપ ગાંડા, જે કોમમાં નાતરું થતું હોય એને વળી વિલાપ કેવા? અને એ વિલાપ કરે ને તો એ હાજાનો માંડવા હો કે લોકલા જે રોવી પડે.
3: પણ કાકા, કંકુની તો વાત જ જુદી છે, એ તો બીજું ઘર નોય માંડે.
4: હજુ તો વરો પેલા કેવા મજાના અઘણીના લુગડા લીધા હતા, એમાં એ કેવી રૂપાળી લાગતી છે, ને હવે કાળો. જુવાન જોત ભાઈ આવા લુગડામાં લાગશે કેવી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હે ભગવાન, જુવાનીમાં મોત આપશે, પણ ઠંડાપો કોઈ ના આપતો નહીં.
5: કંકુ, આમ રડી રડીને કાયમ નીચોવી નાખીશ તો છોડો શું ધાવશે? અરે, એટલો તો જરા વિચાર કર. હા, આપણા ગલા કાકાએ તારું નામ શું પાડેલું યાદ છે કે ભૂલી ગઈ? હિંમત. અરે, ડાયે થયા વિના હવે બીજું ઘર માંડી લે ભાઈ.
6: બીજું ઘર? ના ના, બીજું તો ઘર જાણે હવે માંડવું જ નથી. આ દુનિયામાં સપૂત તો હવે મળી રહ્યા. અરે, કપૂત નહીં હું સપૂત કરી દઉં એવી છું, પણ પણ તારા વાદ ઓછા થવાના છે કુમા. હું બીજું ઘર માંડું તો આ છોરો મારો ઓશિયાળો થઈને ઉભો રે. ના ના, બીજું ઘર તો મારે માંડવું જ નથી. મને ખબર છે, જોઈ નહીં નાથવી એ અઘરું કામ છે, પણ હું મારો જીવ મુઠ્ઠીમાં રાખીશ તો મને શું થવાનું છે? અરે રે, અરે રે, આપણા આટલા હેત અને છતાંય તું ભૂલી ગયો કુમા.

0: હા તો પછી કંકુ શું વિચાર કર્યો તે?
1: જે કાલે વિચાર હતો તે આજે છેપાનું. તું એમ ન જાણતી કે આ બધું હું નથી જાણતી. અરે મરતી ઘડીએ એણે જ મને કહ્યું હતું કે કોઈ સપૂતનું ઘર શોધી લેજે. પણ પાનું,
0: આ દુનિયામાં ખુમા વગર બીજો માણસ એના મનમાં વસવાનું જ નથી ને. જેવો વિચાર તારો કંકુ. પણ સાંભળ, તને કોઈ પૂછવા આવે તો ઉપરથી તને એક ખાને બે કટકા જેવું ન કરતી હો. આ કરવું મનનું ધાર્યું, પણ સાંભળવું બધાયનું.

0: કેમ પૂછવા આવવાનું છે કોઈ?
1: અરે આવે તે આજે હમણાં અથવા ગમે ત્યારે.
0: બોલ હવે કંકુ, ઘણીએ તું છત્તર પલંગમાં પોડનારી છે, પણ ઊંઘ નહીં જુએ સાથરો ને ભૂખ નહીં જુએ ભાખરો. માટે કંકુ વિચારીજો, ખૂમો તો બાપડો જતા જતા કઈ ગયો છે. છોરાના વિચારે બીજુકા ન માનતી હોય તો એ તારી ભૂલ છે. તું જ્યાં જઈશ ત્યાં છોરો તો તારી પાંખમાં જ છે. કોઈની એ દેન નથી કે છોરાને દુખી કરી શકે.

0: આવો ભલા કાકા, ઉભા રહો, ગોદડું લાવો.
1: ભલા કાકા, ફતે સમજી લ્યો.
2: તે કેમ થયું?
1: અરે ભાઈ ના બોલ ના પારખીએ.
0: બેસો ગલા કાકા, લાવો હોકો, તમાકુ ભરી દઉં.
2: ના ના ના, ભરીને જ લઈ આવ્યો છું. બેસ તું, તારે અહીં બેસ, અમારે થોડીક વાત કરવી છે.
0: હમણાં આવો, જરા ભેંસ ને નીરણ નાખતી આવું.
1: તમે જરા તમતમતી વાણીમાં બેચરભાઈ ની જાહો જલાની ના વખાણ કરીને કેજો કે ઘર ઘણું મોટું છે ને ભેરું ભાદરું છે, પણ ઈ પ્રમાણે બાઈ માણ નથી એટલે.
0: શું કેતા તા ગલા કાકા, અક્કો હવે.
2: પણ તું અહીં બેસ નિરાતે એટલે કહું ને.
0: બેઠા પછી ઉઠવું પડે, એના કરતા ઉભેલી જ શું ખોટી છું. તમ તમારી વાત કહો ને.
2: તો હું એમ કેતો હતો કે વાત તો એ કે બેચર બાંડી નું નામ કઈ તારાથી અજાણ્યું નથી.
0: આખું મલક ઓળખે છે.
2: બસ ત્યારે આ એના તરફથી વરસાલું લઈને.
0: વરસાલું? શાનું વરસાલું?
1: હે, વરસાલું તો તારું જ છો ભાઈ.
2: હા કંકુ, તારું જ તો.
0: સામુ મને
2: બેચરભાઈ પોતે
0: એમને બૈરું તો છે. કેમ?
2: પણ આ તો એમ છે ને કે જાજા હાલામાં એક બૈરાથી પહોંચાતું નથી.
0: ગલા કાકા, બેચર બાંડી તો ગરજવાન છે, એને અક્કલ ના હોય. પણ તમે એક વગણીય છોકરીઓના સાદલા હોય તો એ લડે, એ કેવા તમારા જેવા.
2: બધું સમજુ છું, જાણું છું કંકુ, બધું જાણું છું. પણ મારા મનથી એમ કે બેચર ભાઈની જમીન જ એટલી બધી લાંબી પોળી છે કે એક ઘર જેવું આ છેડે છે એવું બીજું ઘર પેલે છેડે બાંધશે તો પડગામ જેવું.
1: અરે બાંધશે શું ગલા કાકા, છે જ. એ ગયા વર્ષે અજવાર્યું છે ને આ જોગ જો ખાઈ જાય તો ત્યાં ને ત્યાં બીજું હવેલી જેવું બાંધી દે. હા, જે માણસ પાસે હામ દામ ને ઠામ.
0: હું પણ બધું જાણું છું મુખે, જવા દો એ વાત. બોલો, ચા પીશો કે?
2: ચા તો હમણાં જ પીધી છે કંકુ. હા, તો હું એમ કેતો હતો કે મારા મનથી એમ કે તું જો દીકરાના હોશિયારાપણાનું ગણતી હોય તો એ વાતનો તો પહેલેથી જ આપણે બંદોબસ્ત કરી લઈએ. અને આ છોરાનું આ બાપી ક્યું બેઠું રહે અને ત્યાં જમીનમાં તારા છોરાને ભાગ મળે
1: અને સ્ટાફના કાગળ ઉપર લખાણ, હા પછી તો ખરું ને.
0: બધું ખરું ગલા કાકા મુખી, પણ આ ઘર છોડવું હોય એને માટે ને.

કુમાર, બીજાનો વિચાર કરું છું ને એમ થાય છે કે જાણે મરદા સાથે ઘર બાંધી રહી છું. ગમે તેવો મરદ હોય ને ગમે તેવો લેરી હોય, પણ ખુમાર તારા વાત તો થઈ રહ્યા બીજાથી. હાથ તો બધા આદમીઓના બળુકા હોય, પણ તારા હાથમાં તો જાદુ હતો. ને મને જેમ મદારી સાપને જગાડે, એમ તારા હાથ મારા દેહને જગાડતા. ઘણીવાર તો તું મને ફૂફાડા મારતી કરી દેતો.

0: भीमा
1: तो
0: करी बात तो कुंकु नातरू नत करवानी।
1: हा शेठ, जे बाई ने घी दूध में रमवानू मळतू होय पेली पा मफत साथे घर मांडे तो अमदावाद नी सड़को पर रूडू रूपारू भमवानू मळवानू हतू। आ तो ये बाई ना पाड़ी दीधी लो। त्यारे तमे विचार करो ने के आ खुमानी केटकेटली माया हशे।
0: छोरा नो ख्याल करो ने गांडा, मानो जीव कहवाय।
1: ए वात खरी काका, पण लोक वातू करे छे के बेचर बांडी तो कंकुना छोरा ने पेट नो गणी ने पोतानी बधी जमीन मां ने मिलकत मां त्रीजो भाग आलवानो हतो, ने अहीना घर जमीन सुद्धा छोरा नामे चालू रहे एवी गोठवण करवानो हतो। पण कोण जाने केम ए बाय आ वेढे थी आ वेढे न आवी ते न जावी। मने तो लागे छे काका के बाईना थी खूमो फूलातो नथी। पांजरा माथी पोपट भले उड़ी गयो पण पांजरू एना थी छूटतू नथी।
0: હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અમે જાણશું કે આટલું લેણું ડૂબ્યું હતું, બાકી જે ભાઈ વેચના છોરા ઉપર રંડાપો ગાળતી વાણિયા બામણની પેઠે બેસી રહીએ એવી બાઈને આપણે પણ આપણાથી બનતી બધી જ મદદ કરતા રહેવું। પેલી બે વિધવા બામણની બાઈને બાપાના વખતથી 12-12 રૂપિયા વર્ષાસન આપીએ છીએ ને, ત્યારે આ તો નાતરિયા નાતની બાઈ છે ને ઉભરાતા જોબનમાં રાંધી છે। કંકુ કે કોણ? અરે કંકુ, હું તો તારે ઘેર જઈ આવ્યો, પણ ભીમાએ કીધું કે વાડીએથી આવતી જશે ને કા તો તમને રસ્તામાં જ મળી જાય।
2: શેઠ, ચોપડા લઈને આવ્યા છો?
0: ચોમાહામાં તે કઈ ચોપડા હોય ગાંધી? હું તો ખુમાનું અવસાન થયું ત્યારે નહોતો આવી શક્યો, ને તું કાર્ડ નું લેવા આવી નહી એ તો ઠીક, પણ પછી અટલ સુધીમાં કઈ લેવાનું આવી તે મેં કીધું કે તપાસ કરતો આવું।
2: કમાનાર બેઠો હોય તો ઠીક છે મલકચંદ કાકા,
0: કંકુ
2: પણ બૈરા માણસ એકલા એ શું કામ માથે ભાર વધારવો?
0: એ બધું મેં લોકો પાસેથી સાંભળ્યું ને ત્યારથી જ મને થયું કે બાઈ જેવી હિંમત વાત છે એવી જ ગુણિયલ છે। કંકુ, ઈ વાત સાચી કે તું બીજું ઘર માંડવાની જ નથી?
2: શું કામ માંડું મલકચંદ કાકા, ભગવાને મને આ દેવ જેવો દીકરો આપ્યો છે। પછી
0: મારે કાને વાત આવી કે હોદવાજીએ તો ન મળે એવા માગા છે પાછા થયેલા છે, અને પછી મને થયું કે વાણિયા બામણમાં તો બૈરા વૈધવ પાડે, પણ તું તો તારી મરજીથી જ આ વેચના છોડાને ઉછેરવા માંગેશ
2: કાકા।
0: જો આજથી તને કહી દઉં છું કંકુ કે કોઈ જાતની ભીડ વેચતી નહીં હો, ને માથે મારે દેવું છે એમ માનીને દુકાને ચડતા જરાય ખચકાતી નહીં
2: મલકચંદ કાકા।
0: હા, કોઈ વાતનો અંદેશો રાખતી નહીં કંકુ। તારો આ ત્યાગ જોઈ, આ ઉંમરે તારી હિંમત જોઈને થયું કે તપ કરે એને મદદ કરવી એ તો વૈષ્ણવજનની ફરજ છે
2: કાકા।
0: બસ બસ કંકુ, આટલું કહેવા જ આવ્યો હતો, કોઈ વાતનો વેમ ન લાવતી હો।
2: તમારો તમારો આભાર મલકચંદ કાકા। કેવા બળદ લઉં, મોંઘા કે સૂંઘા, તમે કોઈ એવા લઉં મલકચંદ કાકા?
0: તન મન રંગે વાલે કંકુ, હું તો તને તું કે એટલા રૂપિયા ગણી આપું। હા, તારા સમાચાર આવ્યા કે બળદ ખરીદવા માટે પૈસા લેવા આવી, ત્યારથી મેં તો અહીં પૈસા આ છોકરા જ રાખ્યા છે, તું કે એટલા ગણી આપું બોલ?
2: હું તો તમે કહો તો હાથી બાંધો,
0: બાંધી જો, એટલા પૈસા ઘરમાંથી નહીં નીકળે તો છેવટ બાકી ઘરેણા વેચીશ, દુનિયા પણ જાણશે કે એક ખેડૂત બાઈએ હાથી બાંધ્યો હતો ને મલકચંદે પૈસો ધીરો હતો। હા
2: કાકા, પેલી 150 ની જોડ બાંધીશ ને તો લોક તો કહેવાનું જ છે આ બાઈ શું પોળાઈ કરે છે।
0: જો પૈસા તો આર્યા ગણી આપવું એટલી જ વાર છે, પણ મારું કેવું એમ છે કે આટલા નાના છોરાને હું કામ અટાણથી હુકા લાકડે વરગાડશ?
2: ના મલકચંદ કાકા, લોક વાતો કરે છે કે કંકુ કેવી પાકી છે, ગામ પાસે ખેતી કરાવે છે અને છોરાને ભણાવે છે।
0: ખરી વાત છે, વીથીનો આંકડો નમે તો

0: को नमे
1: एमसनी में आकरो
0: है गांडे मस्करी ये नहीं समझती कंकुड़ी
1: तुम्हारा जीवानो भाव छे अने एवो ने एवो रे એટલે ગંગા નાયા મલકચંદ કાકા
0: ને લાવ લાવ હાથ લાય સાય લગાવી દઉં એને મારી દે અંગૂઠો
1: લો
0: આ જમણો નહીં જમણો નહીં ટોપડામાં આવતો ડાબા હાથનું અંગૂઠો જોઈ
1: ને જમણો હોય તો
0: હે જમણો હોય તો તો સોપડાને બદલે મારું કપાળ ધરું હે

0: છોરાનું લગ્ન રાખીને આવી છું મલકચંદ કાકા.
1: કંકુ, બહુના પૈસા તો માંડ હમણાં વળી રહ્યા છે ને જૂના દેવાનો આંકડો ત્યાંનો ત્યાં ઉભો છે, હું કરીશ?
0: શું કરું, વરસ વરસ ને ખાતું આવે છે. પોળનું વરસ સૂકું ગયું અને ઊન જરા સારું છે તો છોરો પૈણાવવાનું ખર્ચ આવીને ઉભું રહ્યું. તમે જ કહો કાકા, બાર સાંધીએ ત્યાં તેર તૂટે, પછી ખેડૂત બાપડું કેમ કરીને
1: તમારું ગણું એ અમારું જ ગણું. કુવો ખાલી હોય પછી અવેડામાં પાણી આવવાનું ક્યાંથી?
0: અવળું અવળું બોલશો નહીં મલકચંદ કાકા, કુવો તો તમે છો અને અમે અવેડો.
1: તો પછી શું કરીશ? રહેવા દેવણ, રહેવા દેવણ છોરો પૈણાવો, પાડવી પડે ના. સમય બળવાન છે, કોઈ મને કોઠું બળવાન છે.
0: મલકચંદ કાકા, તમારે મોટું નાળિયેર જેવું નાખ હશે તો અમારે ચણોઠી જેવડું નાખ તો છે.
1: ભાઈ, કંકુનું નાક જેવું નાક તો નાગરની કિનારનું આપણા જોવામાં આવ્યું નથી.
0: હસવાની વાત રહેવા દઈને એક વાત કહી દઉં, શેઠ, છોરો પૈણાવી આલવો છે કે નહીં?
1: અને ના કહું તો
0: જોજો તમે, પૈણાવું છું કે નહીં?
1: ખેતર ગીરો મૂકીને?
0: ના, ખેતર ગીરો નહીં મૂકું. આ રહ્યા 80 બાર ચાંદીના કલ્લા.
1: હા, તે કડલા બીજાને ત્યાં ગીરો મૂકવા કરતા મારે ત્યાં જ મૂકને.
0: ભલે, ના ના, તમારે ત્યાં તો મૂકું જ નહીં.
1: પણ શું શું કહેતો ખરી, કેમ નહીં?
0: બીજે મૂકીશ પણ તમારે ત્યાં તો નહીં જ.
1: લોક તો જાણે મારી વાત કરે છે, પણ તારા મનમાં એમ જ છે ને કે મલકચંદને ઘેર જે વસ્તુ ગીરો મૂકી હોય એ આ ભવ તો પાછી મળી રહી.
0: હાય હાય, તમારે માટે મને એવું હોય કદી?
1: તો પછી કેમ કેમ તારે કેવું પડ્યું કે બીજે મૂકીશ પણ તમારે ત્યાં તો નહીં?
0: ના, આજે તો નહીં જ કહું.
1: ઉભી રે, ઉભી તો રે. કેતી હતી ને કંકુ, તું કેતી હતી ને મારા હમ ખા, મારા હમ તારી માયાના હમ, જો કારણ કયા વગર દુકાન ઉતરી છે ને તો.
0: એ સાંભળો તો, જો તમારે ત્યાં મૂકવામાં બીજો કાંઈ વાંધો નથી, પણ આ દુનિયા શું કહેશે? કહેશે કે કંકુની ઘણી મોટી ઘાંટીઓ સાચવી આપનાર મલકચંદે બંને પગમાંથી કંકુના કલ્લા કઢાવીને લૂંટી લીધી બાપડીને. આ સમજ્યા? આવે
1: કંકુ, કંકુ, કંકુ, હો
0: લ્યો, હવે ઉપડું
1: ક્યાં હેન્જી? હા, ભરતો ખરી, કહું છું કે જે સ્ત્રી મશ્કરીનો સમજે ને એ સ્ત્રી કશામાં સમજતી નથી, એ વાત નક્કી જાણજો.
0: મારું માયલો તો કહેતો હતો, પણ મેં કીધું કે શેઠ જેવા શેઠ થઈને આપણી મશ્કરી થોડા કરે.

0: લે બોલ લે બોલ, હવે વિવાહમાં તારે છોરો ગણેશ બેહાડે ત્યાંથી લાડી લઈને આવે ત્યાં સુધીમાં હું શું જોઈશે?
1: તમારાથી શું અછાનું છે? કાલે તો હજી ગલા કાકાનો છોરો પહેણાવી આવ્યો હતો.
0: કંકુ એ જુદો ને કંકુ નો જુદો, તને ભલે ન હોય બાકી મને તો છે કે કંકુ નો એક છોરો પરણે ને લોકોમાં જો વાહ વાહ ન બોલાય તો 15-15 વર્ષ સુધી કંકુ એ રંડાપો ગયો એ ધીખ ને મારો ધીરેલો ધીખ માટે વેઢા ગીણા વગર મોટા મોટા મુદા ગણાય.
1: ભલે તમને ઠીક લાગે એમ બસ.
0: કંકુ નાળિયેર પૂજાપો આટલું લઈ જા, આટલું લઈ જા તાણે.
1: પણ પેલા સબરસ સવામણ મીઠું ને હા રોકડા રૂપિયા તો જાન જતી વખતે લઈ જઈશ.
0: હા હા ભલે,

0: શુભ કામ પેલા, પ્રથમ હવામાં સબરસ ને પછી વિવાનું પૂજાપો. એ ભાઈ, એ જો ભાઈ, એ બધું પછી તોડજે, પેલા કંકુનું તોડી લે. હા, અને જો કંકુ જેવી બાઈને આપણે ધર્મસ્થાન જેવી ગણવાની છે. જે ભાવથી મંદિર માટે ચીજ વસ્તુ આપીએ છીએ, ઈ જ પ્રમાણે આ તપેસરી બાઈને આપવાનું ને લેવાનું. હા, રોકડા રૂપિયા તો જાન ટાણે ને આ પૂજાપો ને જમણવારનું અત્યારે, પણ વિવાના લુગડા લેવા કઈ આવીશ?
1: વચ્ચે પાછી એકદમ આવી જઈશ મલકચંદ કાકા.
0: હા,
1: મારા ભાઈ ભાભીને કેવરાવ્યું છે.
0: હા,
1: પણ એ રિસાયેલા છે, એટલે હવે હું ત્રીજા દાડે જરૂર આવીશ.
0: ભલે ભલે,
1: નીકળું ત્યારે મલકચંદ કાકા?
0: હા હા હા, નીકળ તું તારે નીકળ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે.

0: જો આ દહેજ ના મેં અલગ કરીને જ રાખી મૂકાશે, તું એમાંથી પસંદ કરી લે.
1: બાપ રે મલકચંદ કાકા, આવા સાવ નકરા રેશમ ના આવા મોંઘા કપડા હોય કઈ?
0: મોંઘા તો જો ગાંધી, આને કહેવાય જો, આ શેઠાણીના આજકાલ કરતા પૂતા 25 વર્ષ થઈ ગયા તોય છે ને એવી ને એવી અસલ ચમક.
1: મૂકી દો મૂકી દો શેઠ.
0: કા
1: કોક જોશે તો કેસે કે આ વળી શેઠ કંકુને શું કામ શેઠાણીના લુગડા બતાવતા હશે?
0: એમ કઈ દિવાય નહીં. હા એમ એમ કઈ, આ રેશમ, આ રેશમ તમારા બે માટે. હા એ બે માટે ન લેવું હોય તો તારા માટે અસલી વિલાયતી પીવો પંપચો લઈ જા. હા પીવો પંપચો લઈ જા. તું કેવાય ઉતરાવ, પણ રેશમ ને ટપી જાય એવો છે.
1: એમ કોને કે તમારે મને ઊંચી જાતના જ લુગડા પહેરાવવા છે.
0: ખરું તો 15 વર્ષ લગી માથા ઉપર બળતી સગડી લઈને જીવી છો, તો હવે હારા અવસર ઉપર તો પહેર.
1: પહેરવામાં વાંધો નથી, પણ વાયરે ઉડી જાય એવો સાલ્લો મને ના શોભે મલકચંદ કાકા. બળી મૂકો ને, હવે જે આપવા હોય એ બાંધો એટલે વાત પૂરી. અને હા, પછી મારે તમને હજી એક વાત કહેવી છે, પણ
0: કેને કંકુ કે શું કેવું છે? ખચકાય વગર કે.
1: મારે મારે તમારી પાસે નીમ લેવડાવવું છે.
0: નીમ?
1: હા હા નીમ.
0: તારે મારી પાસે લેવડાવવું છે?
1: હા હા મારે લેવડાવવું છે. મારે
0: લેવડાય લે. એવા ક્યાંથી ભાઈ કે કંકુ જેવી તપેસરી ભાઈ મારી પાસે નીમ લેવડાવે?
1: તપેસરી તો ઠીક છે મલકચંદ કાકા, પણ તમને થશે કે આ ખેડૂત ભાઈ મારા જેવા મરજાદી પાસે.
0: કશું જ નહીં થાય, કશું જ નહીં થાય કંકુ. તું તારે કે કે તું કે ને તો જળ મૂકું, તું કે તો આ શારદા ને ઉપાડીને નીમ લો. બોલ.
1: પણ પૂછો તો ખરા કે શાનું નીમ લેવડાવવું છે?
0: કશું જ પૂછવું નથી, કશું જ પૂછવું નથી ગાંધી. આ દુનિયામાં મારા જેવા વાણિયા પાસે કોણ વળી નીમ લેવડાવે? તું મને કાન પકડવાનું કહીશ ને તો કાને પકડીશ. બસ
1: તો લો નીમ, કે આજથી કોઈ દી ચોપડામાં જૂઠો આંકડો નહીં પાડો, લોકોને ઘરશો નહીં, ને ખટે એટલો જ નફો લેશો.
0: હે કૃષ્ણ ભગવાન, તારી સમક્ષ આ શારદા ઉપાડીને નીમ લઉં છું, કે આથી બધા ધંધામાં રોકડેથી એક આની અને ઉધારમાં બે આની નફાથી એક પાય પણ વધારે નહીં લઉં. બસ
1: બસ બસ મલકચંદ કાકા, બસ. તમારે ક્યાં 5-7 દીકરા છે કે બીજા કોઈ ખાનારા છે? બા તો માંડ એકાદ સાડલો ફાડતા હશે. હવે બરાબર શા માટે નક્કામાં નીટ ઉઠીને ગરીબોના નિઠાસા લેવા? આ નીમ કઈ ઓછું નથી. હવે બરાબર મલકચંદ કાકા, બસ તો રોકડા રૂપિયા લેવા તો જાન ઉપડવા ટાણે ઉભી ઉભી આવી જઈશ. હવે નીકળું.
0: હા પણ જો આ તારાવાળી જોડ મારા તરફથી ગણજો. જા.
1: ના ના ના મલકચંદ
0: કાકા, એમ કે મારે આમ કપડા ન અપાય તારે ને મારે એવું વળી શું? પણ એમ જરા વિચાર તો કર કંકુ, તું જ વિચાર કર, શા માટે તું આ વાણિયાના પાપ આડે ગંગા થઈને ઉભી રહી? મેં તને ઓળખી છે, મેં તને ઓળખી છે ને એટલી તો તે તારી જાત.

0: माड़ी जय श्री कृष्ण।
1: कौन कौन छे बेटा?
0: ए तो हूँ कंकु। अब्बा तमे मने न ओळखो पण।
1: अरे आ बेटा, अरे बाप, आ मारो मलकचंद घणीए वखत तारी वात करतो होय। आ बेंत जेवड़ा सोरा ऊपर बेसी रही हा एज ने? अरे भाई, आ तारा जेवी बाईओ दुनिया में ओछी हशे हो। आ नहीं तो वड़ी नातरिया वरण में अने आ कलकलती जोनाई लईने सोरो उछेरवा कोण बेसी रहे बेटा?
0: माजी ए छोराना ज लगन छे ने जान उगलाववानी छे। पैसा लेवा आवी छू। मलकचंद काका कहे के खेरे छे, त्यां जा, हूँ आवु छू।
2: ए आयो बापा आयो। એ તો કીધું તું કે બેદી પેલા લઈ ગઈ હોત તો, મને તો એમ કે બપોર પછી આવીશ। માં આ ઓલા મેળા ઉપર વાસણમાં છે, તે અત્યારે કાઢવા ચડવું પડશે। વળી ગોળી ઉપર ગોળીઓ।
0: અરે વાસણના શા ભાર છે, બે ગાડા હશે તો એ
1: જોજો। ઉપર અંધારું હશે બેટા, જાળવીને ચડજે હો।
2: ધીરે ભાઈ, ધીરે ધીરે પાછળ થી આવજો, ત્યાં કોરે જ ઉભી રે।
0: ઉભી જ છું।
2: હા હા, એ જો આ વાસણ ચડકે છે ને, એ દેખાય છે? એ આમ આ બાજુ આવે, આ બાજુ આવે, ને હું આ ગોળીઓ આપવા માંડું, નીચે મૂકવા માંડ
0: એ ભલે।
2: હા આની વાત કરી। હા
0: બસ
2: બરાબર। હવે આ કોઠી ઉપર આવે, કોઠી ઉપર આવે,
0: અલ્લો મદદ કરું। ઓહો કાંઈ દૂર
2: જાળવીને લેજો, જાળવીને લેજો, આ નહીતર આ ક્યાંક ગોળી જો ઉપર પડી તો કચરાય જાય। બસ એ આ છેલ્લી ગોળી। હવે ત્યાં ઉપર આવી જાઓ।
0: શું મલકચંદ કાકા, તમારું વજન તમારાથી નથી ઉચકાતું?
2: એ ધારું ને તો મને શું તને ઉચકી લઉં? પણ જો અટાણે હસાવતી નહી હો,
0: લો આપું હાથ।
2: લાય લાય।
0: ઓહો શું પીડ્યો છે હાથ આમ! ઓહો
2: કેટલા વરહે હાથ હાથમાં આવ્યો છે કંકુ કંકુ, આ જીવને તો તારા હાથના આભરખા હતા, એ આજે પૂરા થયા। હવે હાથ છોડો, હવે હાથ છોડો તો મને ફટકે છે।
0: હવે તો હાથ છોડો,
2: મારી હામે હું તાકે છે કંકુ, મેળવા માંડ રૂપિયાની નોટો। નોટો તો કપડામાં મેલીને લઈ જવા હે, પણ આ રોકડા રૂપિયા

0: કાંદી મૂકીને મલકજી કાકા, આ શું કરો છો તમે?
1: મૂકી દો મને.

0: थारे करी, थारे करी शेठ, ते तो बारे करी।
1: माफ कर मारो प्रभु, मने माफ कर भगवान, एक भूल तो हमें मने के माफ करिए चाहिए प्रभु, तू तो भगवान छे। हे कृष्ण, हे श्रीनाथ जी बाबा, मारा नाथ, मारी आवरण तो ठीक छे, मारे तो आमे आप पछी दुनिया डूबे छे भगवान, तू पण जे बाईए 15 वर्ष लगी तप करू एनवा तप, મારે તારે બાહે એટલું જ માગવું છે પ્રભુ ભગવાન, બાહેની આબરૂ આશરું છે મારા ભગવાન, બાહેની આબરૂ પ્રભુ, ક્યાંનો ન્યાય ભગવાન, ક્યાંનો ન્યાય, તમે તમે કરો એ લીલા, અમે અમે કરીએ એ પાપ, એમ જ ને પ્રભુ, અમારા ભાવ એ ભૂલાવ્યા ને અમે નહોતું થવું તો આંધળા થઈ ગયા પ્રભુ, આટલો ગુનો ભગવાન તેને માફ નહીં કરો તો જે ફળ છે એ તેને ઉભું રહી શકે હું ભગવાન, ભગવાન આટલી તને પ્રાર્થના કરી, પ્રસ્થિત રૂપે તારા નામનું મંદિર બંધાવવાની બાધા રાખી ભગવાન, ભરે કરી

0: আমি কো লোক বলেছি কি তুই ভারে পগে ছে খরি বাচ্চা
1: হবে শু ছানু ছে পানু খরি বাত
0: হায় হায় মে তো পাছে যারা জগন করে হইয়ে দিতে
1: জো ভাই জগন তো নথি করো પણ જગન કરવા ગઈ એમાંથી જ આ વખન થયું એ વાત તો ખરી જ ને
0: પણ ક્યાંની આ મોકા વળી
1: થનાર વસ્તુ થઈ ગઈ પાનું હવે એમાં ચૂથણા ચૂથવા નક્કામાં છે
0: તોય
1: કે કયું ને હવે એનું નામ જ નહીં
0: કાંઈ નહીં ના કહેતો પણ આનું હવે થશે શું
1: મને હવે મારી ફિકર નથી એટલી આ છોરાની મારા હીરાની છે બોન
0: અરે છોરાની તો ફિકર થાય જ ને અરે તું તો જબરી છે કંકુ તે વેઠી લઈશ પણ અમારી જેવાને લોકોના મેળા ટોણા સાંભળવા પડશે
1: તને સામુ સંભળાવતા ના આવડે તો એ તો સાંભળવા પડે બાકી મેં કઈ ધણીથી છાનો વ્યવહાર તો નથી માંડ્યો
0: કંકુ
1: ને મારું ધણી તો તમારા બધાના સાંભળતા મને છૂટી કરીને ગયો છે એટલે હું તો કોઈની ગુનેગાર નથી
0: પણ આ મોકાણ તો ખરી જ ને
1: ચડ્યા તો ચડ્યા બોન બીજા બધાની પેઠે ઘર માંડીને હું જો રાત દન એમાં ખૂંચી રહી હોત તો કોઈ કશું ના કહેત પણ આ જરા 15 વર્ષે તો ક્યાંક પગ લપસી ગયો એમાં તો કંકુથી જાણે ધરતી રસા

0: તો થઈ ગયું હોય એમ.
1: કંકુ કંકુ, આપણા અધૂર્યા લોક અધૂર્યા ને ભરેલા વળી ઠીક છે બધા. ઉપર વાળો ભગવાન બધું જાણે છે કંકુ એ શું શું વેઠ્યું છે. અને એ કેટ કેટલો જીવ મુઠ્ઠીમાં રાખીને ફરતી હતી, પણ પાનું છતાંય ભાવી એ ભૂલવી નાખી.
2: કંકુ કંકુ ક્યાં ભૂલી પડી? મને તું કહે, તું કે એના સોગન ખાઉં જો કોઈને વાત કરું તો.
1: શા માટે પાનું જેવી સખી આગળ એ મલકચંદ નું નામ નથી દેવાતું? કદાચ કદાચ મલકચંદ કરતા હું વધારે ગુનેગાર છું. પણ જે હોય તે મને કઈ સમજાતું નથી. વહી ગયેલું પાણી પાછું વળે પણ કાળ પાછો ન વળે. બોન
2: કંકુ,
1: બનનાર વસ્તુ બની ગઈ એ વાત જવા દે. હવે મારે તો તને એ કહેવું છે પાનું કે મને બીજી કશાની લાય નથી, એક આ છોડાની, મારા હીરાની લાય છે.
2: કંકુ
1: એને તું જરા હિંમત આપજે અને કહેજે કે કઈ લાખ રૂપિયાનો ઘોડો કોક વાર ઠોકર ખાઈ જાય છે. બાકી કંકુ જેવી માતરી ધરતી પર.
2: કંકુ કંકુ, આમ ટીવી કા થવા લાગી? કંકુ તે કઈ વિચાર્યું છે?
1: કશું નથી વિચાર્યું બોલ. અને વિચારવા જેવું છે શું? મારે
2: એમ કેમ બોલે છે? કોક ઠેકાણે લુગડા તો પહેરાવા પડશે ને.
1: એની ક્યાં ના પાડું છું.
2: વાહ, જ્યાં નાખશે ત્યાં જઈશ.
1: શોક વગર ગમે ત્યાં લે જા હવે.

0: જોજે હો કંકુ, આમ તો તું વાઘણ જેવી છે અને એટલે જ તારો ભરોસો ઘણાને નથી પડતો, માટે ક્યાંક કુવા હવાડાનો કે ગળા ફાંસો ખાવાનો વિચાર સુધા કરતી. ગલા કાકાના વહુએ કહેવરાવ્યું છે કે ગાળીઓ ખોળવો સહેલો છે, પણ લોકોની આગળ ટકી રહેવું મુશ્કેલ છે. હે કંકુ, માટે જેવી ઠોકર ખાધી છે ને એવું જ હવે દુનિયા સામે ઝઝૂનવાનું છે તારે. ગલા કાકાએ તારું નામ હિંમત પાડેલું, એ નામને જોજે કઈ લાંછન ન લાગે.
1: પોતાના પેટનો દીકરો હતો તોય ધરતીના પડ ઉપર કોઈ ધણીએ નહીં કરી હોય એવી વાત, બીજું ઘર માંડવાની. મને માફ કર ખુમા, મને માફ કર. તારી અંત વ્યાની શિખામણ ને ન માની એના જ મને આ પાપ પૂગ્યા. તું તો દેવ હતો ખુમા, મેં તને ઓળખ્યો નહીં, ઓળખ્યો નહીં.
2: એ શું કરતી હતી ગાંડી? મરવું તો રમત વાત છે, કોણ કહે છે કે તે પાપ કર્યા છે? અરે તું તો ઉલટી 15-15 વર્ષ લગી તપની વાતે હણી છે. મેં એક પગલું પાછું પડ્યું તો આમાં પાપ શાનો ગાંડી? પાપી તો આ દુનિયા છે કે જેને પાપ ગણે છે, અને એ જ પાપમાં રચી પચી રહે છે ને ઉપરથી ઉપરથી તારા જેવી બાઈને દુણવા બેસી ગઈ. કૂતરા ભસે તો ભસવા દે, ન્યાયના કરનાર કોક સત્યા હશે હું કે ને નહીં હોય તો ભગવાન તો જાણે છે. માટે કાઢી નાખ ગાળી.
1: ના ના કુમા,
2: છોકરાની ફિકર ના કર. મનમાં તો એ સમજે છે ને કંકુ જેવી માને ઓળખે છે, પણ દુનિયા શું કહેશે એમ કરીને. ના ના, કાઢી ના ગાળીઓ.
1: મારે નથી જીવું, કોને નથી જીવું.
2: શાસ્ત્રોમાં કહ્યું છે કે ગમે તેવું દુઃખ હોય પણ જે માણસ હાર ખાઈને આપઘાત કરે છે ને ભગવાન નરકમાં નાખે. માટે આપઘાત

0: વાત કરીશ તો મારો મેળાપ જ નહીં થાય.
1: કુમા,
0: કાઢી ના ગાળ્યો. ને જેવી તું મર્દ છે એવી મર્દાનગીથી દુનિયા સામે ટકી રહે, ને ભગવાને આપેલું આયુ બરાબર પૂરું
1: શું કરું કુમા?
0: યાદ રાખજો, મરીને આવવાને બદલે જીવીને આવશે તો જ આપણો મેળાપ થશે.
1: કુમા,
0: હું તારી વાટ જો તું નિરાતે અહીં બેઠો છું. કાઢી ના ગાળ્યો કહું છું.

0: હું તારી વાટ જોતો નિરાતે બેઠો છું. કાઢી નાખ ગાળિયો, કહું છું કંકુ, કાઢી નાખ
1: ગાળિયો. હવે તો હવે તો આ ખૂબ પૂરું કરી પૂરેપૂરું જીવીને જાવીશ. આમ મરીને નહીં, છોડે લોક દૂરતું. ભગવાન તો જાણે છે ને કે તલવારની ધાર ઉપર ચાલતા ભાઈ બજરા ચૂકાવી. છોરું કઈ આટલું નહીં જાણે.
2: તને ગમે કે ન ગમે કંકુ, બાકી મને ને વાથીને તો આ ઠેકાણું ઠીક લાગ્યું છે.
1: કયું ઠેકાણું ગલા કાકા?
2: જો આ સોયકની તો તારી ઈચ્છા નથી, એટલે પછી રાંડેલું છાંડેલું ઘર જ ખોળવું રહ્યું ને. હવે પરોળ્યું થવાને 2-4 કલાકની જ વાર હશે, એટલે હવે આડોશ પાડોશના ગામોમાંથી પૂછગાછનો તો સમય નથી.
1: હવે ક્યાંય પૂછવું નથી ગલા કાકા.
2: બસ તો અમે તો તને કીધું ને, એ જ આપવાનું ઘર ગોઠવું છે. ગામમાં એક બીજા છે, પણ ખરું પૂછે ને તો આ દાઢા રંગો કાળું વધારે ગમે છે
1: મને કાકા. તમને બેવને ગમ્યું એ મને ગમ્યું કલા કાકા.
2: અમે જાણીએ છીએ ગાંડી કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી. હા એટલું ખરું, કાળીઓ તારા કહેવામાં રહેશે અને કુર તો તું એનું જાણે છે, એનો બાપ આખી નાકમાં પંકાતો.
1: જેવા કરમના લેખ કાકા.
2: તો હવે પાકું ને?
1: પાકું તો હવે. ઉભો રે દીકરા, બેટા હીરા. ઉભો રે મારા દીકરા, સાંભળ. દૂડે એને દોડવા દે, બાકી એક વાત યાદ રાખજે, કંકુ જેવી માં આ દુનિયામાં ઘણા ઓછાને મળી હશે. દુનિયાનો ધારો છે કે ચડે પડે માટે નમાયા જેવો થઈને ફર્યા વગર ઊંચા બોએ ફર બેટા. લોક ભલે ગમે કે, બાકી ભગવાન જાણે છે કે મેં તપ કર્યું છે એવો આ ગામમાં એક માણસ તો મને કોઈ કરી દેખાડ્યો. કુળ કેટલા પાણીમાં છે એનો ન્યાય તો ભગવાન કરશે. પાંદડા ઓથે પ્રથમી છે ભાઈ, લુગડામાં સૌ કોઈ ઢંકાયેલું છે, સૌ કોઈની બાંધી મુઠ્ઠી છે, ત્યાં લગી બધું રૂડું લાગે છે. બાકી કોઈમાં એક તો બીજામાં બીજું લાંછન તો હોય હોય જ ને દીકરા. દીકરા આમ મન ઢીલું કરીને ફરમા મારા દીકરા. અરે આવો આવો ગલા કાકા.
2: કેમ એ પરસાળમાં બેઠી બેઠી શું વિચારસ? કાળીએ કઈ કીધું બીધું તો નથી ને? ઈયાળો છે જેવો અજરનો.
1: ના ના ગલા કાકા, એવું કઈ નથી. એ તો ખેતરે ગયા છે. જે માણસે વગર કઈ પૂછે ગાચે પારખું છોકરું માથે ઓઢી લીધું છે એવા મનેખનું કઈ ખોટું ન લાગે, અને લગાડું તો મને પાપ લાગે.
2: હા જો આવ્યો તો બીજા કામે, અને વાતો એ ચડી ગયો બીજી. કેવા એમ આવ્યો તો કે મલકચંદ જાત્રાએ જાય છે, તો હેણ તું આ તારો ભેગા ભેગ ભો ભાંગી જાય.
1: ભો? શાનો ભો?
2: જો આ તારા મનથી એમ છે ને કે તું આ ગોથું ખાઈ ગઈ એટલે મલકચંદ જેવા મર્યાદી વાણિયાને શું મો દેખાડું. પણ એ બાપડો એકદમ મને કહેતો હતો કે ગલા, કંકુને કહેજે કે મોટા મોટા મુનિયો જો ગોથું ખાઈ ગયા છે તો કંકુનો ક્યાં વાંક કાઢવો. માટે એને કહેજે કે એકવાર એને સાથે લઈ આવી ને ભો તું ભાંગી આપજે. માટે હે કાલે જઈ આવીએ. એણે બધા ઘરાકોને તેડાવ્યો છે કંકુ, તો તું ભેગા ભેગી એના જીવને સારું લાગશે.
1: સારું ગલા કાકા, આવીશ.
3: કંકુ આવી છે ને કઈ?
1: ગલા કાકા કે હે, એટલે મીકુ મલકચંદ કાકા જાત્રાએ જાય છે તો હું મળી આવું.
3: આવી રીતે હારે કરું બાય. અહીં આ ગોરાણીઓ ભેગી જ બે.

0: વાતું કરવાનું ઠીક રહેશે.
1: જાત્રાએ જાઉં છું એ તો સાચું મલકચંદ કાકા, પણ વેપારે સમેટી લો છો એ ખરું?
0: હા કંકુ, એટલે જ તો બધા ઘરાકોને છેલ્લા રામ રામ કરવા આજે નોતરા છે.
1: ને આ બધી માયા મલકચંદ કાકા.
0: હરે કૃષ્ણ માયા. કંકુ, મારો વિચાર છે કે જ્યાંથી આ બધું આવ્યું એ જ મલકના લાભાર્થે એક ટ્રસ્ટ કરવું અને થોડુંક આપવું છે મંદિરમાં.
1: એ તો બધું રૂપાળું કરો છો, પણ દુકાને સમેટી લો છો ખરી વાત?
0: હાસ તો ગાંડી, હવે મારે એકલા જીવને હું કામ આ દાંધલ જોઈ?
1: ના મલકચંદ કાકા, જાત્રા ભલે ફરી આવો ને મિલકત નો ભલે ધર્માદો કરી દો, પણ દુકાન તો તમારે ચાલુ જ રાખવાની છે.
2: લાખ ટકાની વાત છે મલકચંદ કાકા, વેપાર ભલે ઓછો કરજો, બાકી દુકાન તો તમારે ચાલુ જ રાખવાની છે. ઓકે,
3: અમને પછી કયો વાણિયો તમારી જેમ બે આની નફાથી ધીરવાનો હતો?
4: એ મુદાની વાત છે શેઠ. હા, તમ તમારે જાત્રાએ જાઓ ને એમ કેમ પાછા આવીને દુકાન ઉપાડજો.
2: હા બરાબર.
4: હા બરાબર બરાબર.
2: અરે
0: ભાઈ, બાપા તમારો બધાય નો આગ્રહ હાચો, પણ હવે મને ધંધા વેપાર માં રસ જ નથી રહ્યો ભાઈ. નિરાતે પ્રભુ ભજન કરવું છે.
1: ભલે કરજો, પ્રભુ ભજન પણ થશે, પણ દુકાન તો બંધ કરવાની નથી જ મલકચંદ કાકા.
0: કંકુ
1: કંકુ
5: આ હતું શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતર ડોક્ટર બળવંત જાની. પાત્રો અને કલાકારો: મલકચંદ શ્રી જનક ત્રિવેદી, ગલાકાકા શ્રી ભાનુ ભટ્ટ, મુખી શ્રી લાલુભાઈ વ્યાસ, ખુમો શ્રી દેવાંશુ દેસાઈ, પાનુ શ્રીમતી રોશનબેન લોલાડિયા, ભીમો શ્રી હરીશ મકવાણા અને કંકુના પાત્રમાં શ્રીમતી હર્ષા જોશીપુરા. નિર્માણ સહાય સવિતા પટણી અને કામાક્ષી છાયા. નાટ્ય રજૂઆત હસમુખ રાવલ.
6: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સર્વનું સ્વાગત આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. આપણા અતિથિ એટલે કે મહેમાનનું પણ સ્વાગત કરીએ. આપણા મહેમાન આજે છે રૂઝાન ખંભાતા. રૂઝાન, આપને નમસ્કાર.
2: નમસ્કાર, કેમ છો? હેલો એવરીબડી.
1: મિત્રો, રૂઝાન ખંભાતાનો પરિચય આપવો હોય તો કદાચ એક વાક્યમાં ન આપી શકાય, સાચી વાત ને?
2: ના ના, એવું નથી.
1: ના, એટલે ઘણી બધી પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા છે અને એથી પણ વધારે એક વ્યક્તિ તરીકે પણ આપણે જેને માણવા જેવા અને મળવા જેવા એવા

0: વ્યક્તિ છે
1: અને
0: આપણે બધા એમની વાતો આપણે એમની ખરા અર્થમાં માણીશું એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘડતરની વાત કરીએ ત્યારે રુજાન આપ કહેશો કે બાળપણનો એક મહત્વનો રોલ અથવા ભૂમિકા હોય, તો તમારા બાળપણની વાત તમારા શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને કહેશો.
1: બાલપણમાં તો એવું છે કે તમે યાદ કરો છો એકદમ બધું, યુ ગો બેક ઇન દેટ એન્ડ નોસ્ટાલ્જિયા ફિલિંગ આવે કે જ્યારે આપણે શું કહેવાય નાના હોઈએ ત્યારે ઘરના લાઈફના જે થોટ્સ હોય એ બદલાઈ જાય જેમ મોટા થતા જઈએ.
0: બરોબર.
1: હું નાની હતી ત્યારથી એટલે મારું પૂરું ફેમિલી, અમને એવી રીતે, મારા એક મોટો ભાઈ છે એક મોટી બેન છે એટલે અમને બધાને એક તો ઇક્વેલિટીમાં મોટા કર્યા છે, ભાઈ બહેનનો કોઈ તફાવત નહીં, એ તો તમને દેખાઈ જ રહ્યું છે.
0: બરોબર.
1: અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સે શીખવાડ્યું હતું કે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ, એટલે જે થોટ પ્રોસેસીસ છે એકદમ સિમ્પલ વાળા છે કે આપણે સાદાઈથી જીવવું છે, પણ યુ નો આપણું જે નોલેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પપ્પા મમ્મીએ હંમેશા નોલેજ પર ભાર આપ્યો હતો કે જ્ઞાન ઇમ્પોર્ટન્ટ રહેશે જિંદગીમાં, તમને આગળ જ્ઞાન લઈ જશે, તમારા વિચારો લઈ જશે, તમારી સાદગી તમને આગળ લઈ જશે. એટલે જ્યારે નાનો હોય ત્યારે આપણને બધાને શો ઓફ કરવાનું બહુ ગમે, પણ એને એ વખતે પપ્પા મમ્મી આ શીખવાડે તો આપણે સમજવી ના પડે. પણ જેમ જેમ મોટા થયા એમ તેમ ખ્યાલ ગયો કે ના, એમને આપણને જે ડાયરેક્શન બતાવ્યું હતું એ ડાયરેક્શનના લીધે આજે અમે બહુ સુખી છીએ, કંઈક સોસાયટીને ફરી આપી શક્યા છીએ. એટલે આ મારી સૌથી પહેલી બાળપણની યાદ છે. પછી બીજી એક મસ્તીખોરની યાદ છે, કારણ કે મને નાની હતી ત્યારે ટોમબોય કહેતા હતા.
0: બરોબર.
1: મને મસ્તી કરવા બહુ ગમતી હતી, પણ હું પોઝિટિવ મસ્તી કરતી હતી. પોઝિટિવ એટલે શું કે ટીચરોને હેરાન નહીં કરવા. યુ નો નોર્મલી ઘણા લોકો કહે કે અમે મસ્તીમાં ટીચર પર ચોક નાખતા હતા, ના એવું કોઈ દિવસ નહોતા કરતા. મારા માટે તો ટીચરો પ્રોફેસર્સ પૂજનીય હતા.
0: બરોબર.
1: કારણ કે અગેન ફેમિલી શીખવાડ્યું હતું કે રિસ્પેક્ટ યોર એલ્ડર્સ.
0: બરોબર.
1: હજી યાદ છે કે ઘરમાં એવું કહેવામાં આવે કે કોઈ બી આવે તો તરત તમારે ઉભા થઈ જવાનું, એલ્ડર આવે તો જગ્યા આપવાની. યુ નો સો લોટ ઓફ ડિસિપ્લિન. આઈ એમ કમિંગ ફ્રોમ વેરી ડિસિપ્લિન ફેમિલી. મારા પપ્પા હોમગાર્ડના અમદાવાદના કમાન્ડન્ટ હતા એટલે સખત ડિસિપ્લિન હતી. એ વખતે ડિસિપ્લિન નહોતી ગમતી ઓનેસ્ટલી સ્પીકિંગ.
0: સાચી વાત.
1: પણ હવે એ ડિસિપ્લિનના લીધે આઈ સેડ કે વી ઓલ આર સો હેપી અબાઉટ દેટ. અને હવે જયારે બીજા પાસે ડિસિપ્લિન નથી હોતી, આ બીજું બાળક ડિસિપ્લિન નથી હોતું, તો આપણને મનમાં થાય છે કે મા બાપ નહીં શીખવાડતો હોય. અને જો જમાનો બદલાયો છે, પણ મારું એવું દ્રઢ માનવું છે, અગર આજે પેરેન્ટ્સ સાંભળતા હોય તો મારે એ લોકોને ખાસ એવું દ્રઢ માનીને કહેવું છે કે ઘણી વાર આપણને એવું શીખવાડવામાં આવે છે કે તમારે બાળકોને ફ્રેન્ડ્સ બનાવી રાખવા છે, પણ થેન્ક્સ કે મારા પપ્પા મમ્મીએ મને ફ્રેન્ડ્સ નહોતી બનાવી, મને ડિસિપ્લિનમાં મોટી કરી હતી. કારણ કે ઘણી વાર ફ્રેન્ડ્સ તો આપણે 1-10 મળી જશે, પણ જે મા બાપ જે રીતે આપણને મોટા કરે, ઉછેરે, જે ડિસિપ્લિનમાં રાખે, જે શીખ આપે, યુ નો ગભરાઈને નહીં. કારણ કે ઘણી વાર આપણા ફ્રેન્ડ્સ બી આપણને મિસગાઈડ કરે, ટેક માય વર્ડ્સ ફોર ઇટ, પણ મા બાપ આપણને જિંદગીમાં આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ, હું તો કહું તો મા બાપ જ છે જે આપણને રાઈટ ડાયરેક્શન આપે છે. કારણ કે એ લોકોને નિસ્વાર્થ છે, એ લોકોને કોઈ સ્વાર્થ નથી કે ભાઈ એ લોકો તો હાલતી ઈચ્છે છે કે આપણી જિંદગી એ લોકોની જિંદગી કરતા સારી જાય.
0: એક્ઝેક્ટલી.
1: અને એઝ પર ટાઈમ ચેન્જીસ, જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ આપણે ચેન્જ થવું જોઈએ. એટલે જે ફ્લેક્સિબિલિટી મને શીખવાડી હતી, કીધું તું કે રુઝાન રિજિડિટી હોય આપણને લેટસ્ટ કે પેલું બહુ જૂની કહેવત છે પણ હંમેશા સત્ય છે કે ઝાડ અગર તત્કાળ ઉભું રહેશે તો એ તૂટી જશે, પણ અગર એ બેન્ડ થતું રહેશે તો એ નહીં તૂટે વાવાઝોડામાં બી.
0: બરોબર છે.
1: એટલે આવું બધું શીખીને મોટા થયા છીએ. અને પપ્પાથી ખાસ એ શીખી કે હાર્ડવર્ક કરવાનું. હવે થોડું ચેન્જ કરીને સ્માર્ટવર્ક વર્ડ યુઝ કરીશ, પણ પપ્પાના ટાઈમે તો હાર્ડવર્ક જ હતું. અને એટલે હાર્ડવર્ક એટલે યુ નો ફ્રોમ ધ ગ્રાસરૂટ લેવલ કામ કરવાનું. ઘણી વાર આપણે એવું થાય આપણને શેઠઈ આવી જાય, ઘરમાં ગાડી નોકર હોય તો આપણને થાય કે ભાઈ આપણને શી જરૂર છે આ બધું કરવાની, એસી હોય તો શું જરૂર છે, પણ એ બધું બી શું કે ધૂપ છાંવ શીખવાડી દીધી હતી. ગાડી હોય તો ચાલતા મોકલે, એટલે યુ નો યુ આર એક્ઝેક્ટલી યુ યુઝ હિટ ધ નેલ કે ઇન્કલકેટ કરવા તમારા વેલ્યુઝ. ઘણી વાર આપણને થાય કે ગાડી છે તો એ ચાલતા કેમ મોકલે છે, પણ ચાલતા જાય એટલે અહેસાસ થાય ને ખબર પડે કે ચાલવાનું કોને કહેવાય. એસી હોય ને પંખો જ મળે તો ખબર પડે કે હાઉ ડુ યુ વેલ્યુ દેટ. ફ્રીજ હોય ને તમે માટલાનું પાણી પીવું, અત્યારે તો આયરની ઓફ લાઈફ છે કે ઘરમાં ફ્રીજ હોય પણ તો આપણું ગળું સપોર્ટ ના કરેલા આપણે માટલાનું જ પાણી પીવું પડે. તો સી ધીઝ આર ઓલ ધ થિંગ્સ, આ બેલેન્સ કરીને અમને મોટા કર્યા. હાર્ડવર્ક માટે પહેલાથી શીખવાડ્યું હતું કે પોતે કામ કરવું પડશે. તમે વિચારશો કે લોકો તમારા માટે કામ કરશે તો ભૂલી જજો, પહેલા તમે કામ કરશો તો લોકો તમારા માટે કામ કરશે.
0: સાચી વાત છે.
1: એટલે આ બધું મને બિઝનેસમાં આપણે આગળ વાત કરશો એટલે કહીશ કે કઈ રીતે કામ લાગ્યું. હું 10th સ્ટેન્ડર્ડમાં હતી તો 10th પછી ટુ બી સ્પેસિફિક મને થયું કે મારા પપ્પાની ફેક્ટરી છે કલોલમાં, તો રોજ અમે 45 મિનિટ્સ લાગે એ વખતે તો જતા 45 મિનિટ

0: નીચવાના પર. અને ફેક્ટરી જવાનો મને શોખ ચડ્યો. શોખ એટલે ચડ્યો, આપણે એ જ્યારે 10th માં હતા એ માઇન્ડસેટમાં એવું હોય કે શોખ એટલે ચડે કે ફ્રેન્ડ્સોને શો ઓફ કરશું, દેખાડશું કે મારા પપ્પાની ફેક્ટરી જોઉં છું, ત્યાં જઈને મસ્તી કરશું. બટ યુ નો પેરેન્ટ્સ આર ઓલવેઝ વાઇઝર બ્રિલિયન્ટ ધેન યુ આર.
1: એક્ઝેક્ટલી.
0: એટલે મને ફેક્ટરી તો લઈ ગયા, પણ યુ નો શોપ ફ્લોર પર ઉભા રહેવાનું, બેસવાનું ના મળે, 12-12 કલાક ઉભા રહીને વર્કર્સ જોડે કામ કરવાનું, એટલે એ પેલી બધી મસ્તી તો આડી અવળી થઈ ગઈ. અને ઇન રિયલ સેન્સ બિલકુલ રગડવાનું, આઈ યુઝ ધેટ વર્ડ, રગડવાનું. અને એ વખતે પપ્પા કહે કે યુ નો પેલા હીરાને રગડે તો પોલીસ થાય, આપણને સમજ નથી આવતી, આપણને તો મનમાં થાય કે અરે અરે ક્યાં ફસી ગઈ. પણ હવે બધું થાય છે કે જે શું કે આગળ ફ્રન્ટ લાઈન પર ઉભા રહીને કામ કરો, ગ્રાસ રૂટ પર કામ કરો, તો બાય ડિફોલ્ટ પીપલ વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ યુ, પીપલ વિલ સ્ટાર્ટ સીઈંગ કે ના પોતે બેન કામ કરે છે, ભાઈ જે બી કામ કરે છે. યુ નો આ બધું, આ બધી બચપનની યાદો છે.
1: પણ બહુ સરસ તમે જે વાત કરી કે આપણે કુંભાર એક માટલાને ટપકારે, આપણે જેને ટપકારે કહીએ, તો જ માટલું ઘડાય, મજબૂત માટલું બને,
0: મજબૂત બને. આ બહુ સરસ બોલ્યા તમે, કારણ કે આજની તારીખમાં શું થયું છે ખબર છે, અમારે ત્યાં લોકો જયારે જોબ કરવા આવે ને, આપણે તો યુ નો કામ વખતે થોડા રફ હોઈએ, કામ આઈ એમ વેરી ડિસિપ્લિન એન્ડ રફ ઇન કામ, કે કામ ના થાય તો યુ નો થોડું આગળ પાછળ બોલી બી લેવાય, એવું કઈ નહીં, એવું કઈ એવી ગાળો ના બોલીએ, પણ ઘોડો ગધડો તો થોડી ગાળ કહેવાય,
1: બરોબર,
0: પણ એવું બોલી બી લઈએ તો એને ખોટું લાગે કે મારા પપ્પાએ મારા મમ્મીએ મને નથી કહ્યું તમે કહો છો. એટલે યુ નો એકદમ પેલા છોકરાઓ પપલું બનાવીને મોટા થાય છે. એટલે તમે જે કહ્યું ઘડવાનું વાત, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે ટપલા મારવાની વાત કરી, આઈ સ્ટીલ રિમેમ્બર કે સ્કૂલમાં હું મસ્તી કરું, નાની મોટી તો મસ્તી થાય ને,
1: સાચી વાત,
0: તો પપ્પા મમ્મીને બોલાવે, પેરેન્ટ્સ ટીચર્સ બોલાવે, તો મારા પપ્પા એમને કે મમ્મી કહે કે અમારા બદલે બે વધારે મારજો, એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના પેરેન્ટ્સ એવું થઈ ગયા છે કે મારા છોકરાને કેમ માર્યું કરીને આમ યુ નો તલવાર કાઢીને ઉભા રહી જાય બિચારા ટીચર્સ ઉપર. એટલે યુ નો સો આઈ વુડ રાધર સજેસ્ટ કે લેટ અસ,
1: એટલે કદાચ યોગ્ય ઘડતર કદાચ ન પણ થાય.
0: એક્ઝેક્ટલી. તમે ના કહો ટપલો, એ મને બહુ વર્ડ યુઝ ગમ્યો, માટલા ટપલો મારો તો સ્ટ્રોંગ થાય, એવી રીતે બાળકોને થોડા ટપલા ટુપલા મારવા જ જોઈએ નોટ. અને એનાથી સાચું કહું તો તમારામાં ફાઇટિંગ સ્પિરિટ આવે છે. મેં ચીજ જોઈ છે કે મને આ રીતે મને ઉતી ચેલેન્જિંગ સ્પિરિટ હતી, કે કારણ કે ઘણી ચીજ મેં એવું કહી કે આમ પડી જઈએ તો કે વાંધો નહીં, સારું થયું, વાગ્યું, શીખે તું, એવી સ્પિરિટ આવે. એવું ના કરે મારા યુ નો પેલા તમે નોર્મલી શું કહેવાય, પેલા તમે જમીનને મારી કહો મારા દીકકાને માર્યું, અરે શું દીકકાને માર્યું, દીકકાનું આગું તો કઈ દીકકાને થઈ નથી કે ભગવાન આપણને આટલા અટાકટા બનાવ્યા છે. એટલે યુ નો ઓલ ધીઝ થિંગ મેક અ લોટ ઓફ ડિફરન્સ. તમે જયારે નાના હો ખબર ના પડે, પણ યુ નો અત્યારે મોટા થયા છે તો યુ નો સબકોન્શિયસ માઇન્ડ એ બધું આપણે બધા શીખ્યા છીએ. એટલે જે સબકોન્શિયસ માઇન્ડમાં જાય, જેને કે ઘણી વાર મમ્મી કે કંઈક આ રુઝાન તો કરી લેશે, રુઝાનથી તો થઈ જશે, યુ નો જયારે તમને આ કહેવામાં આવે એટલે તમારામાં અંદરથી એક કોન્ફિડન્સ આવતો રહેતો હોય કે હા હું કરી શકીશ, પપ્પા મમ્મી કે જ કરી શકીશ, એન્ડ ધેન યુ સ્ટાર્ટ ડિલિવરિંગ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજની તારીખમાં યુ વી ઓલ નો કે ખાલી વાર્તાથી કોઈનું પેટ ભરવાનું નથી, ઇટ ઇઝ યોર ડિલિવરી, યોર ઇમ્પ્લિમેન્ટેશન, યોર એક્ઝિક્યુશન વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
1: બહુ સરસ. આપણે એવું કરીએ આ વાત આગળ ચલાવીએ, પહેલા એક સરસ મજાનું તમારી પસંદગીનું ગીત સાંભળી લઈએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણા અતિથિ રૂજાન ખંભાતાનું પણ સ્વાગત કરીએ ફરી એકવાર.
1: થેન્ક યુ.
0: આપણે વાત કર્યા હતા બાળપણની, આપણા ઘડતરની વાત. હવે કોઈ પણ વ્યક્તિનું જે ઘડતર થતું હોય એમાં એનું શિક્ષણ, એ બંને પ્રકારના શિક્ષણ, આપણે જેને ઇન્ફોર્મલ અને ફોર્મલ બંને શિક્ષણનો એક મહત્વનો ભાગ હોય, તો એ શિક્ષણની વાત તમે કરો કે એ ફોર્મલ ઇન્ફોર્મલ બંને પ્રકારના શિક્ષણની વાત, એને કારણે તમારું જે ઘડતર થયું એની વાત કરો.
1: શિક્ષણમાં તો આપણે શું કહેવાય, 10th સુધી મેં પેલું કર્યું, આપણે સાયન્સમાં જ ગઈ હતી, કારણ કે મારે મારા પપ્પાનું વી આર ઇન ટુ ફ્લેવર્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ,
0: બરોબર,
1: એટલે એ બિઝનેસ જોવાનું હતું. ઘરમાં મેં કીધું ભાઈ બહેનો છે એટલે ભાઈને અલગ ડાયરેક્શન આપ્યું હતું, બહેનને અલગ ડાયરેક્શન, મને આ ડાયરેક્શનમાં હતું એટલે સાયન્સ લીધું હતું. પછી 12th બી સાયન્સમાં, આમ તો આપ સાચું કહું જેમ બધાને થતું છે, અમારી બી બોર્ડ હતી એટલે અમને બી બીક લાગતી હતી, 12th તો ખાસ વધારે બીક લાગતી
0: હતી.
1: પણ શું કહેવાય, હું આ મારો ફેવરિટ ડાયલોગ છે, ભગવાન મહેરબાન ગધા પહેલવાન, એટલે 12th નીકળી ગયા. પહેલાથી હતું કે BSc જ કરવાનું છે, એટલે એવું કંઈ નહીં કે ડોક્ટર કે પેલું બધું એ બધું વાળું એન્જિનિયર વાળું નહોતું, પહેલાથી BSc જ હતું. અને મેં ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું. સ્કૂલમાં મસ્તી તો કરી હતી, નફ કરી હતી, પણ સ્કૂલમાં મને, હું મારા સ્કૂલમાં હેડમાસ્ટર એટલે હેડ પ્રિફેક્ટ બી હતી ને એ બધું બી હતું, એટલે એ બધું થોડું પહેલાથી આ બધી સાઈડમાં રસ ખરો, ડિબેટમાં, નાટકમાં, એક્ટિવિટીમાં. પણ નાટકમાં બી અમારે, હું જયારે નાની હતી આઈ સ્ટીલ રિમેમ્બર પ્રાઇમરી સ્કૂલમાં ને એ બધામાં, તો મને ગરબામાં પાર્ટ લેવાનો ઇન્ટરેસ્ટ નહીં, પણ પેલા નાટકમાં યુ નો રાજો બનાવે મને,
0: કારણ
1: કે મને પેલા જેન્ટ્સનું જોડાણ, ટોમ બોય ટાઈપ, એટલે આપણને ચણિયા ચોલી થોડું ના ફાવે, આ બિલકુલ ના ફાવે, અને આ પેલું રાજા જેવું ફાવે, એટલે એવું બધું નાટકનો શોખ, ડિબેટનો શોખ. મેં ના કહ્યું બચપનથી પપ્પા મમ્મીએ શીખવાડ્યું હતું કે નોલેજ ઇઝ પાવર, એટલે મને બુક્સ રીડ કરાવી હતી, ટિન્ટિન એસ્ટ્રિક્સ રીડ કરી છે, રિચી રિચે રીડ કરી છે, ને સામે બીજી બધી બુક્સો બી રીડ કરી છે, ફિક્શન નોન ફિક્શન,
0: બરોબર.
1: તો એ શું કહેવાય, રીડિંગ કરવાનો શોખ, થેન્ક્સ ટુ, કારણ કે મને હજી યાદ છે મમ્મી અમને, હું અમે અમે અહીંયા લો ગાર્ડન પાસે રહીએ, તો મમ્મી અમને, હું મારા 3 ભાઈ બહેનો, અમને ચાલતા ચાલતા એમ જે લાઇબ્રેરી લઈ જાય, એટલે ચાલતા ચાલતા જયારે જઈએ ત્યારે અમે બધી વાતો કરતા કરતા જઈએ, એટલે યુ નો ધેટ ઇઝ યોર બોન્ડિંગ વિથ યોર ફેમિલી. એ વખતે ખબર નહોતી પડી, બધું પછી ખબર પડી, પણ અત્યારે એટલે કહું છું કે કદાચ લોકોને હેલ્પ થાય એટલા માટે કહું છું કે યુ નો ધેટ ઇઝ હાઉ યુ બોન્ડ વિથ યોર ફેમિલી, ક્વોલિટી ટાઈમ વિથ યોર ફેમિલી, અને બુક્સ લઈએ અને પછી બુક્સ ઘરે આવીને વાંચીએ, મમ્મી ઘણી વાર હેલ્પ બી કરે વાંચવા, એટલે યુ નો રીડિંગ નો જે શોખ થયો રહ્યો. હું એવું નથી મીન કરતી કે આજની તારીખમાં તમે બુક્સ જ રીડ કરો, તમે ઓનલાઈન બી રીડ કરો, આજની તારીખમાં કિન્ડલ, હું જાણે કે હું અત્યારે ટૂર પર યા ક્યાં બહાર હોઉં છું તો હું કિન્ડલ લઈને જઉં છું, તાકી મારે વાંચવાનો શોખ બી રહે અને બુક્સ લઈને ના જવું પડે અને કિન્ડલથી ઇઝી થાય. ને આજકાલ તો બધું ફ્રી બુક્સો બી બહુ ઓનલાઈન PDF મળે છે, જાત જાતનું નોલેજ છે, યુ નો એ વખત કરતા તો વધારે આજે બધું લોકો પાસે બહુ ચોઇસીસ છે, તો વાંચવાનો શોખ. અને પછી એટલે જે આપણે, હા, થોડું મેથ સાયન્સનો શોખો છો, ફિઝિક્સ કે ફિઝિક્સ બાયોલોજી કેમિસ્ટ્રી

0: જોવા શોખ, પણ ભણવું પડે એટલે ભણી લીધું હતું.
1: બરોબર.
0: અને એટલે પછી જયારે અમે ટ્વેલ્થ માંથી નીકળીને માસ્ટર્સ કર્યા, બીએસસી કર્યું, બીએસસી કર્યા પછી મેં બાયોકેમિસ્ટ્રીથી બીએસસી કર્યું હતું, કારણ કે મને કેમિસ્ટ્રી નહોતું લેવું, ઇટ વોઝ વેરી કોમન, એટલે આઈ સેડ લેટ મી ડૂ વિથ બાયોકેમિસ્ટ્રી. પછી માસ્ટર્સ કર્યું, માસ્ટર્સ એટલે કર્યું કારણ કે બે રીઝન લીધે, કે એક તો મને એક ઓનેસ્ટ રીઝન એક જ છે કે કંઈક ભણવું હતું. હવે મારી પાસે બે ચોઈસ હતા,
1: બરોબર,
0: આધર હું માસ્ટર્સ કરું યા હું એલએલબી કરું. હવે એલએલબીમાં 50% પાસિંગ માર્ક હતા, માસ્ટર્સમાં 35% હતા, એટલે મેં એમએસસી કર્યું.
1: સહેલો રસ્તો પસંદ કર્યો.
0: એક્ઝેક્ટલી, કારણ કે ભણવા સાથે સાથે પેલી ગમત બમત નો તો શોખ રહ્યો જ. તો હું મારા કોલેજમાં બી આઈ વોઝ ધ ફર્સ્ટ જનરલ સેક્રેટરી, લેડી જનરલ સેક્રેટરી,
1: અને ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે.
0: યસ, ઘણા મેં કોઈ ડિબેટ, નાટક, કલ્ચરલ ફેસ્ટિવલ આતે બધું, એમાં તો એ તો બાય ડિફોલ્ટ એક્ચ્યુઅલી એ પ્રાયોરિટી હોય અને બીજું બધું સેકન્ડરી હોય, એ રીતે મોટા થયા છીએ. પણ લકીલી મેં કહું ભગવાન મહેરબાન ગધા પેલો ફર્સ્ટ ક્લાસ નીકળી જતા એટલે એ ઇમ્પોર્ટન્ટ રહેતું હતું. કારણ કે સી વાય, બીકોઝ અલ્ટિમેટલી જયારે તમે આટલી મસ્તી કરતો, આટલું બધું કરતા હોય, તો તમારા બધા સો કોલ્ડ, અમે પ્રેમીઓ કહીએ, આપણે બીજી લેંગ્વેજ દુશ્મનો કહીએ, એ લોકો વિચારતા હોય કે રુઝાનને ઓછા માર્ક્સ આવે, રુઝાન ફેલ થાય, બહુ નાટક કરે જામ તેમ. તો જયારે તમે ફર્સ્ટ ક્લાસથી પાસ થાવ, તો એ લોકોને આપણી શું કહે, સાયલન્ટ થપ્પડ કહેવાય કે ભાઈ અમે ભણીએ છીએ બી ખરા, ખાલી મસ્તી નથી કરતા. ટીચર્સોને બી એવું થાય કે ના, આ છોકરી ભણે છે તો ખરા, ભલે મસ્તી કરતી હોય,
1: પ્રવૃત્તિની સાથે સાથે અભ્યાસને પણ
0: એટલું માન આપો. ના, શું ઇટ વેરી ફંડા, આ થેન્ક્સ ટુ ધેટ, હું તો થેન્ક યુ કહું છું એ ફંડાને, કે લાસ્ટ મિનિટ આપણે ભણતા હતા.
1: બરોબર.
0: એક્ઝામના 10-15 દિવસ પહેલા યુ નો માથે તેલ નાખવાની, ચોટલી બાંધવાની, અને ભણવા એટલે બધા કોણ ભાઈ કે હવે રુઝાન એક્ઝામના મૂડમાં આવી ગઈ, ભલે સ્કૂલે જઈને કોલેજે જઈને મસ્તી કરવાની, કોઈને ભણવાની દેવાનું, પણ પોતે ઘરે આવીને ભણી લેવાનું. એટલે એનાથી શું ફરક પડે કે ધેન પીપલ અન્ડરસ્ટેન્ડ કે નો આ ખાલી મસ્તીખોર નથી, ભણે છે બી. અને પછી માસ્ટર્સ, અને હા, વન ઓફ ધ રીઝન્સ આઈ ડીડ માય માસ્ટર્સ વોઝ કે અગર હું પછી તો ફાધરની ફેક્ટરી જતી હતી જેમ કીધું, તો હવે અગર હું એમએસસી ના કરું તો મારે ફૂલ ટાઈમ ફેક્ટરી જવું પડે. તો મેં કહું કે એમએસસી ના નામે પેલું ગોપચી મરાય કે ભાઈ ભણવાનું છે, આ છે, એટલે દેટ વોઝ ઓલસો વન ઓફ ધ રીઝન્સ. એક બીજો રીઝન કે મારે હંમેશા પીએચડી કરવું હતું.
1: બરાબર.
0: મને આમ પેલું અલંકાર, ડોક્ટરનો અલંકારનો બહુ શોખ હતો. And you'd be surprised, મેં અત્યારે પીએચડીમાં એડમિશન લીધું છે બી.
1: શું વાત છે,
0: 5 વર્ષ થઈ ગયા પણ કોઈ આગળ મેલ નથી પડ્યો, કારણ કે પછી હવે લાઈફની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ છે. કારણ કે પીએચડી ઓલ વોઝ ઓનલી ફોર ધ અલંકાર પર્પઝ, એટલે અત્યારે અલંકારને પાછળ મૂકી, અને એટલે એટલે ધીસ વોઝ સમથિંગ ફોર માય ફોર્મલ ને ઇન્ફોર્મલ એડ્યુકેશન. તમે જે પૂછો છો કે ધીસ વોઝ ઇટ અબાઉટ ઇટ.
1: ના, પણ આમાં એક વસ્તુ જે તમે વાત કરી, એ પદવી આવે એ આપણને એક આપણું એક ગમે પણ ખરું, પણ એ સિવાય આપણું જે ઘડતર થાય, કે તમે આપણે આપણા મિત્રો સાથે રહીએ, આપણે આપણા શિક્ષકો પાસેથી ગ્રહણ કરીએ, કે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈએ, એને કારણે આપણું જે ઘડતર થાય, તો એમાં જે તમારું ઘડતર થયું, તો એમાંથી તમને શું શું મળ્યું એ થોડી વાત.
0: હું કહેતા ભૂલી ગઈ, યા કરેક્ટ. મને સ્પોર્ટ્સમાં બહુ રસ હતો.
1: અચ્છા.
0: બહુ રૂચિ હતો ની છે બી હજી. હું જયારે કોલેજ લેવલ રહેશ, હા, એટલે સ્કૂલ લેવલ સુધી હું વોલીબોલ રમતી હતી.
1: બરોબર.
0: અને હું મારા વોલીબોલની કેપ્ટન બી હતી. મારી સર્વિસ માટે બહુ, એટલે આઈ હેડ અ વેરી ગુડ વોલીબોલ સર્વિસ, કે હું લવ પર સામે વાળાની એને ઉડા હરાવતી હતી, એટલે એ મારી બહુ સ્ટ્રોંગ પોઈન્ટ હતી. પછી કોલેજમાં આવી તો કોલેજમાં મારી બેડમિન્ટનમાં રૂચિ વધી. અને ખાસ મારી ચીજ કેવી છે કે અગર ઘર સહીને મારી બહેનોને કે તમે ગેમ સ્પોર્ટ્સ રમો ને, તો હું હંમેશા કહું છું કે હું ભાઈઓ જોડે રમતી હતી. કેમ? કારણ કે મારી ગેમ સુધરતી હતી. એક્ઝામ્પલ બેડમિન્ટન, તો બેડમિન્ટન હું ભાઈઓ જોડે રમું, તાકી કારણ કે એ લોકોની ગેમ આપણા કરતાં હંમેશા સ્ટ્રોંગર હોય. લેટ અસ એક્સેપ્ટ કે ફિઝિકલી દે આર સ્ટ્રોંગર ટુ અસ. જ્યારે આપણે એ લોકોને જોડે રમીએ, એ લોકોની સર્વિસ પિકઅપ કરતા હોઈએ, એ લોકો જે આપણને રીતે રમાડતા હોય, કારણ કે દે આર સ્ટ્રોંગર દેન અસ, દે આર મોર એનર્જી દેન અસ. અને એટલે એનાથી શું મને બહુ ફાયદો થયો, એટલે મારી બેડમિન્ટન સુધરી ગઈ, માય પ્લે બીકમ ગુડ. અને હું મારા કોલેજમાં 4th સીડેડ હતી બેડમિન્ટન, આઈ યુઝ ટુ પ્લે ફોર માય કોલેજ. એટલે એ મારો એક રસ હતો. પછી શોર્ટપુટનો રસ હતો. શોર્ટપુટમાં એવું હતું કે મેં એટલા હદ સુધી રસ ચડ્યો, વધ્યો મારો, કે હું ઘરે પેલા પેલી ઈંટો હોય ને, હેવી ઈંટોથી પ્રેક્ટિસ કરતી હતી. એકવાર ઈંટથી પ્રેક્ટિસ કરતા કરતા પેલી આપણી ચૂઈ કહેવાય ને, ચૂઈ આવે પેટની, પેલી આંબોઈ કહેવાય, એ ખસીવી ગઈ હતી. એજી બી મને યાદ છે. But that was fine. I mean, this is all the processes of it. કારણ કે ધારો કે એક્ઝામ્પલ મારા સ્કૂલમાં હતી, તો સ્કૂલમાં મને પહેલા અમારી મને પરેડમાં પાર્ટ લેવા ગમે બધું. તો પેલું મને પહેલા બેઝ ડ્રમ શીખવાડ્યું, તો મેં બેઝ ડ્રમ શીખ્યું. પછી ફોર વોટ એવર રીઝન્સ કોઈ બીજાને મારે ચાન્સ આપવો હતો, એટલે મને શિફ્ટ કરી સાઈડ ડ્રમમાં. તો મેં સાઈડ ડ્રમ ચલાવવાનું શીખવાનું ચાલુ કર્યું. તો હવે ઘરે કેવી રીતે પ્રેક્ટિસ કરાય, તો પેલી પેલા જૂના જમાનામાં પેલી એલ્યુમિનિયમની બેગ્સ, પેટી કહેવાય ને, પેટી આવતી હતી. તો બે પેલી દાખલી લેવાની ને એના પર સાઈડ ડ્રમની ડ્રિબલિંગ કરવાની, પ્રેક્ટિસ કરવાની. એટલું ને આવું બધું મનમાં બહુ પેલું હતું કે આમ કરું તેમ કરું. અને સ્પિરિટ સાથે, કારણ કે સ્પિરિટ એટલે કારણ કે ફાઇટિંગ સ્પિરિટ મેં કહું પહેલાથી ઘરમાંથી શીખી છે કે ભાઈ આપણે કંઈ બી કરવું તો આપણે બેસ્ટ કરવું, ગીવ અવર 100%. આ મને પહેલાથી શીખ

0: પાડ્યું છે કે તમારું બેસ્ટ આપો, પછી જે થાય એ અલગ વાત છે. સો આઈ ઓલવેઝ યુઝ ટુ સી આઈ ગીવ માય 100% ટુ એનીથિંગ, એટલે હવે 100% આપવા માટે તમારે પ્રેક્ટિસ તો કરવી પડે. આમ કહો કે ભાઈ હું સાઈડ ડ્રમ શીખીને સ્કૂલમાં પ્રેક્ટિસ કરું, પણ તમે ઘરે બી પ્રેક્ટિસ કરો. એકચ્યુઅલી ભણવા સિવાય મેં બીજી બધા ચેલેન્જીસ લઈ લીધા છે, એટલે યુ નો આ એક ઇમ્પોર્ટન્ટ થયું. પછી ટીચર્સ હંમેશા મોટિવેટ કરે. આઈ સેડ આઈ યુઝ ટુ બી પેટ ઓફ માય ટીચર્સ, હું મારા ટીચરની પેટ રહેતી હતી એ લોકોને, મીન્સ કારણ કે આઈ સેડ આઈ યુઝ ટુ રિસ્પેક્ટ ધેમ અ લોટ. ઘરેથી શીખી હતી ડિસિપ્લિન, ગાડા વેલા એવી ગાડી મસ્તી નહીં કરવાની, મસ્તી કરવાની પણ યુ નો પેલી કોઈને નુકસાન ના થાય એવી કરવાની. એટલે જે હું એમની પેટ હતી, એ લોકો જે કહે હું માનતી હતી કરતી હતી. એટલે ઓબ્વિયસલી કોઈને ટીચરને બી ગમે કે સ્ટુડન્ટ આવ્યું હોય તો ટીચરને ગમે.
1: બરોબર.
0: અને ધે કુડ સી ધેટ સ્પાર્ક ઇન મી કે આ બેનને શું કહેવાય, ધેર ઇઝ સમ સ્પાર્ક ઇન શી ડિલિવર્સ ગુડ્સ. એટલે સો ધીસ વોઝ ઇટ ફ્રોમ ધ ટીચર ફ્રન્ટ ઓફ એંગલ. મને હજી યાદ છે કે જ્યારે હું કોલેજમાં યુ નો ફર્સ્ટ લેડી જીએસ, એટલે યુ નો નોર્મલી જેન્ટ્સ જે જનરલ સેક્રેટરી બનતા હોય, તો ટીચર્સ ને પ્રોફેસર્સને બી એ લોકોએ મને ઇનડાયરેક્ટલી, નોટ ડાયરેક્ટલી દે કાન્ટ, બટ ઇનડાયરેક્ટલી મને સપોર્ટ આપ્યો છે ઇન ટર્મ્સ ઓફ, કારણ કે એ વખતે ફર્સ્ટ ટાઈમ નોર્મલી યુ નો ના તો આ બધા ઇલેક્શન લો સો કોલ્ડ કીટલીઓ પર લડાય, યુ નો પેલા બધા બધું પેલું વોટ એવર તત્વો આવે ને યુ નો એ રીતે પહેલા કોલેજમાં તે જ રીતે ઇલેક્શન લડાય. પણ થેન્ક્સ ટુ મી ઇલેક્શન્સોમાં ગર્લ્સો જોઈન થઈ, બધી કેનવાસિંગ બધું સુવ્યવસ્થિત બધું કોલેજમાં થવા લાગ્યું, કેન્ટીનમાં ગર્લ્સ જવા લાગી પછી, એટલે યુ નો આખું એક એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું હતું. સો લોટ ઓફ પીપલ આઈ લોટ ઓફ વેલ વિશર્સ પ્રોફેસર્સ બી હતા, વિશ્ડ કે રુઝાના જનરલ સેક્રેટરી બને, સો દેટ આખું એક કલ્ચર ચેન્જ થાય. એન્ડ વી ડીડ દેટ, વી બ્રોટ અ કલ્ચરલ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ ઓફ ધ કોલેજ ઇન ટર્મ્સ ઓફ ધ પોલિટિકલ સાઇડ, ધ જીએસ સાઇડ ઓલ દેટ. અને ઇટ મેક્સ અ ડિફરન્સ, બહેનોને વધારે ચાન્સ મળે, બહેનોને બહેના કોઈ બધી હવે જે પ્રવૃત્તિઓ થતી હતી એ કોલેજની અંદર થતી હતી. નોર્મલી શું પ્રવૃત્તિનો પ્લાનિંગ બહાર થાય ને અંદર પછી પ્રવૃત્તિ થતી હતી. સો નોટ થિંગ્સ એટ ચેન્જ. એટલે આ રીતે વી હેડ અ વેરી ગુડ કોલેજ ઇન ધ સ્કૂલ લાઈફ, મસ્તી ખોરવાલી બી અને એન્જોયમેન્ટ વાલી બી ને ભણવા વાળી બી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે આ બધું કરો ના નથી, પણ અગર તમે ભણશો તો તમારી રિસ્પેક્ટ રહેશે, પીપલ વિલ રિસ્પેક્ટ યુ, ના તો કહેશે કે જો ડફોડ ગઈ. ઇટ્સ લાઈક દેટ. સો યુ હેવ ટુ,
1: આખી જે જર્ની હતી એને ખરા અર્થમાં યુ એન્જોયડ એવું આપણે.
0: એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી.
1: બહુ સરસ. આપણે ફરી પાછું એક સરસ મજાનું ગીત તમારી પાસે.
0: હા યસ પ્લીઝ પ્લીઝ.

0: મિત્રો, ફરી એકવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણા અતિથિ રૂઝાન ખંભાતાનું પણ સ્વાગત કરીએ. રૂઝાન, આપણે વાત કરી તમારા બે મહત્વના પડાવોની, એ બાળપણની વાત હોય અને શિક્ષણની વાત હોય. ત્યાર પછી જે ત્રીજો પડાવ જે આપણો આવે, એ આપણો વ્યવસાયની વાત આવે. તમે વાત કરતા હતા કે તમે ટેન્થ પછી તમારા પિતાજીની ફેક્ટરીમાં એક એક ખાલી શોખ ખાતર પણ જતા થયા, અને એ ત્યાર પછી તમે ગંભીરતાથી એ પ્રવૃત્તિને લીધી, તો એ એક વ્યવસાય સાથે તમે જોડાયા, એક જવાબદારી આવે તમારા ઉપર, અને એ ચેલેન્જીસ જે આવે, તમે કઈ રીતે એ બધું તમે હેન્ડલ કર્યું?
1: હવે એઝ આઈ સેડ બિફોર કે બધાને અલગ અલગ ડાયરેક્શન અપાઈ ગયા હતા, કે પોર્ટફોલિયો અપાઈ ગયા હતા કે મારા ભાઈ બેન ને મારો.
0: બરોબર.
1: હવે જે મારો પોર્ટફોલિયો હતો એ ફેક્ટરી હેન્ડલ કરવાનો હતો.
0: બરોબર.
1: અને પણ અનફોર્ચ્યુનેટ શું થયું કે હું આટલી બધી ફેક્ટરી તો જતી જઈ, પછી કોલેજમાં બી ગઈ, એમએસસી માસ્ટર્સ કરતી વખતે બી ગઈ, તો મને અંદરથી એવું થયું કે મારે મારું પોતાનું સ્થાન બનાવવું છે.
0: બરોબર.
1: કારણ કે મને લોકો ઓબ્વિયસલી મારા પપ્પાનું જે વ્યવસાય હતું, મોટું બ્રેન્ડ હતું, કોઈ ડાઉટ જ નથી, પણ મને થયું કે આ મારા પપ્પાનું છે, મને મારું કંઈક પોતાનું કરવું છે. કારણ કે લોકો બી અગર આપણને રિસ્પેક્ટ આપે તો પપ્પાના નામે આપે, અગર ઓફિસમાં પેલી શું કહે એસી કેબિન મળે, ટેબલ મળે, ખુરશી મળે, તો પપ્પાના નામે મળે. તો મને એવું અંદરથી થયું કે મારું કંઈક પોતાનું કરવું, એટલે ઇટ વોઝ અ વેરી ઇમોશનલ ડિસિઝન. ઘરમાં બી થોડા એમાં મમ્મીએ બહુ સપોર્ટ આપ્યો, ઓબ્વિયસલી પપ્પાને ના ગમે, કારણ કે મેં કીધું કે મને મારું પોતાનું કંઈક કરવું છે. કંઈકમાં હજી જવાબ ન, એ દિવસે જવાબ નહોતો, કારણ કે એટ ધ એજ ઓફ 20-21 તમારી પાસે એટલી ક્લેરિટી ના હોય.
0: સાચી વાત.
1: પણ કંઈક કરવું છે એટલું ક્લેરિટી હતી. સમજાવવામાં બી આવી કે શું આમ તેમ, કેમ કે કયું ને એની ફેમિલી વાઈન તમે આખું ટ્રેન્ડ થયા હો પેરેન્ટ્સના બિઝનેસ આગળ લઈ જવા માટે, અને પછી તમે વન ફાઇન ડે કહો કે હવે તમારે કંઈક પોતાનું કરવું છે, તમને ક્લેરિટી બી નથી તમે શું કરવા માંગો છો, પણ કંઈ કરવું છે, એટલે એનું ઘણી ઘણા લોકોને ગાંડ પણ બી કહે કે આ ગાંડ પણ છે, આ કંઈક સૂજ્યું છે.
0: બરોબર.
1: પછી લકીલી મારા માટે એવું થયું કે અગેન કે મને જે કરવું હતું એ ધીરે ધીરે, યુ નો, કારણ કે એ વખતે અમારા કમ્પ્યુટર્સ વોઝ સમથિંગ ન્યૂ, અને હું નવું નવું પ્રોગ્રામિંગ શીખી હતી, યુ નો, યુ આઈ યુઝ ટુ કન્સિડર માય સેલ્ફ વન ઓફ ધ વાઇઝેસ્ટ પર્સન, નોલેજ ઇઝ પાવર, બચપનથી શીખાડ્યું હતું, એટલે મેં પ્રોગ્રામિંગમાં કંઈક ચાલુ કર્યું મારું. અને પપ્પાની ઓફિસમાં જ બેસતી હતી, ફેક્ટરી નહોતી જતી પણ ઓફિસમાં બેસતી હતી, અને ધીરે ધીરે મારો આઈટીનો બિઝનેસ મેં ચાલુ કર્યો, સોફ્ટવેરથી ચાલુ કર્યો, મલ્ટીમીડિયા કર્યું, પછી વેબસાઇટ્સમાં આવી. હવે એમાં બી એક જર્ની હતી, જર્ની એ રીતે હતી કે વિથ ઝીરો કેપિટલ, કારણ કે લકીલી આમ લકીલી કહેવાય, કારણ કે આઈટી બિઝનેસ એવો છે જેમાં તમારી બુદ્ધિ ઇમ્પોર્ટન્ટ છે ને કમ્પ્યુટર છે, એમાં તમારે મોટી ફેક્ટરી નાખવાની જરૂર નથી. બધાને ખબર છે કે અગર ઇન્ફોસિસ યા ટાટા એની બધી વાત કરીએ તો યુ નો ધ મેઇન કેપિટલ ઇઝ ધ હ્યુમન રિસોર્સ, નોટ યોર લેન્ડ મશીનરી ઓલ દેટ. એટલે ધીરે ધીરે મારે એમાં ઇન્ટરેસ્ટ બી હતો ને આગળ, આઈ હેડ ઝીરો કેપિટલ. એવું નથી કે પપ્પા આપત નહીં કેપિટલ, પણ યુ નો યુ ડોન્ટ વોન્ટ ટુ ટુ થિંગ્સ, તમારી પાસે એક તો પોતા પાસે એટલી રિસ્ક ટેકિંગ કેપેસિટી નથી હોતી,
0: બરોબર,
1: અને બીજું તમે માગો નહીં કારણ કે તમારો ઈગો તમને અલાવ કરે નહીં, કારણ કે તમે તો આ બાજુ બેઠા હતા કે હું મારું પોતાનું કરવા માંગુ છું.
0: સાચી વાત.
1: એટલે એમની ઓફિસમાં બેસીને ધીરે ધીરે કામ ચાલુ કર્યું. લકીલી

0: પાર્ટ ટાઈમ લોકો લીધા, થોડી સેલરીઓ, બટ આઈ કુડ ગીવ લિટલ સેલરીઝ બીકોઝ પ્રોડક્ટ સેલ થતા હતા, સોફ્ટવેર સેલ થતા હતા. ધીરે ધીરે એ રીતે આગળ વધાર્યું. જેમ જેમ મને પછી આ ફિલ્ડમાં જવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થયું, કારણ કે યુ નો આઈ વોઝ ટોલ્ડ વન થિંગ એન્ડ ટોટ વન થિંગ, કે ભલે તમે તમારી પાસે બેસ્ટ લોકો છે કામ કરવા માટે, પણ તમારે પોતે તો જવું જ પડશે ફિલ્ડમાં. અને મેં જોયું કે વેન યુ આર સેલ્સ માર્કેટિંગ, ભલે હું ટેકનિકલ છું વધારે પડતી, એટલે આઈ નો ટેકનોલોજી મને ગમે ને હું ટેકનિકલ કરતી હતી કામ, પણ પછી મેં જોયું કે ટેકનિકલ કામ કરવાથી હું આગળ આવી નહીં શકીશ, એટલે મારે ફિલ્ડમાં જવાનું મેં ચાલુ કર્યું અને લોકોને મળવાનું ચાલુ કર્યું, જે મને નહોતું ગમતું એવી કહી દઉં. પણ મારે એક કલીગે શીખવાડ્યું હતું મને, આ ખાસ સમથિંગ ટુ ટેક હોમ છે, એટલે કે દિવસમાં એક કામ કરો જે ગમે ને એક કામ કરો જે ના ગમે. અને બીજી વાત કીધું કે આ કલીગ વડે એટલે યુઝ કર્યો, કારણ કે ઘણી વાર આપણને થાય કે આપણે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ થી શીખશું, પણ આપણે આપણા આસપાસના લોકોથી વધારે શીખી શકીએ છીએ. એવી ઘણી ચીજો છે, હું બીજી બી કઈ બે ત્રણ ચીજો હું શીખી છું. તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે હું પછી ફિલ્ડ પર જવા લાગી, તો એક મને આ ઇન્ટરેસ્ટિંગ તમને વાત કરું છું, એક કંપની મળી, યલો પેજીસ નું કામ કરતી હતી કંપની, તે કંપનીએ મને ઓફર કરી કે બેન તમે, એ વખતે મારો વેબસાઇટ નો બિઝનેસ નહોતો, મારો મલ્ટીમીડિયા નહોતો, કે બેન તમે વેબ પેજ બનાવો અને અમે વેચશું. એટલું બહુ હેપી થઈ ગઈ. હું એ મારા માટે નવું ફિલ્ડ હતું, પણ યુ નો આઈ ઓલવેઝ યુઝ ટુ વર્ક વિથ ઓનેસ્ટી, એટલે મેં બધાને ઓનેસ્ટલી જે મારા મને આવડે કે ના આવડે બહુ ઓનેસ્ટલી કહી દઉં, એટલે દે એપ્રિશિએટ ધેટ ઓનેસ્ટી. જે નોર્મલી ધ બિગેસ્ટ ચેલેન્જ વિચ આઈ ફેસ ધેટ ટુ, વન કે હું બેન હતી, એક તો યંગ હું, કારણ કે નોર્મલી આ ફિલ્ડમાં શું યંગ લોકો આઈટી ફિલ્ડમાં યંગ હોય, પણ એ વખતના જમાનામાં તો યુ નો પેલા બુઢા બુઢા લોકો સીઈઓ, હવે આપણે યંગ જેવા લોકો સીઈઓ બને તો લોકો ડાયજેસ્ટ ના કરી શકે, એક તો તમે બહેનો લોકો ડાયજેસ્ટ ના કરી શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ આઈટી ફિલ્ડ જ લોકોને ખબર ના પડે, આઈટી એટલે ઇન્કમ ટેક્સ સમજે, પછી સમજ કે ના ના ઇન્કમ ટેક્સ ઇઝ સાહેબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે યુ નો વિથ ઓલ ધીઝ થિંગ્સ એન્ડ ઓલ ધીઝ ઇશ્યુઝ, યુ નો દેટ વોઝ ધ ચેલેન્જીસ વિચ કેમ અક્રોસ. એક કંપનીને મળી, એ લોકોએ કહ્યું કે બેન તમે કરી શકશો, મેં કહું હા. એટલે મેં બધી હોમવર્ક કરી, મેં પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ્સ લાવી, પાર્ટ ટાઈમ બધાને શીખવાડ્યું, આ તે બધું કર્યું. અને પછી એ કંપની કે ના બેન હવે મારે વેબ પેજમાં ઇન્ટરેસ્ટ નથી, અમારા બિઝનેસ નથી કરવો. એટલે હવે મારી પાસે ચોઇસ બે હતા, આઈ કેન ગો બેક ટુ મલ્ટીમીડિયા, યસ સેકન્ડ આઈ કેન ઓલવેઝ સે કે ઓકે આઈલ ડુ ઇટ માય સેલ્ફ. એટલે આઈ ટુક દેટ સેકન્ડ ચોઇસ કે આઈલ ડુ ઇટ માય સેલ્ફ. અને એમાં હું આગળ વધતી ગઈ ને એમાં મારો બિઝનેસ બહુ જ સરસ આગળ વધતો ગયો. વટવા, ઓઢવ, નરોડા, નારોલ આ બધા એરિયાઝમાં હું જતી હતી. લેપટોપ એફોર્ડ ના કરી શકું એટલે પેલા ડેસ્કટોપ લઈને જવાનું અને આખો દિવસ સવારથી સાંજ નીકળી જવાનું. અત્યારે તો તમે વટવા નરોડા નજીક લાગે, એ વખતે તો ઇટ એઝ ગુડ એઝ કે તમે બીજે ગામ જાઓ છો એવું લાગે તમને. એટલે એ રીતે ધીરે ધીરે વિથ ધ પર્સ્યુએશન, યુ નો પર્સ્યુએશન બિઝનેસમાં રાખવાની, એ બધું તો મેં કહું બચપનથી શીખ્યું હતું, કારણ કે હું ફેક્ટરી જતી હતી ને આ બધું. એટલે પર્સિસ્ટન્સ, પર્સ્યુએશન રાખી અને સ્લોલી માય બિઝનેસ બ્લૂમ બ્લોસમ. અને પછી ઓબ્વિયસલી ધેર વોઝ નો લુકિંગ બેક, કારણ કે બટ યા વન થિંગ વોઝ શ્યોર કે તમારે ફિલ્ડ પર જઈને જ કામ કરવાનું છે. તમે જયારે ફિલ્ડ પર જાઓ છો બહુ સિમ્પલ હતું, મેં કહું એક તો ઓનેસ્ટી હતી કે નથી ખબર તો ના પાડી દેવાની, ખોટા કમિટમેન્ટો નહીં આપવાની. બીજું એક મેં નાની ચીજ કહેવા માંગુ છું જે મજા આવશે સમજવાની, કે એક્ઝામ્પલ આપું કે અગર લેટ અસ સે કે અમે કસ્ટમરને ત્યાં ગયા હોઈએ અને મારો વેબસાઇટનો બિઝનેસ હતો, એટલે અમે એને શીખવાડીએ કે સાહેબ એનું એસિડાઇઝનો બિઝનેસ, એટલે કીવર્ડ બોલો ને તમે યાહુ, એ વખતે યાહુ પોપ્યુલર હતું, લોકો કે યાહુ એટલે શમી કપૂર તો આપણે હા પાડવાની, બહુ જ્ઞાન એ પીરસવાની જરૂર નથી, કારણ કે અમે આખું જ્ઞાન આપણને ના હોય કે યાહુનો ફૂલ ફોર્મ શું. પછી એ લોકો એસિડાઇઝ લખું ને લેટ અસ સે બહુ બધી લિસ્ટિંગમાં બહુ બધી વેબસાઇટ્સ આવે, તો તમારે અમે અમે ધીસ વોઝ ઓલ કોમન સેન્સ ચીજો કહું છું. ધીસ વોઝ ઓલ કે તમે એવું કહી દો કે અરે સાહેબ જો આટલી બધી સાઇટ છે તમે બી જલ્દી સાઇટ વેબસાઇટ ઓર્ડર કરો ના તો તમે રહી જશો. અને એક્ઝામ્પલ કે કોઈ બી વેબસાઇટ લખો ને કોઈ બી સાઇટની લિસ્ટિંગ ના આવે તો તમે કહો જો સાહેબ કોઈ નથી તમે આવી જાઓ તો તમને બિઝનેસ મળશે. સો યુ નો ધીસ વેર ઓલ ધ કોમન થિંગ્સ વિચ વી લર્ન ફ્રોમ ધ ગ્રાઉન્ડ લેવલ. મારે આ ખાસ કેવું છે, આઈ વોઝ નોટ એન એમબીએ, આઈ એમ સ્ટીલ નોટ એન એમબીએ, પણ યુ નો સો ઇટ્સ નોટ નેસેસરી કે એડ્યુકેશન ઇઝ નેસેસરી, પણ આફ્ટર દેટ તમારે પોતાના સેલ્ફને ફિલ્ડ પર લઈને એ એક્સપિરિયન્સ લેવો જરૂર છે. એક બીજો નાનો સરસ એક્ઝામ્પલ આપું કે અમને શીખવાડ્યું હતું કે બધું સિમ્પલ રાખવાનું, જે અત્યારે મેનેજમેન્ટના ફંડામાં કિસ કે છે કીપ ઇટ સિમ્પલ, પણ અમે એ વખતે એને કિસ બીસ ખબર નહોતી પડતી, એટલે અમે તો અમારા રીતે જ સિમ્પલ રાખતા હતા તાકી કસ્ટમરો સમજી શકે. જેને કે મેં આ તમને એક્ઝામ્પલ આપ્યો યાહુનું, પછી એ લોકોને અગર પૂછ્યું, મને હજી યાદ છે કસ્ટમરે પૂછ્યું કે બેન વેબ પેજ ને વેબસાઇટમાં શું ફરક. હવે તમે અત્યારે કોઈને પૂછશો તો બધો ટેકનિકલ જવાબ મળશે, પણ મેં બહુ સિમ્પલ કહ્યું કે સાહેબ વેબ પેજ એટલે તમે ફ્લેટમાં રહો છો અને વેબસાઇટ એટલે તમારો બંગલો છે. સો યુ નો યુ મેક ઇટ સિમ્પલ સો ધેટ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે આપણે ઘણી વાર સમજીએ છીએ કે આપણે બધું હાઈફાઈ બોલશું ને આપણને ઓર્ડર મળશે, તો ના એવું નથી, તમારે સિમ્પલમાં ઓર્ડર ઉપાડવાનો છે, કારણ કે તો જ મળશે, ના તો હાઈફાઈ બોલશો તો. એટલે યુ નો ધીઝ આર ઓલ પ્રેક્ટિકલી લર્ન થિંગ્સ ઓન ધ ગ્રાઉન્ડ. પછી એક બીજી એક સરસ ચીજ ખાસ કેવી છે, કારણ કે અમારી ફેવરેટ અને લોકોને ગમે જ બી છે ને એમાંથી શીખવાનું બહુ મળે છે, કે તમારી વીકનેસીસ ને સ્ટ્રેન્થ કેવી રીતે બનાવવાની.
1: બરોબર,
0: યુ નો એવરીબડી એલ્સ, કારણ કે શોર્ટ એનાલિસિસ કુલ એમબીઓ છે ખબર છે, સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેસ શોર્ટ આ બધું પછી શીખી છું એવી કહી દઉં ગ્રાઉન્ડ પર. તો વીકનેસ ને સ્ટ્રેન્થ બનાવવા માટે અમે જેને કે એક સિમ્પલ એક્ઝામ્પલ મારો આપું છું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. આપણે યુ નો પહેલા

0: અજીબી થાય છે કે આપણે ચાર રસ્તા ઉભાવીએ છીએ તો લોકો કંઈક વેચવા આવે છે, ડબ્બા બાટલી ઓલ ધોઝ થિંગ્સ વેચવા આવે છે. તો એ વખતે લોકો, આઈ એમ ટોકિંગ 15-20 યર્સ બેક, નવું નવું બી બિઝનેસ ચાલુ કર્યું ત્યારે, તો એ વખતે લોકો પેલો કેમેરા વેચતા હતા, ખબર હોય તો, પેલો રોલ વાળો કેમેરા. જૂના લોકોને ખબર હશે કે પેલા રોલ વાળો હતો, અત્યારે મોબાઈલ કેમેરા છે, રોલ વાળો કેમેરા વેચતા હતા. અને મને 100 રૂપિયાનો કેમેરા હતો, અને કહ્યું કે બેન ઓરિજિનલ ફોટો પડે, એક નાનો બાબલા જેવો જ આવ્યો કે ઓરિજિનલ ફોટો પડેગા, ઓરિજિનલ ફોટો પડેગા. તો મેં કહું કે આ ઓરિજિનલ ફોટો કેસા પડેગા, મેં પૂછ્યું, મને ખબર ના પડી વોટ હી વોઝ ટ્રાઇંગ ટુ સે, બટ હી વોઝ સ્પેસિફાઈંગ, એનું યુએસપી હતું, યુનિક સેલિંગ પ્રોપોઝિશન, કે ઓરિજિનલ પડેગા.
1: બરોબર.
0: તેને એક સરસ ચીજ કહી, એ કહે દેખો મેડમ ઇસમે ફ્લેશ નહીં, આપ રાત કો ભી ક્લિક કરોગે તો ઓરિજિનલ પડેગા. એટલે એની એની આખી વીકનેસ હતી જે કેમેરાની, કે ફ્લેશ નો તેને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આ બધું તમે જયારે ફિલ્ડ પર યા કલીગ્સ થી લર્ન કરો તો ઇટ મેક્સ અ ડિફરન્સ ઇન યોર લાઈફ.
1: એટલે આપણે જ્યારે બિઝનેસની વાત કરીએ, વ્યવસાયની વાત કરીએ, તો આપણને જે આપણના વાતાવરણમાંથી જે શીખવાનું મળે એ કદાચ આપણી જોડે કાયમ માટે રહેવું આપણે કહી શકીએ. રુઝાન, તમે બહુ જ સરસ વાતો કરી, અને એ પણ બહુ જ પ્રેક્ટિકલ વાતો કરી, બહુ જ મજા આવી. ફરી પાછું એક ગીત સાંભળી લઈએ, ત્યાર પછી આપણે વાત આગળ વધારીએ.
2: સુનો એક તરાના નયા એક ફસાના, કે આંગન મે મેરે સવેરે સવેરે.

0: આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં આપણા અતિથિ રૂઝાન ખંભાતાનું પણ સ્વાગત કરીએ.
1: થેન્ક યુ
0: રૂઝાન. આપે વાત કરી કે આપે બિઝનેસમાં કઈ રીતે એક કોમન સેન્સથી એક તમારું પોતાનું એક પોતાનું નામ અને કામ બનાવ્યું. હવે એક બીજી વાત, જે તમે અત્યારે જે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, જેને આપણે બોલચાલની ભાષામાં સોશિયલ એક્ટિવિટીઝ કહીએ, સમાજ સેવા કરીએ, તમારી આ પ્રવૃત્તિ કઈ રીતે શરૂઆત થઈ, કયા ઉદ્દેશથી તમે શરૂઆત કરી, કઈ રીતે શરૂઆત કરી?
1: સૌથી પહેલા તો પછી આજે તમે કહ્યું બિઝનેસમાં યુ નો કોમન સેન્સ, પછી જે પેલી કોઠાસૂર તમે જે કહો છો
0: બરોબર,
1: પછી ફિલ્ડમાં જઈને કામ કરવાનું. અને મેં તમને પહેલા જ કહ્યું હતું કે જ્યારે આપણે ત્યારે પપ્પાની ખુરશી ના હોય ને આપણી પોતાની ખુરશી હોય ત્યારે યુ ગેન લોટ ઓફ રિસ્પેક્ટ. એક્ઝામ્પલ આપું કે જાણે કે અમે કંઈક બી વેચીએ તો હું ફિલ્ડમાં વેચવાનું ચાલુ કર્યું. તમને એક વાત બધાને ખબર છે પણ હું ફરી હું કહીશ ખાસ કે કસ્ટમરોને એ આપો જે લોકોને જોઈતું હોય.
0: બરોબર,
1: આપણી પાસે શું છે વેચવાની કોશિશ કરશો કોઈ દિવસ નહીં વેચાય. અને એવું અમે કર્યું એટલે અમે સક્સેસફુલ રહ્યા. મારા ઘણી ચીજો જાણે કે અત્યારે તમે જે એમબી સ્કીમો વાપરો છો, જે ડેટા સ્કીમ કહો છો, એ વખતે કોઈને ખબર બી નહોતી. અમે ઇન્ટ્રોડ્યુસ કરી હતી તો મારા માણસોથી વેચાતી હતી નહીં, તો હું વેચતી હતી નહીં, ત્યારે આપણે આમ ચપટી વાગતી હતી.
0: બરોબર.
1: અને ત્યારે કારણ કે ના તો નોર્મલી શું થાય, તમે ખાલી ઓર્ડર કરો લોકોને કે ભાઈ આ કર ને, તમે એસી કેબિનમાં બેઠા હોને પેલો વેચવા જાય ને ના વેચાય તો આપણને શીખવાડે કે મેડમ બિકતા નહીં હૈ, આપકો ક્યાં પતા, આપ તો એસી કેબિનમાં બેઠો. પણ આ જે ચપટી વાગતી હતી ને હું વેચીને બતાવતી હતી, ધેટ મેડ અ લોટ ઓફ ડિફરન્સ. એટલે બધાને કેવું છે કે તમે જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી કોઈ તમારું કામ કરવાનું નથી, તમારે જ કરવું પડશે, ભલે તમે એને લાખોની સેલરી આપી દો. પછી આ આઈટી ફિલ્ડમાં આગળ વધતી ગઈ, મારો આઈએસપી નો બિઝનેસ બહુ સરસ ચાલુ થયો. વી વેર ધ ફર્સ્ટ બ્રોડબેન્ડ આઈએસપી ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત. લોટ ઓફ ટેકનોલોજી ઇનોવેશન, મને ઇનોવેશન કરવા બહુ ગમે, મને નવી ચીજો કરવા બહુ ગમે. અને એમાં એવી નવી ચીજો કરીને, નવીન ચીજોથી ફાયદો શું થાય, બે ચીજ થાય. એક તો તમારા પૈસા ઓછા ઇન્વેસ્ટમેન્ટ થાય, અને બીજું કે યુ ગીવ સમથિંગ ન્યૂ ટુ ધ સોસાયટી. આવું બધું કરતા કરતા આપણે 2012માં તમને બધાને ખબર છે નિર્ભયા કાંડ થયો. તો મને થોડો બધાને આઘાત લાગ્યો છે. આઈ નો આપણે બધા દુઃખી થઈ ગયા કે આપણું દેશ દુનિયા ક્યાં જઈ રહી છે, ઇન્સાનિયત ક્યાં જઈ રહી છે. ત્યારે મને થયું કે હું ટેકનોલોજી વાપરીને મારી બહેનોને કેમ ના બચાવી શકું. આપણે આમ તો ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ, 3D ટેક મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આપણે પ્રેક્ટિકલી એપ્લાય કેમ નથી કરતા. તો મેં ટેકનોલોજી મૂકી પોલીસ હાર્ટ, થેન્ક્સ ટુ યુ નો મારે ટોપ ડાઉન એપ્રોચ. એટલે મારે કઈ બી કામ કરવાનું હોય તો હું ઉપરથી નીચે જાઉં. ત્યારે તમે ટોપ ડાઉન એપ્રોચ ઉપરથી અધિકારીઓ જોડે ડિસ્કસ કરો છો, એટલે મારા એડિશનલ સેક્રેટરી ચીફ સેક્રેટરી હોમ સાહેબ જોડે વાત કરી, એમને આ ટેકનોલોજી બહુ ગમી, આખી પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ ગમી. એટલે મેં આ પોલીસ હાર્ટ મૂક્યું. એટલે હાર્ટ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ. 10-91 નંબર દબાવો, બહેનોને ઇમિડિયેટ હેલ્પ મળશે. ટેકનોલોજી હતી એટલે એમાં તમારે એવું નથી કે સ્માર્ટફોન જોઈએ. એટલે યુ નો ઇટ વોઝ વેરી કે છેડાની જે મારી બહેન છે એને બી હેલ્પ મળી શકે.
0: બરોબર.
1: એટલું આ ફિલ્ડમાં આવી. ઓનેસ્ટલી સ્પીકિંગ એકવાર એવું હતું કારણ કે હું આવા સોફ્ટવેરના કામ કરું છું કસ્ટમ મેડ, એટલે મને થયું કે હું આ ટેકનોલોજી વેચીશ અને હું આપીને નીકળી જઈશ, જે હું મારા બીજા ટેકનોલોજીમાં કરું છું. પણ મને કહેવામાં આવ્યું કે રૂઝાન પાયલટ પ્રોજેક્ટ કરશે, એટલે મેં કહું વાંધો નહીં આપણે ફ્રી કરશું, એમાં મોટી વાત નથી, એકવાર પાસ થશે પછી આગળ કરશું. પણ હવે પછી પાયલટ પ્રોજેક્ટ કરતા કરતા એવું થયું કે પછી મારે એને 10-91 પોપ્યુલર કરવો પડે નંબર, તો લોકો મદદ લઈ શકે ને, કોઈને ખબર ના હોય તો કેવી રીતે થાય. હવે પૈસાના અભાવના લીધે યુ કાન્ટ એડવર્ટાઇઝ, ધે કાન્ટ એડવર્ટાઇઝ, પોલીસ કાન્ટ એડવર્ટાઇઝ. તો અમે સ્કૂલ કોલેજીસમાં આની એ આપવા ગયા અવેરનેસ. હવે જ્યારે અમે સ્કૂલ કોલેજમાં પહેલાં જતી હતી કારણ કે મને પહેલાં ઘણી વાર બોલાવતા હતા મારા CRM ને એના માટે ભાષણો માટે. CRM એટલે કસ્ટમર રિલેશન મેનેજમેન્ટમાં, પછી આ ટેકનોલોજીમાં, ન્યૂ IT માં, બધામાં તો અમે જતી હતી. આઈ વોઝ ઓલરેડી ઇન ટચ, એટલે ઇટ વોઝ ઇઝી ફોર મી ટુ ગો ધેર. જેમ જેમ હું વાત કરતી ગઈ, દીકરીઓની બધે ઇસ્યુઝ સમજતી ગઈ. યુડ બી સરપ્રાઈઝ સાહેબ, હું 10th ને 12th માં અવેરનેસ કરવા જાઉં ને તો 15 મિનિટનો ક્વેશ્ચન આન્સરના બદલે મારા 45 મિનિટ Q&A ચાલતા હોય.
0: શું વાત છે.
1: અને આપણને એવા ઘણી વાર તો પોતાને થોડું એમ્બારેસિંગ લાગતું હોય કે એવા એવા કઠિન ક્વેશ્ચન પૂછતા હોય કે આપણને શરમ બી આવતી હોય કે આપણે આપણી માનવ જાત આવી થઈ ગઈ છે, યા આપણા દીકરી બેન છોકરા છોકરીના તફાવત એટલા વધી ગયા છે. જેન્ડર ઇનડિસ્ક્રિમિનેશન બોલો, ઇનઇક્વેલિટી બોલો, અત્યાચાર બોલો, હેરેસમેન્ટ બોલો, બધું બહુ બધું સાંભળવા મળ્યું, જાણવા મળ્યું, લોકોનો પ્રોત્સાહન વધાર્યું. જોડે જોડે જયારે દીકરીઓ જોડે વાત કરતી હતી તો એક ચીજ બહુ સરસ આવી, દીકરીઓમાં તો બહુ હિંમત છે, એ લોકો તો બધું કરવા માંગે છે પણ પેરેન્ટ્સ નથી કરવા દેતા. તો પછી પેરેન્ટિંગની વાતો ચાલુ થઈ, પછી સેલ્ફ ડિફેન્સની વાતો ચાલુ થઈ કે ભાઈ દીકરીઓને કઈ રીતે આ મમ્મીઓને આંટીઓને, કારણ કે એનો નોર્મલી નાની છોકરીઓ 10-12 વર્ષની છોકરી તો કરાટે શીખી લેશે પણ એના પછી આ બહેનો શીખતા નથી કે આપણે અમારું કામ નહીં, એટલે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ, ડોમેસ્ટિક વાયલન્સ, આ ધીરે ધીરે ચાલુ થયું. હવે ઘણી વાર શું થયું સાહેબ કે એના પછી 2012-13-14માં આ વોઝ ઘણા લોકો મારી પર જોક કરે છે કે નોર્મલી પહેલા લોકો કોઈ NGO ખોલે અને પછી સેવા કરે. મેં ઊંધું કર્યું, મારી પાસે કોઈ NGO નહોતું. મેં તો 3 વર્ષ NGO વગર કામ કર્યું, અમારા ઘરના જોડિયા, ધંધાના જોડિયા પૈસા, પછી એક લેવલ પછી એ પૈસા પતી ગયા. હવે એ પૈસા પત્યા એ પહેલા બી ઘણી વાર એવું થતું હતું કે હવે આપણે ઇન, કારણ કે ઘણી વાર તમને સાંજે રાતે કઈ કામ ના થતું હોય, કઈક પોલીસ કંટ્રોલ રૂમમાં કઈ ઇસ્યુઝ થતો હોય તો કંટાળી જઈએ. એટલે હવે થાય કે હવે છોડો, આપણે આપણી ટેકનોલોજી આપી દીધી, વી હેવ ગિવન અવર બેસ્ટ, લેટ અસ ગો બેક ટુ બિઝનેસ. એટલે હવે

0: દુઃખી થઈને રાતે સુઈ જતો હોય કે બસ કાલ સવારથી ધંધે લાગી જઈશું.
1: બરોબર.
0: ત્રણ ચાર વાર વિધાઉટ બિંગ મેલોડ્રામેટિક ત્રણ ચાર વાર એવું થયું કે એવું વિચારીને સુઈ જાય અને બીજા દિવસે સવારે જયારે ઉઠીએ ત્યારે કોઈકનો ફોન આવી જાય મદદ માટે. અને થેન્ક્સ ટુ ધ પોઝિટિવ પીપલ અરાઉન્ડ ધ રિસોર્સિસ અલોંગ કે એમનું કામ થઈ જાય. જયારે એમનું કામ થઈ જાય તો યુ નો તમને દિલમાં બહુ એક સંતોષ આવે અને યુ નો પછી યુ નો યુ ગેટ લિટલ સ્પિરિચ્યુઅલ કે ભગવાન ઈચ્છે છે કે હું આ જ ફિલ્ડમાં રહું. અને એટલે ધીરે ધીરે પછી હું આ જ ફિલ્ડમાં રહી. મારા જે બી પ્રોજેક્ટ કરતી હતી હલ્લા બોલો જેમાં અમે અવેરનેસ કરી છે ઇન બિગ 15 લાખ લોકોને થ્રુ એ અલગ અલગ મીડિયમ અમે અવેરનેસ કરી, બહેનોને હિંમત અપાઈ, બેટી બચાવો બેટી પઢાવવાનું કામ કર્યા. પછી ડિફેન્સો ડાન્સ એટલે એક બહુ સરસ અમે પ્રોગ્રામ કર્યો હતો કે બહેનોને ડાન્સથી થકી કેવી રીતે સેલ્ફ ડિફેન્સ. એટલે શું એનાથી 8 થી 80 વર્ષની બહેનોએ શીખ્યું છે. અહીંયા મોટું સ્ટેડિયમમાં કર્યું, બધે અલગ અલગ જગ્યાએ કર્યું. એટલે એનો આ બધા પ્રોજેક્ટ સક્સેસફુલ થવા લાગ્યા અને એટલે પછી મેં એક ફાઉન્ડેશન ખોલ્યું. છેલ્લા ફાઉન્ડેશન ખોલ્યું, લોકોએ કાફી સપોર્ટ આપ્યો, ટગ ઓફ વોર કરી જેમાં અમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો. એટલે યુ નો એવરીથિંગ તમે જોશો તો સ્ટેપ બાય સ્ટેપ બધું પોઝિટિવ જઈ રહ્યું છે. અત્યારે અમે સરસપુરમાં 18 ચાલીઓમાં કામ કરીએ છીએ.

0: એટલે એનો આ બધા પ્રોજેક્ટ સક્સેસફુલ થવા લાગ્યા ને એટલે પછી મેં એક ફાઉન્ડેશન ખોલ્યું. છેલ્લા ફાઉન્ડેશન ખોલ્યું, લોકોએ કાફી સપોર્ટ આપ્યો, ટગ ઓફ વોર કરી, જેમાં અમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો. એટલે યુ નો એવરીથિંગ તમે જોશો તો સ્ટેપ બાય સ્ટેપ બધું પોઝિટિવ જઈ રહ્યું છે. અત્યારે અમે સરસપુરમાં 18 ચાલીઓમાં કામ કરીએ છીએ, જેમાં ગરીબ બહેનો અને 4,500 બહેનો છે અને 2,500 દીકરીઓ છે. એ લોકોને સાક્ષરતા બોલો, બાલ કિલોલ બોલો, ગવર્મેન્ટની સ્કીમ્સ, લાઈફ લાઇવલીહુડ એટલે સીવન ગુઠણ, બ્યુટી પાર્લર, એટલે આમ લાઈફ સ્કિલ્સમાં અત્યારે દીકરીઓ જોડે, સ્કૂલની દીકરીઓ જોડે, એ લોકોના લાઈફ સ્કિલ્સ, ગોલ સેટિંગ, હેલ્થ હાઇજીન, સેફ્ટી સેક, એટલે યુ નો આ બધું કામ વધતું જઈ રહ્યું છે અને વધતું જઈ રહ્યું છે. કેમ વધે છે? કારણ કે તમને એક એક કામ પર યુ નો સક્સેસ મળે છે. સક્સેસ કેમ મળે છે? કારણ કે તમે ઓનેસ્ટલી કામ કરી રહ્યા છો, ડેડિકેટેડલી, કમિટેડલી કામ કરી રહ્યા છો અને લોકો તમને સપોર્ટ એટલા આપશે. એટલે યુ નો સો ઓલ ધીઝ થિંગ્સના લીધે તમે જો આપોઆપ બધું ચેન્જ થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો, સો એટલે મેં ના કહું કે આપણે યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ ઇન લાઈફ. જે રીતે તમને લાઈફ લઈ જાય છે તમે આગળ વધતા જાઓ. હું વધતી જઈ રહી છું અને થિંગ્સ આર હેપનિંગ. ને રાતે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર એકવાર દુઃખ થાય કે હવે પૈસા એટલા કમાવાતા નથી, પણ રાતે જ્યારે તમે સુવો છો ત્યારે તમને સરસ ઊંઘ આવે છે કે યુ હેવ મેડ એન શું કે ઇમ્પેક્ટ ઇન લાઈફ ઓફ સમબડી. સો ધેટ ઇઝ વોટ ઇઝ આવર રિવોર્ડ.
1: એક આપણે હકારાત્મક એક કોઈકનામાં પરિવર્તન તમે લાવવામાં એક નિમિત્ત બન્યા છો, એનો તમને એક સંતોષ જાય છે.
0: મારી સંસ્થા નિમિત્ત બની છે. આઈ એમ જસ્ટ અ પાર્ટ ઓફ ઇટ. એન્ડ યસ, યુ એઝ આઈ સેડ કે યુ ઓલવેઝ ફીલ હેપી અબાઉટ ઇટ, કે યુ યુ એટલીસ્ટ મેડ સમ ડિફરન્સ ઇન ધ લાઈફ ઓફ અ પર્સન.
1: બહુ સરસ. રુજાન, તમે શરૂઆતમાં આપણે જ્યારે વાતની શરૂઆત કરી ત્યારે તમે હેપીનેસની એક વાત કરી હતી કે એ તમારા માટે સૌથી મોટું
0: બિલકુલ ઇમ્પોર્ટન્ટ છે
1: વાત છે. હવે અહીંયા તમે બીજા કોઈકની ખુશી અથવા તો બીજા કોઈકની તમે તકલીફ ઓછી કરીને તમને એક હેપીનેસ તમે મેળવો છો.
0: ઓબ્વિયસલી એ પરમ હેપીનેસ છે. મારે હવે બધાને એ કેવું છે કે કારણ કે હું એક એક્ઝામ્પલ આપું છું, સાંભળવા જેવો છું. હું વચ્ચે એક 2-3 વાર એટલે ગઈ છું આ લોકો સિટીઝન સિનિયર સિટીઝન હોમમાં. તો જયારે હું ત્યાં જઉં છું ત્યારે આ ટુ બી ઓનેસ્ટ આ બધા એ લોકોનું સેલ્ફ સિમ્પથિ કરે. આઈ નો એ લોકો જોડે ખોટું થયું છે સિનિયર સિટીઝન જેનું અગ્રી કરું છું, પણ એ લોકોની સેલ્ફ સિમ્પથિ વધી જાય આમ તેમ, એ લોકોના દુઃખમાં જ રહેતા હોય એટલું હું કહીને આવી છું ત્યાં. અને એ લોકોએ ટ્રાય બી કરવાનું ચાલુ કર્યું છે કે તમે આ લોકોને જાત્રાએ લઈ જાઓ છો, બધે લઈ જાઓ છો, 24 કલાક આ લોકો પોતાના દુઃખને જ યાદ કરતા હશે. હવે મેં કહું કાલથી એ લોકોને આજુબાજુના સ્લમ્સમાં લઈ જાઓ અને ત્યાં દીકરા દીકરીઓની હાલત બી જુએ અને ત્યાં લોકોને ભણાવે બી ખરા. ત્યારે લોકોને ખબર પડશે કે દુનિયા મેં કિતના ગમે, મેરા ગમ કિતના ગમે. એટલે મારે બધાને કેવું છે, ઘણી વાર ઘણી એકલી લેડીઝો બી આજકાલ તો યુ નો દીકરા દીકરી મોટી થઈ ગયો તો પેલી એકલતા ફીલ કરતી હોય અને એના રોતડા રોતી હોય ઘરના ગ્રુપ્સમાં. તો મારે બધાને કેવું છે કે તમે તમારા રોતડા રોશો, તમને લાઈફમાં પોતે બી દુઃખી થશો, તમારા આસપાસ તાલા બી દુઃખી થશે. એના કરતા તમે બહાર નીકળો અને લોકોને કંઈક, મેં કહું કશું નહીં તો બાજુવાલા 2 છોકરાને ભણાવવા બેસાડી દો. તમે નાનું જે ગરીબ છોકરું હોય એને ભણાવો, કંઈક એને સંસ્કાર આપો, તો તમે બી ખુશ થશો, એ બી ખુશ થશે અને તમારી લાઈફ ચેન્જ થશે. એટલે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે મેં પ્રેક્ટિકલી મહેસૂસ કર્યું છે અને એટલે બીજા બી કરશે, એ લોકો મહેસૂસ કરશે, એ લોકોને પોતાને ખબર પડશે કે આખી એ લોકોનો જિંદગીનો મતલબ બદલાઈ જશે.
1: રુજાન, આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનનો આપણે નિષ્કર્ષ, એટલે આ બહુ થોડા ભારેકમ શબ્દો છે અને તમે જે વાતો કરી છે બહુ જ હળવી ભાષામાં, એક તમારા મિજાજની તમે અનુરૂપ તમે બહુ સરસ બધી વાતો એકદમ તમે હળવા રહીને બહુ પણ કેટલીક બહુ મહત્વની વાતો કરી છે. પણ આપણે જ્યારે આપણા જીવનની આપણે ઘણી વાર આપણને એમ થાય કે આપણી ઓળખ,
0: હા
1: આ પણ થોડો પાછો ભારેખમ શબ્દ થઈ ગયો, પણ એક આજે તમારું એક ઓળખ એ તમારા કાર્યોને કારણે, એ તમે એક આપણે જેને સમાજ સેવા કહીએ છીએ એ કાર્યોને કારણે તમારી એક અલગ ઓળખ ઉભી થઈ. તો રુઝાનને પોતાની ઓળખ કઈ પ્રકારની ગમે? એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકેની ઓળખ ગમે કે તમે સમાજને કંઈક આપી રહ્યા છો?
0: લાલચુ છું, મને બંને ગમે. કારણ કે મેં ઘણા લોકોને કહું છું, આ સાંભળવા જેવો ડાયલોગ છે કે હું દિલથી હજી બિઝનેસમેન છું.
1: બરોબર,
0: દિલથી હજી બિઝનેસમેન છું. ઘણી વાર થાય બિઝનેસ કરવાનું કારણ કે મને, મેં બિઝનેસ જોયું છે, મને આવડે છે બિઝનેસ કરતા. અને દિમાગથી અત્યારે હું સોશિયલ છું, ખાસ વર્ડ યુઝ કરું છું દિમાગથી સોશિયલ છું, કારણ કે મેં ડિસિઝન લીધું કે મારે સોશિયલમાં જવું છે. મારા કારણ કે થિંગ્સ આર હેપનિંગ ને આઈ એમ મેકિંગ ડિફરન્સ, એટલે મેં લીધું. ઘણી વાર લોકોને, હવે મને એ દુઃખની વાત કહી દઉં, ઘણી વાર લોકો જે સોશિયલમાં છે પણ એ લોકો બિઝનેસ કરે છે મને દેખાય છે. તો મને એકવાર મારા જાત પર બી એ થાય કે યાર જો કમાઈ ગયો હું રહી ગઈ, અને એકવાર એ થાય કે જો આ ચીટિંગ કરે છે અને હું સરસ કામ કરું છું. સો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારા મનમાં હજી બી પેલો બિઝનેસ તો છે જ ને, ખબર નહીં હું કદાચ કરી શકું કે નહીં ખબર નહીં, પણ છે. અને આઈ લાઈક, આઈ ઓલવેઝ લાઈક નો, હું લોકોને યાદ બી અપાઈ દઉં છું કે ભાઈ હું બિઝનેસમેન છું પણ સેવામાં આવી છું, એટલે સેવા કરીશ.
1: બંને બંને વસ્તુ ગમે. અંતમાં અમારા બહેનો પણ ઘણી કાર્યક્રમ સાંભળતી હશે, દરેક વર્ગ વય જૂથની બહેનો કાર્યક્રમ સાંભળી રહી છે, તો એમને રુજાન ખંભાતાનો કોઈ સંદેશ આપો હોય તો તમે શું?
0: સંદેશમાં સૌથી પહેલા પોતા માટે જીવો, કારણ કે મને ખબર છે આ બધી જે બહેનો છે ને એમનો હસબન્ડ યા દીકરો ઘરે નહીં જમવાનો હોય તો પોતે કહેશે કે હું દૂધ પીને સુઈ જઈશ. અરે ભાઈ તમે શીરો ખાઓ ને, દૂધ પીને સીવાની શું? બીકોઝ ઇફ યુ ડોન્ટ લવ યોર સેલ્ફ, અગર તમે તમારા જાતને પ્રેમ નહીં કરશો, પ્યાર નહીં કરશો, ઇજ્જત નહીં કરશો, તો કોઈ તમારી ઇજ્જત નથી કરવાનો, કોઈ તમને પ્રેમ નથી કરવાનો, તમને એક ડોરમેટ એટલે પેલું લુછમનું તરીકે રાખશે. પહેલા પોઈન્ટ એ છે, એટલે તમારા જાત માટે જીવો. બીજું,

0: રોજ એકાદ કલાક તો પોતાની જાત માટે કાઢો, ગીત સમજો, ગાઓ, નાટક કરો, વાંચો, જે ગમતો એ કરો, પણ એક કલાક તમારે જાત માટે કાઢવાનો જ છે. ત્રીજું, અગર તમારી જોડે કઈ બી ખોટું થાય છે તો બોલો, અવાજ કરો. અને તમારી જોડે નહીં, તમારા આજુબાજુ વાળા જોડે બી કઈ બી ખોટું થાય છે તો અવાજ કરો. કારણ કે એક બેન હંમેશા પૂછે તો એક બેન બીજી બેન ને શું આપી શકે, તો હાથ આપી શકે છે કે આપણી પાસે બે હાથ આપ્યા છે ને ભગવાન, તો દાવણ તમને બંને હાથ આપી દેવાનો, તાકી તમે એ જે બીજી બેન ને, કારણ કે આપણે બેન બેન નો જ પ્રોબ્લેમ સમજી શકશું. આ એક સત્ય છે. અને એ સત્યને જ્યાં સુધી આપણે એકબીજાને સપોર્ટ નહીં કરશું, આપણને કોઈ સપોર્ટ નથી કરવાનો. ભલે અંદર અંદર થોડી અધેકે હોય પણ દેટ ઇઝ ફાઇન, એ તો ભાઈ ભાઈમાં બી હોય છે. પણ એટલે આગળ આપણે આટલું કરશું તો આપણે બહુ જ હેપી થઈશું. ને ફાઇનલી તમે જયારે હેપીનેસ ની વાત કરો છો, તમારો એક ફેવરિટ નાનો ડાયલોગ કરી દઉં હેપીનેસ નો, કે હેપીનેસ માં એવું છે કે તમે કોઈના પર ડિપેન્ડ ના થાવ કે આ માણસ મારો હસબન્ડ મને ખુશ કરશે, યા મારો છોકરો, તમારે કોઈ ખુશ નથી કરવાનું, તમારે લોકોને ખુશ કરવાનું છે. અને યાદ રાખજો કે ધૂપ છાંવ, અમીરી ગરીબી બધું રહેશે, પણ અગર તમે તમારા જાતને કહી દેશો કે હું હેપી રહેવા માંગુ છું તો હેપી રહેશો. અને લાસ્ટ, તમારી ખુશી કોઈને કંટ્રોલ કરવા ના દેતા. કારણ કે લાગશે તમારો હસબન્ડ તમને કહે કે તો તમે આખો દિવસ દુઃખી બેસો, યા તમારો બોસ તમને કહે તો તમે દુઃખી છો કે મારા બોસે મને આવું કર્યું કે તું નથી કરી શકતી. નો, ડોન્ટ લેટ ધેમ કંટ્રોલ યોર લાઈફ, યુ બી ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. બસ આટલું જ કેવું છે. થેન્ક યુ વેરી મચ, ભારત ભાગ્ય વિધાતા.
1: વાહ, તમારા આ મેસેજ સાથે આપણે અટકે, તમારી સાથે વાત કરવાની બહુ જ નિખલસ વાત કરવાની ખૂબ મજા આવી.
0: થેન્ક યુ,
1: ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ,
0: થેન્ક યુ.

આપના લોક સાહિત્યમાં ભજનો પણ છે, રાસ છે, રાસડા છે, ગરબા છે, અનેક જાતના ગીતો છે, તેમ ઋતુ ઋતુના ગીતો પણ છે. એ ઊંચા સાહિત્યમાં છે, જેને શિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે એમાં પણ છે, અને લોક સાહિત્યમાં પણ છે. અને કવિતાની રીતે, કવિતાની દ્રષ્ટિએ, એના માપતાલથી આપણા જે લોકગીતોમાં ઋતુગીતો છે એ એક રજભર પણ ઉતરતા નહીં. રામાયણની સરખામણીમાં થોડાક લોકગીતો અહીંયા રજૂ કરું છું. અને રામાયણની વિશિષ્ટતા, પહેલા તો આપણે એ જ સમજવું ઘટે કે રામાયણ એક કાવ્ય છે, અને રામાયણના કાવ્યની 400 વર્ષમાં એટલી બધી મહત્તા શા માટે? લોકોને ભગવાન રામ પ્રત્યેની ભક્તિ છે એનાથી, કે કોઈ રામાયણ બહુ ઉત્તમ કાવ્ય છે એનાથી, કે હિન્દી ભાષામાં પણ સારામાં સારી હિન્દી કે વ્રજભાષા રામાયણ છે એનાથી? શેનાથી રામાયણની મહત્તા છે? તેમ હિન્દીમાં

ચૌદમા સૈકાથી અત્યાર સુધીમાં 11 રામાયણો લખાણ છે. હું ધારું છું ત્યાં સુધી આ તુલસીદાસજીની રામાયણ સિવાય 12 રામાયણોના નામ સેંકડે 99% માણસને નહીં આવડતા હોય. પણ કવિતાની રીતે તુલસીદાસજીની જે રામાયણ છે એના કરતા બીજી રામાયણો જે છે એ અનેક ગણી ઊંચી. જો કવિતાની દ્રષ્ટિએ ઊંચી રામાયણો ને લોકોએ આદર આપ્યો હોય તો એ રામાયણને કોઈ આદર નથી આપ્યો. હવે રામની ભક્તિ તરીકે જો એ રામાયણને આદર આપ્યો હોય તો રામની ભક્તિ પણ એમાં ભારોભાર છે બીજી રામાયણો. પણ તુલસીદાસની રામાયણની વિશિષ્ટતા શું કે આખા હિન્દુસ્તાનમાં એક નાની એવી ઝૂંપડી હોય, નાનું એવું ખોરડું કે ઘર હોય અને મોટો રાજમહેલ હોય કે મોટું શહેર હોય કે ઝૂંપડું હોય, એ જ્યાં તમે જાઓ, જ્યાં આપણે જઈએ ત્યાં રામાયણ એટલું કહીએ તો સુરજથી માણસ જો અજ્ઞાન હોય તો રામાયણ અજ્ઞાન. ગમે ત્યાં જઈને મોટા શહેરમાં મુંબઈ કલકત્તા દિલ્હીમાં જઈને કહીએ કે સુરજ તો હવને ખબર હોય અને ગીરના નાના એવા ઓવાણિયાના ઝૂંપડામાં જઈને કહીએ કે સુરજ એટલે હવને ખબર હોય. આ રામાયણની એટલી મહત્તા શા ઉપર? પ્રથમ તો એ વિચારવું જોઈએ કે રામાયણ ચોપાઈ છંદમાં લખાણી. છંદોની જાતિમાં ચોપાઈ છંદ એ નાન્યતર જાતિનો છંદ છે. નાન્યતર જાતિનો છંદ એટલે જે કાવ્યના તત્વનો એમાં જે બળ આવવું જોઈએ એ ચોપાઈમાં કદી ન આવે. અને છંદની સમસ્ત નાતિમાં ચોપાઈ જે છંદ છે એ અસ્પૃશ્ય છંદ. કોઈ પણ 600 વર્ષનું હિન્દી સાહિત્ય લ્યો આપ કવિતા તો ચોપાઈમાં ચોપાઈને કોઈ કવિની કલમ અડી પણ નથી. તેમ ચોપાઈના ઉમરામાં નથી ગઈ, ત્યાં તો અભડાઈ જાય કલમ. કારણ કે પોતે જ બળવાન છંદ નથી. છંદોમાં 3 પ્રકાર છે, છંદોમાં ઘણા પ્રકાર છે પણ નર નારી અને નાન્યતર 3 જાતના છંદો છે. એમાં શ્રંગારમાં નારીવાચક છંદો વધારે વપરાય છે અને કોઈ મહાકાવ્યની અંદર તે સંસ્કૃતથી માંડી અને હિન્દી કાવ્યમાં પણ નર જાતના જે છંદો છે એ છંદો જ કવિઓ વાપર્યા છે. આ જ્યારે તુલસીદાસને સમજણ આવી એનામાં જ્યારે કાવ્ય સ્ફુર્યું હશે ત્યારે ભગવાનનું અને ભગવાનના ભક્તનું નામ અધમ ઉદાહરણ ને પતિત પાવન છે. એને જોયું, તુલસીદાસજી તો સંસ્કૃતના પ્રખર નેતા હતા, સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને એ આપણે તુલસીકૃત રામાયણની અંદરથી એના શ્લોકો જોઈએ ત્યારે આપણને ખબર પડે. અને ઉત્તરકાંડનો એમનો છંદ જોઈએ, એ નમામિ શમિશાન નિર્વાણ રૂપં વિભુ વ્યાપકં બ્રહ્મ વેદક સ્વરૂપં અજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમ આકાશવાસં ભજેઘં ત્રયીમૂલ નિર્મૂલનમ શૂલપાણી ભજેઘં ભવાની પતિ ભાવગમ્યં કલાતીત કલ્યાણ કલ્પાંતકારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી નવાયાવત મુમાનાથ પાદાદવિંદં ભજેતિ લોકે પરે વાનરાણાં સ્ફુરન મૌલિક લોલિની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચરમાંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વદાહમ ભજામિ નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ ગકામિનમ સુધામદમ નિકામ શામ સુંદરમ ભવાંબુનાથ મંદિરમ પ્રફુલ્લ કંજલોચન મદાદિ દોષ મોચનમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ. આ તુલસીદાસના કાવ્યની ગંભીરતા. પણ તુલસીદાસે ભક્ત અને ભક્તનો ભગવાન અને ભગવાનનો ભક્ત એ તો અધમ ઉદાહરણ છે. અત્યારે પણ આપણે કોઈ પણ ચોપડી વાંચવા બેસીએ હિન્દી સાહિત્યની અને એમાં ચોપાઈ આવે તો એ પાના માણસ વાંચે જ નહીં. ચોપાઈમાં કાંઈ રસ નહીં. દુબળા ઘરની પાણીની તાણની જેમ રાબ રાંધી હોય

કોઈ જાણ નથી, એમાં પદ લાલિત નથી, એમાં અર્થ ગંભીરતા કે લખી, એમાં લાટાનો પ્રાસ કે કાયનો મોય કોઈ મહિમા. હવે તુલસીદાસે જ્યારે રામાયણ આ લખવા બેઠો ત્યારે એ અસ્પૃશ્યને એ છંદોની નાદ માનો. પણ કેવા છંદો? આપણા છંદો એ કેવા છંદો? ભુજંગી, તોટક, મોતીદામ, પ્રદરી, છપ્પાઈ, આ તુલસીદાસજીની કવિતા રામાયણ માંથી લ્યો. કે ડિગતી મોર વિંગત ગુર વિસરા પાબે સમુદ્ર સર બ્યાલ બદિર ત્યહ કાલ વિકલ દિગપાલ ચરા ચર દિગ્ગયંત લારખાર ભારત દર્શકાંત બદમ ભારસુર વિમાન હિમભાન ભાનુસાય ઘટત પરસ્પર ચોંકી બિરાંચી શંકર સહિત અનકોલ કમટ નહિ કર.

સમુદ્ર સર ઉત્તમ પ્રકારના પાત્રોની અંદર કાવ્યનો પ્રાણ ગોઠવતા તુલસીદાસજીને આવડતો, પણ એને તો અધમનો ઉદ્ધાર કરવો હતો. એ તુલસીદાસજીનો છંદ લ્યો તો તોટક સંત જય રામ રમા રમ નંગ શમ નંગ ભાવતાપ ભયા કુલ પાહી જનંગ અવધેશ સુરેશ રમેશ વિભોષરણ આગત માંગત પાહી પ્રભો દર્શ શીશ બિનાશન બીસ ભુજાકૃત દૂરી મહામહી ભૂરી રુજા રજની ચાર વંદ પ્રતંગ રખે સર તાવ પાવક તેજ પ્રચંડ. પણ એને ન લીધો, કારણ કે કાવ્યના માપોમાં ગણોના તાલના સ્વરમના એના દેવના અને દેશકાળના નવ માપ કાવ્યના માતાજી તે મગણ નગર તે નગણ પ્રમાણો ભોજન તે ગણ ભગણ જગાત જગણ ગણ જાણો સમતા તે ગણ સગણ યશસ્વી યગણ ગણી જય રામજી તણો રગણ તગણ તાતાર ભણી જય પચ ભાખ મગણ ગુરુ ભો ગગણ ગુરુ જળ ગતિયો જળ કહી ગુરુ તગણ અકોશ કીધ ગુરુ જગણ દિનાંકર સવા ભગણ ગુરુ ચંદ્ર નગણ ગુરુ સરગ નિરંતર મગણ નગણ દોઈ મિત્ર મેં ભગણ યગણ ગણ ભીત બણ જગણ તગણ ઉદાસી જપ અન પ્રસન્ન સગણ રગણ સુપણ ભાખ મગણ ગુરુ ભોમ અગણ ગુરુ જલ ગતિ ગોજલ કહી ગુરુ તગણ આકાશ કીધ ગુરુ સગણ દિનાંકર સવા ભગણ ગુરુ ચંદ નગણ ગુરુ સ્વર્ગ નિરંતર મગણ નગણ દોઈ મિત્ર મેં ભગણ યગણ ગણ ભીત બણ જગણ તગણ ઉદાસી જપ અન પ્રસન્ન સગણ રગણ સુપણ મહણ રતન મનમોહ મેદ ગંગા જળ મંગળ મૃગલિલંગ મયુર કળશ કતુ હળકમ બળ ગગન બાજ ગજરાજ ચંદ જળ હળંગર ચંદરંગ અમરંગ અગરંગ આનંદ કનક આભૂક્ષણ કંકર. એટલે કાવ્યના ગુણ અને દોષ. પણ દોષ ક્યાં જોવા? આ તો ચોપાઈ જે છન છે એ તો આખી દોષની જ મૂર્તિ, એને કોઈ અડે જ નહીં. એ તુલસીદાસે લીધો, અધમનો ઉદ્ધાર કર્યો અને આખી રામાયણ ચોપાઈમાં પૂરી કરી. લખતા લખતા લખતા લખતા લખતા લખતા લખતા કિષ્કંધા કાંડ જયારે લખવા બેઠો

જામે રામ હનુમાન નું મિલન કરતા કરતા તુલસીદાસજી ને એકદમ વિચાર આવ્યો કે તો બરાબર આખી રામાયણ પૂરું કરું અને હું વર્ષા ઋતુ નું વર્ણન ન કરું તો હોળ હણગાર માં ગાલે ટાળું કાળો ટપકો ગણાય, પણ વર્ષા ઋતુ નું વર્ણન કેવી રીતે મારાથી થાય? મારે તો આખી તુલસીકૃત રામાયણની જેટલી ચોપાયું છે એમાં કોઈ પાનું ઉઘાડે એમ માનવ જીવનને આગળ અને પાછળ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં નીતિ ને જીવનનું કામ આવે એવું જો મારી ચોપાઈમાંથી નીકળે નથી ચોપાઈ હોય ને. હવે વર્ષા ઋતુનું જો વર્ણન કરવું હોય પદલાલિત વૈભવ અને વિલાસ ત્રણ વાના સિવાય વર્ષા ઋતુના ગીતની માલિકો સંસ્કૃત થી માંડીને વેદકાળ થી માંડીને અત્યાર સુધીમાં કાંઈ બીજું ન આવે. વર્ષા ઋતુનું વર્ણન કરવું હોય એમાં ઉપદેશ ક્યાંથી આવતો હોય?

સ્થળમ સ્થળમ. કવિ માઘ વર્ણન કરે છે કે ચોમાસું આવ્યું, ઘટાટોપ વાદળા ચડ્યા, તારક્ષણમ પ્રભા નભવેલી, વીજળીના ઘણા નામ છે નામમાળામાં, એનો એક નામ છે ક્ષણ પ્રભા. એ ક્ષણ પ્રભા ના આકાશ ની માલિકો વેલા થયા છે. આને ગરજ તો ટઘનાંબરમ, આટ ગરજ ના કરીને આકાશ ની માલિકો વેગ ગરજ ના કરી. ગરજ તો ટઘનાંબરમ મધુરશ્ચ ધ્વનિમ કે, આ વરસાદ ને જોઈને મોરલાઓ કહેવો કહેવો કહેવો કરે છે. અને ગનિમ નાદ સ્થળમ સ્થળમ, અને દેડકાઓના નાદ તો ઠેકાણે ઠેકાણે થઈ રહ્યા છે. આમાં માણસ ને નીતિ શું લેવી? વીજળીના વેલાની નીતિ લેવી કે મેઘ ગાજે છે એની નીતિ લેવી કે શેની નીતિ લેવી? માણસના જીવનમાં એને કઈ કામ ના આવે, બસ આમ લહેર આવે જરાક વીજળીના વેલા થાય ને આકાશની માલિકો વાદળા ચડે. ત્યાંથી ઉતરતા ઉતરતા ઉતરતા ઉતરતા કોઈ હિન્દી કવિમાં આપણે લ્યો કે બનશે ધુરવા ધુરવા ધ સિંહાવત દા ધુરવા ધુરવા ધરસે ધરસે બની બેલી ચઢી બરસે બરસે દુતી દામની દમકી અંબરસે બરસે દુતી દામની દમકી અંબરસે બરસે ચિત ચાતુક કોતરસે તરસે દુખ દા દુર કો ઘરસે ઘરસે વરવીર કરી ઘરસે પ્રીતિ સાગર સ્નેહ કરે દરસે. વાણીનો વૈભવ અહીંથી હાલતા હાલતા હાલતા હાલતા કઈ વિદ્વાનો એ જગતનો વારસો નથી રાખ્યો. પછી આપણા ગામડામાં આવી જાઓ, આપણા નેહડામાં આવી જાય, આપણી બહેનો દીકરીઓ એને આપણે જોઈ, કોઈ આપણા કવિઓ એને આપણે જોઈ કે એને વર્ષા ઋતુને કેવી રીતે બિરદાવીશ, કે એને માલિકો કઈ ઉપદેશ આપ્યો છે, કોઈ ચારણી સાહિત્ય જોઈ, એમાં પણ ક્યાંય આપણને ઉપદેશ લાગુ નથી પડતો. ઉપદેશ ને એને મેળ જ ન મળે. એ જે ઠે જુગ જીવન સુકત બન બન ઘોર ગગન ઘન ચઢે ઘટા ભાવે નહીં ભોજન જાત વરસ ધન કરત ત્રિયાતન કામ કટા કરા ધા પ્યારી હું બલગારી ગોકુળ ગા વો ગિરધારી જી ગોકુળ ગા વો ગિરધારી ઘાસાટ ગુચાર રંગ મેઘ મલા રંગ બની બહાર રંગ જલ ધાર રંગ દાદુર હલકાર રંગ મયુર પુકાર રંગ તરિતા તારંગ વેસ્તા રંગ ના વૈ સંભાર રંગ આશા પારંગ નંદ કુમાર રંગ નિરખ્યારી ક રાધા પ્યારી હું બલગારી ગોકુળ ગા વો ગિરધારી ભાદ્રવ હદ ભરિયા ગિરિવર ગરિયા લતા લહરિયા બશકરિયા મથુરા મે ગરિયા ફેરન ફરિયા કુબજા વરિયા વશકરિયા. આ તો પિંગલસિંહભાઈ નો કરેલ છંદ છે, પણ 150 વર્ષ આગળ ઉપર આપણે હાલી કે રંગ ભાદ્રવ શામ ઘટા રંગ રાત્રો રંગ નીલંબાર શ્વેત રજે ફળ ફૂલ ગ પ્રબળ વેલી કમળ વેલી અનેક અનેક વજે ગજમાલ નથુ તણ કુંવર નાલણ સોય તણી રથ સંભારિયા જીય સોય તણી રથ સંભારિયા તેગા સાડ ગા યો લેર લાયો રંગ રાયો રાજિયે કામની લીલા પેર કછવા સઘન રાધન સાજિયં ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા કાન ને જીય કહે રાધા કાન ને એજી કહે રાધા કાન ને જી કહે રાધા કાન ને. પછી અત્યારના આપણા લોક સાહિત્યની માલિકો જોઈ એની ઉપમા ઉપમેય વાચક પૂર્ણોપમા અલંકાર એ બધું આવી જાય, પણ એમાં નીતિ ને તારે આમ જીવનમાં જીવવું એવું તો કોઈ દિવસ આવે નહી. એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, એ બોલ્યા બોલ્યા મધરા આ બાપૈયા એ દીધા રે વર નવ ધામ રે લોલ, આ બાપ

જાનણીઓ ગોઠાયે કાલાચીર, વાદળીઓ એ જાનડીઓ એ ઓઢાયે કાલા ચીર, એની જાનડીઓ એ ઓઢાયે કાલા ચીર, એ વર રાજા ને ખંભે રે નવ રંગ ખેસ ધર્યો રે લોલ, વર રાજા ઇન્દ્રધનુષ, એ વર રાજા એ ખંભે રે નવ રંગો ખેસ ધર્યો રે લોલ, એ મો ભીડો કોઈ પરણે રે આજ સુર રૂડા રૂડા વાઘા પહેર્યા છે, એની જાનણીઓ આકાશની માલિકો ગીત ગાતી આવે છે, અને વાદળીઓ કાળા કાળા ઓઢણા ઓઢ્યા છે, પણ માંડવેથી હામીઓ લઈ જવું જોઈએ ના. હવે આ ગીતની લીટીની ખૂબી જુઓ, કે સામૈયામાં કોરાયે જળ નાખો બબોટ પાણી, સામૈયામાં કોરાયે જળ નાખો, એ સામૈયા લઈ ચાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ, એને સામૈયા લઈ હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ, એ આવકારા દે છે સારી એ જાન, આવકારો દે છે એ સારી જાન, ચોરી બોરી બાંધી કાય કે હા, એને ડુંગરડાની ચોરી રે ચંદર વોંગ આખા આભનો રે લોલ, એ આવડો કોણે ગોખલો કોર્યો કે ગોખલા મદીવા બળે રે, એ આભ મંગા કોને ગોખલો કોર્યો એ ગોખલામ દીવા બળે, પણ દીવડા ના કદીએ ખૂટે નહીં તેલ દીવડા જા કંબળે રે, ઈ નવલાખ તારા અને એની શોભા ઈ અમાસ ની રાતે, એ આભ માં કોને ચાકલા ચોડ્યા ચંદરવા માં બાત્યો ભરી રે, એ જીએ આભ માં એ કોણે ચાકલા જે ચોડ્યા ચંદરમામાં, એ જીએ ચંદરવામાં બાત્યો ભરી રે. આ જયારે સૂરજ નો દીકરો વરરાજા મેઘ જયારે ધરતી ને પ્રણવા આવે ત્યારે, એ ડુંગરડા ની ચોરી રે ચંદર વો ખાયે આભ નો રે લોલ, એ વાગ્યા વાગ્યા પડ ગમ તમ તમ બોલ, જાન ના બોલ વાગ્યા, ઈ જાન ના બોલ એટલે વરરાજા ના બોલ, એનો કઈ અર્થ કરવાની આપણે જરૂર નથી, મેઘ ની ગરજ ના થઈ, એ વાગ્યા વાગ્યા ધમ ધમ પડ ગમ બોલ, કે વાગ્યા વાગ્યા પડ ગમ ધમ ધમ બોલ, હે આભ નિંગ તારીએ હે આભ નિંગ તારીએ વરરાજા ની પાઘડી રે લોલ, હે આભ ની ઘડીક પાઘડી મૂકી દે છે ઓળિયા ઓળાય છે, આભ નિંગ તારીએ આ પીલી જેની પાઘડી રે લોલ, જાન આવી જાય છે. આ આપની લોક કલ્પના, ચાર મંગળ વર્તાય છે, આ ચાર મંગળ ની કલ્પના ક્યાં ઉતરે, પહેલા પહેલા મંગળિયા વરતાય, કે પહેલા પહેલા મંગળી, આ ચાર મહિનાની કલ્પના, અને ધરતીનો આખો અન્નનો પ્રસવ દુનિયાને જીવાડવા માટે ધરતી માતા થાય છે કુમારિકા મટીને, પહેલા પહેલા મંગળિયા વરતાય, એ લાડી કે રે યંગડે રે લીલી લીલી ઓઢણી, જાનવાળા લુગડા ચડાવવા આવ્યા છે કન્યાને ઘરે, એ પહેલા પહેલા મંગળિયા એ વરતાય, આ લાડડી ને યંગડે રે લીલી ઓઢવે ઓઢણી રે લોલ, અષાઢ હવે આવ્યો શ્રાવણ, એ બીજા બીજા મંગળિયા વરતાય, એ લાડી કે રે પગલે રે ત્યાં તો ફૂલડાની ફાંટો જરે રે લોલ, શ્રાવણ માસમાં તો આખી ધરતી ફૂલડાથી ઘેગુમ થઈ જાય, એ લાડી કે રે પગલે રે કોઈ ફૂલડાની ફાંટો ફરે રે લોલ, ભાદરવો ત્રીજો મંગળ, એ ત્રીજા ત્રીજા મંગળિયા

ताई ए लाडी के रे घड़े रे ए आज जने ताना भाव भर्या रे लो हूँ माँ थावानी छू अने मारा उदर माथी अनाज ने उत्पत्ति थावा छे ने आखो जगत जीववानो छे आ भाव एने उत्पन्न थयो ભાદરવા મહિના એ પ્રેપંત ભાદરવ માસ પ્રગલા તે દિવખે પસરંગ વાદળા ગડગડા ડણાણંગ મર ગાજત સકરંગત રંગ સામલા પ્રેપંત ભાદરવ માસ પ્રગલા વખે પસરંગ વાદળા એ પ્રેપંત ભાદરવ માસ પ્રગલા વખે પસરંગ વાદળા ગડખડા ધણાણંગ મર ગાજત સકરંગત રંગ સામલા છલકંત નદિયા નીર સરોવર જળત ગિરિવર જળ ધરે જસલિયણ તણરત માલ જામંગ સતન વિશળ સાબરે તો ગેંકી ઉઠિયા મોરલા સારા હરડુડા અસાઠ ગાડા સોંબા સારા સિંચા ગણે સગણે સમાજ વારામેલી ધારાશેરી એ સાડી ફોજી ઇન્દ્રવાળી ગાડામે ગાડા ત્રુટા સપનારા ગાડ તે દિવી મસાલો વાળી જળાલી આકાશ ભેગે ધરી રંગ લીલા પીળા ખેસિયા ધનુષ તાપ ચોપદારા લલકારા મોરલા ઝીંગોરા સારા મેઘ હોતા રાધા સારે હારિખા મનુષ્ય પછી ઇન્દ્ર ધારા ભૂમિ કારા નદી યારા ભર્યા ગારા સુવરારા નાસ્તા તો પિલંબારી લાલ ફૂલી લીલંબારી બની પ્રતિ ઘનશ્યામ માથે ઘટા મેઘની ઘેગુમ પાર ઘેર્યા રીછા વાળા ટૂંક માથે ઝર્યા પાણી જમી બની ફળ ફૂલે ઘણી લોમ જો ચારણો એ પણ વર્ષા ઋતુ ને બિરદાવીશ આ ચારણી કાશ પણ નાદ વૈભવ પદ લાલિત્ય અર્થ ગૌરવ એથી વિશેષ આપણે ઘડીક એમાં તરબોળ થઈ જાય પણ બીજે દિવસ જીવન જીવવાની કોઈ વસ્તુ આ લોક સાહિત્ય માલિકો થી મળે નહીં. એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય એ લાડી કે રે ઘડે રે માતાજી ના ભાવ ભર્યા રે લો આસો તે આસો મય નારી નાશ બધા દી દિન દસરારી દરસારી નવનિધિ અટારી ચઢી નિહારી વાતન જાતિ વિસ્તારી હાથના પેટાળ જેવા ડુંડા તગવા મીંડ્યા રાંકના માથા જેવા કરહડા વાંકા ફોડા લાગી ગયેલા હરણ જો આડું પીણ્યું હોય તો એ જીવ તો હરણ વનની માલિકો અંટવાઈ જાય પછી એનું કપાસ વીણવા જાય ત્યારે ખોખું હાથ આવે આવા કપાસ નીંગલી પીડ્યા દુનિયાની માલિકો એ ચોથા ચોથા મંગળિયા વરતાય વરરાજાને અને કન્યાને જમાડવાને માટે આપણે કંસારની થાળી પીરશે ને આની થાળી કેવડી મોટી એ ખેતરડાની થાળી રે આજ કંસારે ચલી વળી રે લોલ આ ખેતરડાની થાળી એ કંસારે ચલી વળી રે લોલ જાનને વળાવી દીધી શરદ પૂનમ આવે શરદ ઋતુ આવે ત્યારે વર્ષા ઋતુ ચાલી જાય એ વળાવ્યો શરદ પૂનમ નો ચાંદ ભાઈ વળાવવા જાય ખેતરવા સુધી હો બેસે ગાઓ હેમાળાની ઓલી કરો વળાવી દીધો વરસાદને આ વળાવ્યો શરદ પૂનમ નો ચાંદ એ વળાવ્યો શરદ પૂનમ પણ રસ્તે જાતા જાતા કન્યાએ ઈશારો કર્યો કે લીલી ઓઢણી લાવી ફૂલડા લાવ્યો પણ મારી કોટમાં કાંઈ નથી એ વર રાજા કઈ હાલો રે ઓલી દિવાળી ને હાટડે રે લો સ્વાંતિ નક્ષત્રમાં વરસાદ વરસે અને એ વરસાદના જે મોતી થાય એ લેવાય સમુદ્રની માલિકો ગયો અને આ ધરતી પાકી ગઈ આ આપણી વર્ષા ઋતુનું વર્ણન તેમ બીજું વર્ણન જો આપણે લઈએ વર્ષા ઋતુનું તો આપણા રાસડા એ જાળ વાદળી ના પાણી માર કોણ ભરે

મારી સૈરું ભરે એ નિયા બાપીઓ આવીને ટોંકો કરે રે. પાછી ફરો એ પીયું પીયું કે છે મારે ત્યાં નથી જવું, અવડે છેટે ક્યારે હું ઘરે આવું. એના તો હું રે ભરું ને મારી સૈરું ભ એ રોયો બાપીઓ.

આકાશની માલિકોર વહી જાય છે, વરસતી નથી, અષાઢ મહિનાની પૂનમ વહી જાય, ઝાડ પાન પશુ પંખીના જડબા અને આંખો આકાશની હામી ફાટી રહી છે કે હવે વાદળી કેમ આ વરસતી નથી. ઉભારો ને એ રંગ વાદળી હો એક વાર, ઉભારો રંગ વાદળી. શું કરું આ ઉભારો? એ વર્ષા વિણશા ને વયા જાવરે એક વાર, ઉભારો રંગ વાદળી. એ ઉભારો ને રે રંગ વાદળી હો એક વાર, ઉભારે જોયે રંગ વાદળી. એ બેન વર્ષા વિનશા ને વયા જાવરે એક વાર. ત્યાર ખેતર કર્યા છે ઉનાળાના અનોધા તાપ તાપી તાપી અને ધરતીના માથા ત્રંબકવર્ણા થઈ ગયા ત્યારે આ બેન કહે છે કે તું સીધ વહી જાય, આ મારા ધણીના મારા ભાઈના ખેડેલા ખેતર પડ્યા. એક વાર વરસી જા ને રંગ વા, તોય વાદળી હાલતી જાય છે ત્યારે એને બિરદાવે છે, તારાથી ન જવાય ભલા માણસ મહાસાગર.

આ વાદળા સૂરજ થી થાય છે, આપણી લોક કલ્પના સૂરજ કિરણો માં ખેંચી લે છે, લોકોને ખબર છે એ દાદા છે સૂરજ ભાણ રે, કવારયો બારો રંગ વાદળી, એ બેન વર્ષા એ વિણશા ને વયા જાવરે, પાણી ભરેલું તારું કાપડું રે, એક વાર ઉબારો રંગ વાર, માના થાન ભર્યા તારે. આ બધી 50 કરોડ પૃથ્વીને ધવરાવવા માટે તારામાં તો થાન છે. અને એ ઇન્દ્ર ધનુષ ની ચોટી વેણ રે, એક વાર યુબારો રંગ વાદળી, વર્ષા એ વિનશા ને વૈ

દિવસની સાથે અને માનવીઓના ઉદ્યમની સાથે ભગવાનની એક સેકન્ડને કવિ સરખાવે છે કે હો હો હો હોય સો સોય કોખ ખરાડ તારે એક હિંકટ વાળી હોય

પાણી નવખાન લીલાનો હરે ઓલા મે વિનાનાય માંડલી. પણ ભગવાનને શરણે પહોંચેલો એવો નરસિંહ મહેતા જેવો કે મીરાબાઈ જેવા કે જેને આ બધી ઉર્મીઓ અરે કઈ લાગ્યો વળક્યો નથી એને ચોમાહે હલાવી નાખ્યા.

ખેતર માં સીધા સાહ પાડ્યા અને મેં હઘળો રાખ્યો ખ્યાલ એ મારા પર સેવાના

શેવાના એ પાણી રે ઓલા ધોળકિયાને બોલી દેશે માટે વાદળી જાને.

ખેડૂત કે કોઈ મારી પાસે નો. ખેતરમાં એક હું હતો અને મારે માથે હતો ભગવાન, એ બાઈ એટલી તારી એ આશારે તું જબરક થોડી દઈને જાજે.

ને તંબુરાએ વર્ષા ઋતુને બિરદાવી છે. ભગવાનના ગીતોમાં એ પણ અડધી રાતે વાદળી જાજે વરસી રે ખેતર મારા ખાલી રહેશે. વાદળી હાલી જાય છે, ગીરની ધાર ઉપર એક મોરલો બેઠો છે. મોરલાને વાદળીને બહુ સંબંધ, 12 મહિનાના આ આપણો રાસ આવ્યો પાછો. રાસમાં બહેનોને ગાવાના ગીત, 12 મહિના ના દીધા વાઈ દારે એક વાર નાચી લે રંગ મોરલા. બીજી વાદળીઓ હાલી જાય છે, એક વાદળી ખાલી પડી છે, મોરલો હામ ઉભો છે, પણ સુનસામ ચિત્ર નો આલેખ લેવો, કઈ કહેવું કહેવું નથી કરતો. એટલે વાદળી કહે છે, એ 12 મહિને પાછા આવશું રે એક વાર નાચી લે રંગ મોરલા. ભલો થઈને બોલ.

俺还俺做舞台，多多我什么拉给月儿的？啊，啥子没弄过罗在？家人，土地，不打那地呢，还得给。

જાયા એ ક્યારે આવશો રે, તમે માજળ નાય મોભી ક્યારે આવશો રે. છોકરા બોલાવે કે આ છોરુડા તલકે રે ઘરના સામટા રે. અબજો છોકરા, જાર પાન પશુ પંખી તમામ, આ છોરુડા તલકે રે ઘરના સામટા રે. એ થાને શું ક્યાં સારવાણ, કુવામાં પાણી નો રહ્યા, નદીઓમાં પાણી નો રહ્યા. આજે મારા સ્તન રૂપી જે આ કુવા નદી નવાણ વાવ્યું એમાંથી દૂધ ખૂટી ગયા, પાણી ખૂટી ગયા. એ

omece abalula mara hadne de jare dukal pade tare gamda ma kevai ka baat zaadwa ne pani nath maltu pan dharti nu hat pin jives ave omece e balula mara hadne re કારતક માગસર પોહ માં ફાગણ ચૈતર અને વૈશાખ મહિના આઠ આઠ મહિનાના જે તડકા ગયા એ અંગળના સળગે ને ફાટી મારી ઓઢણી રે. તું જે લીલી ઓઢણી લાવ્યો હતો એ ઉનાળે એવી કાતર મારી કે ના લીરે લીરા થઈ ગયા, ભૂખરી થઈ ગયા, હાંધવાનું કાંઈ નમળે મારી પાસે. એ અંગળના સળગે ને ફાટી ઓઢણી રે. હું તો જૂના જમાનાની ગામડાની બાઈ છું. એ સાઈબા શેની કરું લાજ, સાઈબા શેની કરું લાજ, મારો વડો હાહરો છે સૂરજ, આ સસરો મારા વહુ ના મોઢા ભાળશે રે. આ સસરો એ વહુ ના મોઢા ભાળશે રે. માટે આવો.

આ સૌથી વધારે જે વિપત્તિની વાત, એક નાનામાં નાનો માણસે સહન ન કરે, તું આ ધરતીનો અંદાતા, જુગ જીવન આ મારા યંગડા કોદે રે ભૂખ્યા માનવી રે, નવા કવાવા ગાળાવા માંડ્યા. એ ગણ જીકે ગણ કેરા ગાવજી કે મારા પર ગણ કેરા ગાવ, ભૂંડા લાજુ રે એ લૂંટાઈ આજ તારી નારની રે, માટે આવો આવો રે એકલદાર સાહેબા વરસો રે મુસળદાર. આનો આ ભાવ ચારણી છંદોમાં આપણે લઈ. ઈ જયારે વરસાદની ઋતુ આવે, બાર બાર મહિનાના વિજોગી વાદળા સાથીઓ ભીડી ભીડીને આકાશની માલિકો ભેળા થાય, ઇન્દ્ર મહારાજની સડી નેપાળના પહાડને માથેથી લડતા લડતા વર્ત્રાસુરને માથે ફેંકતા ફેંકતા જાણે પડી ગઈ. અરાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળાળ
વર્ષાર્તુ ના આગમન થઈ ગયા, વરુણ મહારાજ ના કટક કાળા કાળા જબ્બા પહેરીને આકાશ ની માલિકો વિફરી જાય. એ સાંકળા ભાંગીન મોર ગાંડાળ ગગન ની રખી ગયા, કિયા મળ રાત કાળી કટ પાજમ પીઉ ટમ ક્યા બાપિયા. વીજળી મુને

પાછી જો પૂનમ નહી હોત તો તો વાંધો ન. એ વીજળી રાંડે વેરણ થઈ છે આખી રાત રે, કાળા મોઢા એ ભેલા રાત ના, એ નાવે મુન નીંદ રૂમા ને વરે, નાવે મુન નીંદ રૂમા, નાવે મુન નીંદ રૂંગા નેણ રે, સાહેબો એ નથી એ મારા સંગમાં. તો કોક નોકરી જાય ઘોડે પલાણ માંડે, ઘરમાંથી અસ્ત્રી આવીને વાત પકડી, કેમ બાનું બતાવે છે, અબળા શું કરે બીજું, તને નહીં જવા દઉં. અરે પણ મારે તેડું આવ્યો બાદશાહ નું, મારે જવું જોઈએ, હું તો નોકરીમાં છું, ચાકરીમાં. તમે ચાકરીમાં છો એ બરાબર, પણ તમને હમણાં નહીં જવા દઉં. કારણ શું છે કે

ખૂબી જોવા લોકગીતની કે એને લીલો ન કયો, રાતો ન કયો, કાળો ન કયો, ધોળો ન કયો અને ગુલાબી કયો. માણસને ગુલાબી કહેવાય સારા માણસ. એ જર મરે એ જર મર વરસે જીણા મેઘ ગુલાબી, હું નહીં રે જાવા દઉં તમને નોકરી રે, ભીએ જાયે ઘોડલાન ભીંજાય પાકરા રે, સામાન ભીંજાય તમારો ઘોડો ભીંજાય, એ જીએ ભીએ જાય ઘોડલાન બેસતલ સુબો, માટે ગુલાબી હવે નહીં જાવા દઉં ભટ નોકરી રે, આભ માય જીણી જબુ કે આજ વીજળી રે. પણ ખૂબી તો એ છે વીજળી આભ હળગી નથી ગયો, આની કહેવાનો મર્મ એવો છે કે ઝીણી જબુકે એમાં જે આખો ભાવાર્થ અને મર્મ છે, પોતે લાજમાંથી કહે છે, બીજા માણસ ઉભા છે લાજમાંથી કહે છે કે આ ઘૂંઘટામાંથી ઝીણી જબુકે છે અને પરે વાદળામાંથી જબુકે, આજની રાત ભલા માણસ રહી જાય, એ ભીંગે

0: નોકરી રે, તમને જેટલી નોકરી વાલી છે એટલો જ એ મને વાલા તમારા એ મુખ ગુલાબી હું નહીં રે જવા દો નોકરી રે. આ તાણા તાણી આ નોકરી કેટલી એને વેરણ લાગે છે આ ભાઈ ને. શોક માં કઈ રમે રે સાગેલી સાહેબોજી તેડા મોકલે રે, ઘરે આવો ઘરડા ની ના રે, અમારે જાઉં આજ નોકરી રે બાળારા. તારે હંદેહો ભાઈ મોકલે. પૂનમ ની રાત અંજવાળી છે, પચી પચા ભાઈ ભેળીઓ થઈ છે અને રાહડા ની ત્રમજૂટ વાગે છે. એ આવો રૂડો સાહેલી નો સાથ મેલી ને સાહેબા હું નહીં આવું રે માણા રાજ. ત્યાં સાહેબા ને ચટકે ચડિયાલ રીસ ઘોડે એ સામાન માંડી જ્યાં રે.
1: કાટ કાટ કાટ કરતો ઘોડો જ્યાં ચોક માં નીકળે ત્યાં ઓળખો કા તો ગયો.
0: દોડી તો બી ગોડલા ની વાગ બોલે જવા નહીં દિયો રે.
1: મને કઈ કઈ જાઓ કઈ જાઓ શુક્રવા તમારી રીહ ઉતારી જાઓ કઈક બોલો બોલે માર નહીં જવા દઉં. અને જો અબોલે જવું હોય
0: તો વાલો લાગે કેડે નો કંટાર રે હુલાવી પાસે હાલ જો રે.
1: એટલે જેવો ભગવાન અનંત છે, જેવી સૃષ્ટિ અનંત છે, એટલું જ આપણું લોક સાહિત્ય અનંત છે. એને અંતવાળો માનવી પૂરેપૂરું કથન ન કરી શકે એટલું એ અનંત છે. હવે વાત આપણે એના ઉપરથી છે કે રામાયણની વિશિષ્ટતા શું કરવા, રામાયણની મહત્તા શેમાં, રામાયણની મોટાઈ શેમાં, તુલસીદાસજીની મોટાઈ શેમાં. આ કિષ્કંધા કાંડ લખ્યો ત્યારે તુલસીદાસજીને આપણે જે હમણાં વર્ણન કરી ગયા ચોમાસા, એ ચોમાસું આવ્યું દક્ષિણની ધરતી, અત્યારે 200-200 ઇંચ પાણી પડે છે, તે દિવસ તો રામા અવતારમાં 1000-1000 ઇંચ પાણી પડતા હશે એ પહાડ ને માથે. વાદળા આડા આવડા થવા માંડ્યા. હોકારો દેનારો નાનો ભાઈ લખમણ ને બોલનારો રામ. તુલસીદાસજી ની ખૂબી જુઓ વર્ષા ઋતુ નું વર્ણન માં, કે જે આપણે એટલા ગીતો, બીજી અનેક લેરો, બીજી અનેક મોજ, અનેક વૈભવ, અનેક કવિતાની રીતે, કાવ્યની રીતે, અલંકારની રીતે સુંદર માં સુંદર ગીતો આપણને લાગે, પણ હવે તમે તુલસીદાસજી ની ખૂબ

ग्रही वीरति रत घर्ष जसे ए साम विष्णु भक्त कहा देखे आनो आ मोरलो आनो आ वरसाद आना वादळा फकत जीभ नोखी आपने त्यां मोरलो आवी गयो एक वार नाची ले रंग मोरला એક વાર ટવકી લે રંગ મોગલા અને સાંકળા ભાંગી મોર ગંડળ ગગન નિરખી નિગે કિયા અને જળ વાદળીના પાણી મારે કોણ ભરે ને માણીગર મોરલો આડો ફરે આનો આ મોરલો આનો આ વરસાદ પણ

તુલસીદાસ નોખો તુલસીના પેટમાં પાક્યો એ નોખો. લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ આ મોરલા નાચવા માંડ્યા. એકમાં સિદ્ધાંત, એકમાં દ્રષ્ટાંત. એક લીટી પહેલી લીટીની માલિકોર વર્ષા ઋતુનું વર્ણન અને બીજી લીટીની માલિકોર લોક જીવનના સિદ્ધાંતનો અર્થ. એ દેખ લક્ષ્મણ મોર ગન નાચત મારી દેપેક. હે લક્ષ્મણ, આકાશની માલિકોર વરસાદને જોઈ અને આ મોરલો કેમ થનગની ઉઠ્યો છે કે વિષ્ણુ ભક્ત એવો માણસ હોય ને એને ઘરે કોઈ સાધુ સંત આવી ચડે ને એના હૃદય રૂપી મોરલો જેમ નાચી ઉઠે એમ વરસાદને જોઈને આ મોરલો.

પ્રચંડ અવાજે આજ આકાશ દાટી ગયું છે. આકાશની માલિકો ગર્ભ રહી ગયો છે. બ્રહ્માંડ આખું ખળભળવા લાગ્યું છે. આ જે વરસાદ મને ડરાવે છે, શું કરવા ડરાવે છે કે મારી

આકાશ ની માલિક વરસાદ ને જોઈ અને આ મોરલો કેમ થનગની ઉઠ્યો છે કે વિષ્ણુ ભક્ત એવો માણસ હોય ને એને ઘરે કોઈ સાધુ સંત આવી ચડે ને એના હૃદય રૂપી મોરલો જેમ નાચી ઉઠે એમ વરસાદ ને જોઈને આ મોરલો.

પ્રચંડ અવાજે આજે આકાશ ગાઢી ઉઠ્યું છે. આકાશની માલિકો ગર્ભ રહી ગયો છે. બ્રહ્માંડ આખું ખળભળવા લાગ્યું છે. આજે વરસાદ મને ડરાવે છે. શું કરવા ડરાવે છે? કે મારી શક્તિ આજ મારી પાસે નથી. મારી શક્તિ આજ લંકામાં બેઠી છે. હું નિર્બળ થઈ ગયો છું. અને નિર્બળ માણસ જે છે એ પ્રચંડ અવાજથી કાયમ દે. હવે જોજો સિદ્ધાંતને દ્રષ્ટાંત આવે.

હે લક્ષ્મણજી, જુઓ તો ખરા આ કાળા કાળા વાદળાઓના ઝડબાની માલિકો. જેમ સુંદર સ્ત્રીની બત્રીસી ઝબકે, એમ કાળા કાળા વાદળાઓની અંદર આ વીજળી ઝબકે. વીજળીનું નામ ક્ષણ પ્રભા, તે આપણે વાત કરતા લાગે ઝબકીને મટી જાય. કેના જેમ કે કલકી પ્રીતિ અથાતિર નહી. મૂર્ખ માણસ, ખર માણસ, નીચ માણસ, દુષ્ટ માણસ, જેમની પ્રીતિ આ વીજળીના જેમ થાય ને મટી જાય, ખળની પ્રીતિ જેમ મટી જાય, જેમ ટળી જાય, એમ આ વરસાદની માલિકો વીજળી થઈ ટળી જાય. આ અડેડાટ હાથીની હુંડ જેમ ઐરાવતે લાંબીઓ કર્યો આ પહાડના ખોપરા ઉપર, એ ગારે કરતી પ્રાસઠ દેશ, પણ ન હલે ન ચલે ન ડોલે ન બોલે, કઈ હાલે નહીં, ચાલે નહીં, ડોલે નહીં, બોલે નહીં, રાખી જાઓ આ પહાડ એમનો ઉભા, એમનો ઉભા કેના જેમ એ વારા સાદા જલાદ ભૂમિ નિયરાઈ જથાય બુદ્ધ વિદ્યા નજી પાઈ. ચૈતર ને વૈશાખ માં ને ફાગણ, તે દિવસ આકાશની માલિકો ક્યાંય વાદળાનો વાવટ ન હોય, પણ જયારે બધી પૃથ્વીને તૃપ્ત કરવી છે અને જગતને જીવનદાન આપવું છે, ત્યારે શેરીઓમાં વાદળા આટા મારતા નમી પડે. વરસહી જલદ ભોમિનિયરાઈ, દાન આપતી વખતે વરસાદ કેના જેમ નમી પડે છે. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગંબ બહુ ફેળ્યો, નમે ઘનયેન્દ્ર પ્રસંતો, નમે તું કવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી, નમે સિંહ ગજ હણે, નમે ગલવેલ પસારી, એટને તો સદા નમતે રખે ચંદ કવિત સાચો જવે, પણ શુષ્ક કાષ્ટ યજ્ઞાની નર એને નમાડવા જાવ તો ઈ ભાંગ પડે પણ નહીં. નમે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગંબ બહુ ફેળ્યો, નમે ઘની જેમ નમતો જાય છે, એમ 50 કરોડ પૃથ્વીને આજે જળનું દાન કરવું છે, જીવનનું દાન માટે વરસાદ નમી પડે. અને બુંદય ગાદ સહતુ ગીરી કેસે ખલકર વચન સંત સખે. અગાધ બુંદ ને પોતાના ખોપરા ઉપર પહાડો કેવી રીતે સહન કરે છે કે જેવી રીતે ખળ, અરે ખલક ખલક મુખ એક બંબ ખૈન નિકચત વચન ભુજંગ. ખળનું મોઢું કે રાફડી છે, એમાં તું શું આશા રાખીને ધોકો કરસ, રાફડી માંથી તારે હું સૂત્ર ફેણી કે જલેબી કાઢવી છે એમાંથી કઈ નીકળે નહીં, એમાંથી રાપડી પહેણ જા તારે ફૂફાળો મારતો એરું જ નીકળે ભલામણ. ખલ

0: એમ જ સજ્જન પુરુષોમાં દુનિયામાંથી ગુણો જે છે એ ઢસડાય ઢસડાય ભેળા થાય છે.
1: સુદયે પાની જીમ જીવહી માયાલ ભૂટાની ભૂમિ પરત બાય ડાબર પાણી.
0: આકાશની માલિકો ખોદેલા કાચના કટકા જેવું શુદ્ધ સચ્ચિદાનંદ પાણી હોય, પણ એ પૃથ્વી ઉપર જયારે પડ્યું કે ડોળો થઈ જાય.
1: અંબર ઘોર બલ્લા હક ગ્રંજત ક્ષોની નીલાંબર દાર સુખાવે પલ્લવ શાખ લતા પ્રસરી તડી તાલ ગુછિન્ન વછિન્ન લસાવે. હંસી કી લાલ બખે સુચિડા ભર ગ્વાલ સુગીત કહાય કલ ભાવે કાગ સુદા દૂર ધૂન ગીતે પર કૃષ્ણ પધૂન સે બેન બજાવે.
0: ડોળા પાણી આ કાચના કટકા પૃથ્વી ઉપર પડી અને ડોળા થઈ જાય છે,

અનવરણ કો નપસંગ. આ ખલના મોઢાની માલિક ઉર્થી ઇન્દ્રના વજ્રદા જેવા કડાકા કરતા નીકળતા વેણ સંત પુરુષો સાધુ પુરુષો સમજુ માણસો સાવધાન માણસો હસી હસીને જેમ સહન કરે એમાં વરસાદના અગાધ બુંદને આનંદથી આ ડુંગરાઓ સહન કરે છે. એકમાં સિદ્ધાંત ને એકમાં દ્રષ્ટિ. અને સિમિટી સિમિટી જલ ભરે શીતલાવા જીમી સદગુણ સજન પખડાવા. તળાવ કોઈને નોતરું દેવા જાય ને કે મારામાં તમે આવો, પણ એવી રીતે રહ્યું છે ને એવી રીતે ગોઠવાનું છે. નદી નાળા નેરણા પાન બીજો ત્રીજો થઈ અને પાણી એની માલિકો આવી જાય એમ સજ્જન પુરુષો જે છે એની માલિકો જે ગુણ છે એ જેમ ઢસરડાય અને તળાવની માલિકો આવી જાય છે પાણી

બાયડી ઈ છોકરા ઈ પોતે ઈનોય જરામ ઈનોય ક્લેશ ને ઈનોય મરણ એમાં ક્યાંય કીડી થી તે હાથી સુધી દોરોના છોડવાથી તે કલ્પ વૃક્ષ સુધી મૂર્ખ થી તે બ્રહ્મા સુધી આનો આ મંડાણો

મોરાર રે એટલા તો અવતાર ના જીવે ઓ કઈક લીધા કીર તાર એને આગળ ના હેવા. દાવતા ક્યાંથી શીખ્યો કે એટલા

ઊંટ ને માથે ચડીએ અને નીકળીએ તોય માથે ખડ ની હર્યું વળતા એવા ખડી દક્ષિણના ડુંગરાઓની માલિકો જમ્યા. એમાં માણસો ને હાલવાની જે કેડીઓ છે એ બંધ પડી ગઈ. રામ કે છે કે લક્ષ્મણ જોતો ખરો આ વરસાદના જોરે થી ખડ એટલા વધી ગયા કે રસ્તાઓ દેખાતા નથી. કેના જેમ કે પાખંડના વિવાદ થી જીવનના ઉપયોગી સારા સારા ગ્રંથો જેમ જીવનમાં કામ નથી આવતા એમ આ ખડ એટલા વળી ગયા રસ્તા ક્યાંય દેખા. આને જ્યાં હતક પથિક રખે થકી નાના જીમિંદ્રિય ગણ ઉપજત જ્ઞાના. ખોપટ ધારો દેવા માંડે કોઈ કેરડા આડા, કોઈ બાવળ આડા, કોઈ રાફડા આડા, આમ બધા વટે માર્ગો જ્યાં ત્યાં બેસી ગયા છે. એ વટે માર્ગો વરસાદને ડરે બેસી ગયા છે. કેના જેવું લાગે છે કે જ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રિયોના જે ગણ છે એ પોતપોતાના ઠેકાણે બેસી જાય છે એમ વરસાદના ભયે. આજ

ભાટિયા આવેલી પણ અપ્સરા બધી ગઈ છે ઉડી રે મારા મનર પણાએ નોરિયા. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ કામ ક્રોધ લોભ મોહ દંભ ને ઈર્ષા વાચા પાણી પાદ ચિત્ત ને સ્પર્શ ને ગુદ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર વ્યાન સમાન ઉદાન પ્રાણ અપાન નાગ કુર્મ ક્રકલ દેવદત્ત ને ધનંજય. આ 33 વાના જે કરી રહ્યા એ 33 વાના નો નાશ થઈ જાય ને જેમ કરે

અને જોવાશો લક્ષ્મણ જોતો ખરો આ નવપલ્લવત પૃથ્વી થઈ તારે આ દારૂડી અને જોવાશો બે ના પાંદડા ખરી ગયા બે સુકાઈ ગયા કેના જેમ કે જીમી સુરાજ ખલવું દમ ગયું હારા રાજાના રાજની માલિકો જેમ હરામખોરોના લુચ્ચાઓના જેમ ઉદ્યમ ભાંગી જાય એમ આજે વરસાદના રાજમાં દારૂડી અને જવાસાના શરીર આજે હુકાઈ ગયા એના પાંદડા રૂપી ઉદ્યમ ભાંગી ગયા અને સારી તાજાલા જાલની દિમાગ જાય મીઠ નોતી કાંઈ વાણી નોતી નોતાય ના સુર એને દોડવાનું નતું એની મીઠાશ નોતી એ તો જેમ ઈળ માંથી ભમરી થઈ જાય ને ઉડી જાય એ સારી તાજાલા જાલની દિમાગ જાઈ સમુદ્રમાં જઈને આ નદીઓ અચલ થઈ ગયું ક્યાંય ધ્રોડવાનું મટી ગયું કેના જેમ કે હોઈંગ અચલ જીમે જીવ હરી પાઈ ચોરાસા લક્ષી યોગની માલિકો ભટકતો આ જીવ જયારે ભગવાનમાં ભળી જાય છે આત્મરૂપમાં જેમ અચળ થઈ જાય એમ આ નદીઓ સમુદ્રમાં જવાથી અચળ થઈ કબ હું પ્રબલ ચલ મારું તે પ્રચંડ પવન જયારે ફૂકે તે દેખ હું બાત પ્રબલ પવન બિખરે ઘમંડા વાદળાના ફોદે ફોદા કરીને આકાશની માલિકો થી વાદળાને ઉતારી નાશ કરી નાખે છે કેના છે આ છેલ્લો વર્ષા ઋતુના વર્ણનનો તુલસીદાસજીનો દોહો જુઓ કે કબ હું પ્રબલ ચલ મારું તજ તખ મેઘ બિલાય વાદળાને ચૂંથી નાખે છે નાશ કરે છે એમ માનવ જીવનમાં

હમણાં જ આપ સાંભળી હતા વિવિધ સભર કાર્યક્રમો. આપ સાંભળ્યા છો આકાશવાણી ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસમાં. ભક્તિરસમાં સાંભળીએ મથુરભાઈ કણઝરિયા પાસેથી ભજનો.